મિત્રો, આ સાથે જ ભક્તિરસનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે. આકાશવાણીની DTH ગુજરાતી પ્રસારણ સેવાને અહીં આપીશું વિરામ. થોડીક જ ક્ષણોમાં ફરી મળીએ, ત્યાં સુધી જ આપશો. નમસ્કાર.

મંગળ પ્રભાતના સુપ્રભાતમ. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આકાશવાણીનું આ છે અમદાવાદ કેન્દ્ર. અમદાવાદ વડોદરા કેન્દ્ર. આજે શનિવાર, વિક્રમ સંવત 2082, વૈશાખ વદ 7, અર્થાત તારીખ 9 મે 2026. મંગળ પ્રભાતનો 5:53 નો સમય. આરંભીએ આજના દિવસ દરમિયાનના પ્રસારણને મંગળ ધ્વનિ સાથે. આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ પ્રથમ પ્રસારણ સેવામાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ નજર દિવસ દરમિયાનના પ્રસારિત થનારા કાર્યક્રમો પર. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીત અર્ચના કાર્યક્રમ, 6:30 લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારાનો આજનો વિષય સમર્પણ, વક્તા શ્રી સતીશ ડણાક, 6:35 શ્રી રામચરિત માનસ ગાનની આજે 152મી કડી, ગાયક કલાકાર ભૂપિન્દરસિંહ, 6:45 અને 7 વાગે સદાબહાર ગીતોમાં જૂના હિન્દી ફિલ્મ ગીતો, 7:20 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. ઉપરાંત દિવસ દરમિયાન ગુજરાતી ગીતોના ચાહકો દિવસ દરમિયાન આપ માણી શકશો 9:40 સવારે, બપોરે 12:02, 2:40 અને રાત્રિના 8:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીતોની મજા આપ માણી શકશો. 8:30 સદાબહાર ગીત સવારે, 9 વાગે માહિતી સાથે મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે, 9:30 મદદ અમારી મંજિલ તમારી પ્રાયોજિત કાર્યક્રમ જેના પ્રાયોજક મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી એફેર્સ, 10:02 ગુજરાતી ફિલ્મ સંગીત, 10:30 અને 11:02

0: મિનિટે ફિલ્મ સંગીત, 10:45 મિનિટે સુગમ સંગીતમાં જિગીશા ખેરાડિયાને આપ સાંભળશો. 11:30 મિનિટે હિન્દી ગેર ફિલ્મી ગીતો, 12:30 મિનિટે બહેનો માટેના સહિયર કાર્યક્રમમાં આજે પત્રોના ઉત્તર અને ગીતોનો આનંદ, 1:10 મિનિટે સુગમ સંગીતમાં નયન પંચોલીને સાંભળશો, 1:30 મિનિટે ફોજી દોસ્તોની સેવામાં જય ભારતી, 5:10 મિનિટે ગુલમહોર ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5:45 મિનિટે લોકસંગીતમાં પ્રાચીન ભજન બાલકૃષ્ણ વૈષ્ણવના કંઠે અને લોકગીતો જ્યોત્સના કાપડીના સ્વરમાં, 6:30 મિનિટે યુવા દોસ્તોનો યુવાણી કાર્યક્રમ, 7:00 ગેર ફિલ્મી ગીતો, તો 7:22 મિનિટે ગ્રામીણ પ્રસારણ ગામનો ચોરો, 8:00 રૂડીનો રેડિયો પ્રાયોજિત કાર્યક્રમ, 9:15 મિનિટે સવિને વિનંતી કે શ્રોતા મિત્રોના પત્રોના ઉત્તરોનો આ કાર્યક્રમ, 9:30 મિનિટે આજ કે ફનકાર, 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. તો શ્રોતા મિત્રો, આ હતી વિગતો આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે એક નજર સ્થાનિક હવામાન સમાચાર પર. શ્રોતા મિત્રો, ગઈકાલે નોંધાયેલું મહત્તમ તાપમાન, માફ કરશો, આજના દિવસ દરમિયાન વધુમાં વધુ 43.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે, જે સામાન્ય કરતાં 1.6 અંશ વધારે નોંધાશે. તે જ રીતે લઘુત્તમ તાપમાન પણ 1 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાવા સાથે 27.7 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થશે. સવારે 5:30 મિનિટે 29.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું હતું અને હવામાં 58% ભેજ નોંધાયો છે. દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, વધુમાં વધુ 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતાઓ છે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. થોડી જ ક્ષણોમાં
1: મુકેશકુમાર બલ. શુભેન્દુ અધિકારી આજ પશ્ચિમ બંગાળ કે મુખ્યમંત્રી કે રૂપ મેં શપથ લેંગે. ભારતીય જનતા પાર્ટી યહાં પહેલી બાર સરકાર બનાને જા રહી હૈ. શપથ ગ્રહણ સમારોહ કોલકાતા કે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ મેં હોગા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપા અધ્યક્ષ નીતિન નવીન સહિત કઈ કેન્દ્રીય મંત્રી ઓર રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન શાસિત રાજ્યો કે મુખ્યમંત્રીઓ કે શપથ ગ્રહણ સમારોહ મેં શામિલ હોને કી ઉમ્મીદ હૈ. ઇસસે પહેલે કલ શ્રી શુભેન્દુ અધિકારી કો રાજ્ય ભાજપા વિધાયક દલ કા નેતા ચુના ગયા. વિધાયક દલ કી બેઠક કોલકાતા મેં ગૃહમંત્રી અમિત શાહ કી અધ્યક્ષતા મેં હુઈ.
2: લગભગ 8 પ્રસ્તાવ ઓર સમર્થન પ્રાપ્ત હુએ હૈ ઓર સભી પ્રસ્તાવ ઓર સમર્થન એક હી નામ કે મિલે હૈ. ઉસકે બાદ દૂસરે નામ કે લિયે ભી સબકો સમય દિયા ગયા, પર્યાપ્ત સમય દિયા ગયા, મગર કોઈ દૂસરા નામ નહીં આયા હૈ. ઇસલિયે કેન્દ્રીય પર્યવેક્ષક કે રૂપ મે મેં શ્રી શુભેન્દુ અધિકારી જી કો પશ્ચિમ બંગાળ વિધાન મંડળ દલ કે નેતા કે રૂપ મે નિર્વાચિત ઘોષિત કરતા હું.
1: વિધાયક દલ કા નેતા ચુને જાને કે બાદ શ્રી અધિકારી ને રાજ્યપાલ આરએન રવિ સે ભેટ કી ઓર સરકાર બનાને કા દાવા પેશ કિયા. તમિલનાડુ મે તમિલગમ વેત્રી કળગમ ટીવી કે પ્રમુખ સી જોસેફ વિજય કે નેતૃત્વ મે સરકાર ગઠન કો લેકર અનિશ્ચિતતા બની હુઈ હૈ. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ને ટીવી કે કો સમર્થન દેને કી ખબરો કા ખંડન કિયા હૈ. યે ભી ખબરે આ રહી હૈ કે વે આજ હોને વાલા શપથ ગ્રહણ સમારોહ સ્થગિત કર દિયા ગયા હૈ. इससे पहले कल टीवी के प्रमुख ने राज्यपाल राजेंद्र विश्वनाथ अरलेकर से मुलाकात कर सहयोगी दलों के समर्थन पत्र सौंपकर सरकार बनाने का दावा पेश किया था. उधर केरलम में भी नई सरकार के गठन को लेकर चर्चाएं हो रही हैं. यूडीएफ की प्रमुख पार्टी कांग्रेस रविवार तक नेता की घोषणा कर सकती है. कांग्रेस सूत्रों ने बताया कि विधायक दल के नेता के बारे में राज्य में पार्टी पर्यवेक्षकों की रिपोर्ट के आधार पर राष्ट्रीय नेतृत्व निर्णय लेगा. वहीं असम में भाजपा के नेतृत्व में राष्ट्रीय जनतांत्रिक गठबंधन लगातार तीसरी बार सरकार बनाने जा रहा है. शपथ ग्रहण समारोह मंगलवार को होगा. पार्टी विधायक दल की बैठक कल होगी. सर्वोच्च न्यायालय ने पंजाब में बढ़ते मादक पदार्थों के खतरे पर चिंता व्यक्त की है. राज्य की नीति में मूलभूत बदलाव लाने और प्रमुख तस्करों को गिरफ्तार करने को कहा गया है. न्यायालय ने कहा कि इससे होने वाली मानवीय क्षति चिंताजनक है. ईरान और अमेरिका के बीच तनाव और बढ़ गया है. ईरान की इस्लामिक रिवॉल्यूशनरी गार्ड्स कॉर्प्स ने दावा किया है कि उसने

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ. પ્રાતકાલીન ભક્તિ સંગીત કાર્યક્રમ છે અર્ચના.

કાર્યક્રમના આરંભે ભક્ત નરસિંહ મહેતાનું આ ભજન સાંભળીએ. ગાયક કલાકાર છે કરસન સાગઠિયા.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

સુભદ્રા દેસાઈના કંઠે હમણાં જ આપે કબીર સાહેબનું ભજન સાંભળ્યું અને હવે ભાટી હરજીનું આ ભજન સાંભળીએ ચીમનલાલ દંતાણીના સ્વરમાં.

0: આ તો પ્રાતકાળીન ભક્તિ સંગીતનો અર્થ છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો સાંભળીએ સમર્પણ, આ વિષય પર વક્તા સતીશ ડણાકને.
2: મહર્ષિ અરવિંદે એક જગ્યાએ સરસ કહ્યું છે સમર્પણ વિશે, તેનાથી આજની અમૃતધારાનો આરંભ કરીશું. મહર્ષિ અરવિંદે કહ્યું છે કે આપણા કર્મો યજ્ઞરૂપે પ્રભુને અર્પણ કરવાના છે અને આપણી સમગ્ર જાત, મન, સંકલ્પશક્તિ, હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ અને શરીર પ્રભુને શરણે લઈ જઈ પ્રભુ પ્રેમ અને પ્રભુ સેવાનો આપણો એકમાત્ર હેતુ બનાવવાનો છે. જો કોઈ એક યજ્ઞનો પૂરેપૂરો સ્વીકાર થતો હોય તો તે છે આત્મસમર્પણનો. આત્મસમર્પણ સંપૂર્ણ અને નિઃશેષ છે. સામેમાંએ ભક્તિભાવથી, પૂરા ભાનથી, રાજી ખુશીથી અને કંઈ પણ બાકી રહ્યા વિના કરેલી સંપૂર્ણ સંપૂર્ણ શરણાગતિ. અરવિંદના આ વિધાનને જરા વિગતે જોઈશું તો સમજાશે કે જીવન એક યજ્ઞ સમાન છે. જેમ યજ્ઞમાં આહુતિ અપાય છે તેમ જીવનરૂપી યજ્ઞમાં પણ આત્મસમર્પણરૂપી આહુતિ આપવાની છે. આવું સમર્પણ અરવિંદ કહે છે તેમ આપણા સમગ્ર અસ્તિત્વથી, આપણી ચેતનાના અણુઅણુમાંથી પ્રગટતું હોવું જોઈએ. શ્રીમદ્ ભાગવતમાં કૃષ્ણ અને ગોપીઓનો પરસ્પરનો સમર્પણ ભાવ ઉદાહરણીય છે. ગોકુળમાં સાંસારિક ભાવે જીવનની દૈનિક પ્રવૃત્તિઓ કરતી ગોપીઓને કૃષ્ણનો વેણુનાદ સાંભળતા જ તેમની ચેતના જાગૃત થઈ જાય છે અને તેઓ તેમના પતિ, બાળકો, સાસુ સસરાને છોડીને કૃષ્ણ પાસે દોડી આવે છે. શ્રી કૃષ્ણ જ્યારે એ ગોપીઓને અંધારી રાતે એક પરપુરુષ પાસે દોડી આવવા બદલ ઠપકો આપે છે ત્યારે ગોપીઓ ગોપીગીતમાં કહે છે કે આપ કંઈ ગોપિકા તો નહીં નથી, પરંતુ પ્રત્યેક પ્રાણીઓના અંતર્યામી છો અને અમે પણ વ્રજબાલિકાઓ છીએ જેણે સર્વસ્વ સમર્પણ ભાવથી સઘળું અમારા પ્રિય વ્રજાધિરાજ તમને અર્પણ કર્યું છે. અને કૃષ્ણ ગોપીમય બની જાય છે, દ્વૈતમાંથી અદ્વૈત સર્જાય છે અને એ સમર્પણ અંતે વિશિષ્ટ એવી યોગ સમાધિમાં પરિણમે છે. સમર્પણથી પ્રભુની અપાર કરુણાનો અનુભવ થાય છે, આપણા શરીરમાંથી આત્માનું ઉર્ધ્વગમન થાય છે. પરંતુ એને માટેની શરત એ છે કે સમર્પણ સંપૂર્ણ અને સાચા હૃદયપૂર્વકનું હોવું જોઈએ. વળી સમર્પણ એકાંગી નહીં પણ સર્વાંગી હોવું જોઈએ. મહર્ષિ અરવિંદ કહે છે તેમ ચૈત્ય પુરુષ યાને અંતરાત્મા સમર્પણના ભાવનો પ્રત્યુત્તર આપે અને માનસિક ચેતનાની ઉપરનો સ્તર સમર્પણનો સ્વીકાર કરે અથવા તો અંતરની પ્રાણમય ચેતના સુધી સમર્પણની અસર પહોંચે એટલું જ પૂરતું નથી. આવા સમર્પણમાં કોઈ પૂર્વ શરત, આશા કે આશંકા હોવી ન જોઈએ. આવું કશું બનતા જ સમર્પણ દૂષિત બને છે, પરિણામે આપણે ઈશ્વરની અપાર કરુણાથી વંચિત રહી જઈએ છીએ. સમર્પણ એક એવી ચાવી છે જે આપણા મોક્ષ માર્ગના બંધ દ્વારને ખોલી આપીને આપણને ઈશ્વરની સમીપ લઈ જાય છે. મહાભારતમાં અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા આ ચાવી મળી હતી. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વધર્મોને, સાંસારિક કાર્યોને તજીને તું મારા એકના શરણે આવ, તારી જાતને, તારા સમગ્ર અસ્તિત્વ સહિત મને સમર્પિત કરી દે. અર્જુને એવું સમર્પણ કર્યું અને પરિણામે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં મામકાહ અને પાંડવાહને જોનાર અર્જુને વિશ્વરૂપ સ્વરૂપના દર્શન થયા હતા. આપણે વિદ્યાર્થી અવસ્થામાં ઘણું ભણીએ છીએ, અભ્યાસક્રમના ઉચ્ચતમ શિખરો સર કરીએ છીએ, તેમાં પણ સમર્પણ ભાવ જ રહેલો છે. સમર્પણ વિનાનું ભણતર ગુરુઓની શિક્ષાને વ્યર્થ સાબિત કરે છે. સમર્પણ એક એવી વિદ્યા

0: વિદ્યા છે જેના વડે આપણે મેળવેલી સઘળી વિદ્યાઓ દીપી ઉઠે છે.
1: શ્રોતા મિત્રો, અમૃતધારા અંતર્ગત હમણાં જ આપે સમર્પણ આ વિષય પર વક્તા સતીશ ડણાકને સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ. શ્રી રામચરિત માનસ ગાન આજની 152મી કડીના ગાયક કલાકાર ભૂપેન્દ્રસિંહ, સંગીત નિયોજક સતીશ ભાટિયા.

ભૂપેન્દ્ર સિંહના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજની આ 152મી કડી આપ સાંભળી રહ્યા હતા, જેનું સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો સુરસરિતા કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત આશા ભોસલેના સ્વરમાં સાંભળીએ. દાવેદાર ફિલ્મના આ ગીતને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
6: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: ગીતકાર સાહિર લુધિયાનવીનું લખેલું આ ગીત આશા ભોસલેના સ્વરમાં આપે સાંભળ્યું. સંગીત હતું ઓપિનૈયાનું, ફિલ્મ નયા દોર. અને આ સાથે જ પૂરો થયો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો સુર સરિતા કાર્યક્રમ. સવારનો સમય થઈ રહ્યો છે 6:55. થોડી જ ક્ષણમાં દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર અપાશે.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ, પ્રવાચક પુનિત ત્રિપાઠી. અથ વાર્તાઃ. સુવેન્દુ અધિકારી અદ્ય પશ્ચિમ બંગાળ રાજ્યસ્ય પ્રથમસ્ય ભાજપેતિ દલસ્ય મુખ્યમંત્રીરૂપેણ શપથગ્રહણ કરિષ્યતિ. કોલકાતા નગરસ્ય બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઇત્યત્ર શપથગ્રહણ સમારોહ આયોજ્યતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપાધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રિણ, એનડીએ શાસિતાનાં રાજ્યાનાં મુખ્યમંત્રિણઃ ચ શપથગ્રહણ સમારોહે ભાગં ગ્રહીષ્યંતિ ઇત્યપેક્ષાસ્તિ. પૂર્વં હ્યઃ શ્રી અધિકારીવર્યઃ રાજ્ય ભાજપા વિધાયિકા દલસ્ય નેતા નિર્વાચિતઃ અભવત. કોલકાતાનગરે ગૃહમંત્રિણઃ અમિતશાહસ્ય ઉપસ્થિતૌ વિધાયકદલસ્ય સભા અભવત. સભાયાઃ અધ્યક્ષઃ શ્રી શાહઃ અવદત યત સર્વે પ્રસ્તાવાઃ સુવેન્દુ અધિકારીણઃ પક્ષે એવ પ્રાપ્તાનિ. ભાજપા વિધાયિકા દલસ્ય નેતૃત્વે નિર્વાચનાનંતરં શ્રી અધિકારી પશ્ચિમ બંગસ્ય રાજ્યપાલેન આર એન રવિના સહ મિલિત્વા રાજ્યે પ્રથમં ભાજપા નેતૃત્વસ્ય સર્વકારસ્ય નિર્માણાય પ્રતિજ્ઞાં પ્રદત્તવાન. વિધાનસભા નિર્વાચને ભાજપેતિ દલં ઐતિહાસિકં વિજયં પ્રાપ્નોત. ટીએમસી તી દલસ્ય 15 વર્ષાણાં શાસનં ચ સમાપિતમ. પુદુચેરી રાજ્યે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનસ્ય મુખ્યમંત્રીપદસ્ય પ્રત્યાશી એન રંગાસામી ઇત્યેષઃ ઉપરાજ્યપાલેન કે કૈલાસનાથન વર્યેણ સહ મિલિત્વા અગ્રિમસર્વકારસ્ય નિર્માણાય પ્રસ્તાવઃ પ્રદત્તવાન. શ્રીરંગાસામી બહુસંખ્યાયાં વિધાયકાનાં સમર્થનપત્રાણિ ઉપરાજ્યપાલાય સમર્પિતવાન. રક્ષાનુસંધાન વિકાસ સંગઠનેન DRDO ઇત્યનેન ભારતીય વાયુસેનયા ચ ગુરુવાસરે ઓડિશા તટસ્ય સમીપે ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન તારેતી શસ્ત્રસ્ય પ્રથમોડ્ડયન પરીક્ષણં સફલતયા સંપાદિતમ. તારેતી ભારતસ્ય પ્રથમા સ્વદેશીયા ગ્લાઇડ શસ્ત્રવ્યવસ્થાસ્તિ યા માર્ગ નિર્દેશિત યુદ્ધોપકરણાન યથાર્થ નિર્દેશિત શસ્ત્રેષુ પરિવર્તયતિ. દુબઈ નગરે ભારતસ્ય વાણિજ્ય દૂતાવાસેન સમુદ્રે મૃતસ્ય એકસ્યાહ નૌકાયાહ ભારતીયસ્ય ચાલકદલસ્ય મૃત્યોઃ વિષયે શોકઃ પ્રકટિતઃ. એકસ્મિન સામાજિકાંતરજાલીયે પટલે સંદેશે કોન્સ્યુલેટ જનરલ ઇત્યનેન ઘટનૈષા દુર્ભાગ્યપૂર્ણ ઉક્તમ. સહ પોતસ્ય સ્વામિના સહ નિરંતરં સંપર્કે અસ્તિ. અધિક વિવરણાની ચ અન્વેષ્ટુમ પ્રયાસરતઃ અસ્તિ. દૂતાવાસેન આશ્વાસિતમ યત અસ્મિન વિષયે સર્વવિધ સહાયમ પ્રાધાન્યેન પ્રદીયંતે. હોર્મુઝ જલસંધ્યાં ગતિરોધઃ તદા તીવ્ર અભવત યદા સંયુક્ત રાષ્ટ્રસંઘસ્ય સુરક્ષા પરિષદે અમેરિકા સમર્થિતસ્ય પ્રસ્તાવસ્ય પ્રારૂપં ઈરાન દેશેન નિરાકૃતમ. તદ્દોષપૂર્ણ રાજનીતિના પ્રેરિતં ચાસ્તીતિ ઉક્તમ. તેહરાનેન ઉક્તમ યત અયમ પ્રસ્તાવઃ વિવાદસ્ય સમાધાને સહાયમ ન કૃત્વા અવૈધરૂપેણ કાર્યમ કર્તુમ પ્રેરયિષ્યતિ. તેહરાનેન સંયુક્ત રાષ્ટ્રસંઘસ્ય સદસ્ય રાષ્ટ્રાન પ્રસ્તાવિતસ્ય પ્રસ્તાવસ્ય સમર્થનમ ન કર્તુમ પ્રાર્થિતમ. આઈપીએલ ક્રિકેટ ક્રીડાયાં ગતરાત્રૌ દિલ્યાઃ અરુણ જેટલીતી

મુકેશ અને સાથીદારોએ ગાયેલું આ ગીત ફિલ્મ સંબંધનું આપે સાંભળ્યું. ગીતના શબ્દો હતા પ્રદીપના અને સંગીત આપ્યું હતું ઓપી નૈયરે. કાર્યક્રમનું હવેનું આ ગીત વાણી જયરામના કંઠે સાંભળીએ. ફિલ્મ ગુડ્ડી, ગીતના શબ્દો છે ગુલઝારના, સંગીત આપ્યું છે વસંત દેસાઈએ.

વાણી જયરામના કંઠે ગુડ્ડી ફિલ્મનું આ ગીત આપે સાંભળી શ્રોતા મિત્રો, અને આ સાથે જ પૂરો થયો સદાબહાર ગીતોનો આ કાર્યક્રમ. સમય દોડી રહ્યો છે 7:10 તરફ. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં અપાશે પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા રજૂઆત. એઆઈનો દુરુપયોગ કરીને લોકોના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, તેમજ પ્રધાનમંત્રી જે સ્થળ પર રાત્રિ વિરામ કરવાના છે તે સર્કિટ હાઉસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈ મોડી રાત્રે બેઠક યોજીને તમામ કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી. લાલ બંગલા સર્કલ પર પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન સ્વીકારશે તે જગ્યાનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ વગેરેની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રહીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી. શહેરની વિવિધ વ્યાપારી અને સ્વૈચ્છિક સંસ્થા સાથે બેઠક યોજીને સાંસદે કાર્યક્રમ અંગે માહિતી પૂરી પાડી હતી. આ અગાઉ શ્રી સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી અને 11 મેના રોજ શ્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદારધામના લોકાર્પણ અંગે એક બેઠક યોજી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત પર્વ દરમિયાન 11 મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે સોમનાથ સાગર દર્શન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપી.
1: માનનીય મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવશે. ઉમંગ, આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ એ થવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવશે. મહા મૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજ પૂજા વિધિ, આ મંદિર પરિસરમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે.
0: સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ગઈકાલે મધ્યપ્રદેશથી 1185 યાત્રાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું

0: સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત નિપજ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સામસામા ગોળીબારમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યું હતું. દુબઈથી યમન જઈ રહેલું વહાણ એમએસવી અલ ફેઝે નૂરે સુલેમાની એક ફાયરિંગનો ભોગ બન્યું હતું. સમુદ્ર વચ્ચે અંધાધૂંધની ફાયરિંગમાં વહાણ ક્ષતિગ્રસ્ત થતાં તે ડૂબવા લાગ્યું હતું. એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના યુવાન અલ્તાફ તાલબ કેરનું ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું, જ્યારે વહાણ પર અન્ય સવાર 17 ખલાસીઓને નજીકના અન્ય વહાણે બચાવી લીધા હતા. તે તમામ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમભાઈએ ભારત સરકારને મૃતક યુવાનના પાર્થિવદેહને વતન લાવવા અને બાકીના ખલાસીઓને તાત્કાલિક ભારત પરત લાવવા રજૂઆત કરી હતી.
1: દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 18 માણસો સાથે કુલ. પણ રાત્રે 12-1 વચ્ચે જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરીને જતી હતી એની પાછળ જ અમારું વાણ હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. એમાં એક ડ્રોન આવીને વાણ ઉપર લાગ્યું. એમાં એક અલ્તાફ તાલબ કેર નામના ઇન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને સલાયાનું એક બીજું વાણ છે જેનું નામ પ્રેમસાગર છે એ બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સાયબર ક્રાઇમની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપ્યા છે. સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિંહાએ કહ્યું કે આ ટોળકી જીએસટી અને પાનકાર્ડની વિગતો મેળવીને છેતરપિંડી આચરતી હતી. અગાઉ આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
2: ફરિયાદી આવ્યા હતા જેમને ડેલી ના ઓટીપી આવતા જ હોય છે ટ્રાન્ઝેક્શન ના. એમને 2 દિવસ થી કોઈ ઓટીપી એમના મોબાઈલ નંબર પર આવ્યું નહોતું, એટલે એ આપણી પાસે ફરિયાદી તરીકે આવ્યા હતા. અને પછી આમાં વધુ તપાસ કરતા અમને ખ્યાલ પડ્યું કે પહેલા તો એમને રજીસ્ટર મોબાઈલ નંબર ચેન્જ કર્યું હતું, એના પછી એમને બાયોમેટ્રિક ચેન્જ કરી. બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી, ફોટો થી એમને જેમિનાઈ જેવા બ્લિંકિંગ વિડીયો બનાવ્યું હતું. આ ફરિયાદીના એમને ડીજી લોકર એક્સેસ કર્યા, 3 બેંક ના અકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યું હતું, જેમાં એક બેંક નું અકાઉન્ટ ખુલી ગયું હતું અને 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સંબંધ મામલે આપણે પ્રથમ FIR દાખલ થઈ હતી અને એમાં કુલ 7 આરોપીની અત્યાર સુધીમાં અરેસ્ટ.
0: જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જે અંતર્ગત 30,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી 2 જૂનથી અલગ અલગ 4 તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જીકાસમાં આ વખતે ખાસ ફેરફાર કર્યા છે, જેમાં લાયકાત એક સમાન કરાઈ છે, તેમજ પોર્ટલને યુઝર ફ્રેન્ડલી કરાયું છે. ઉપરાંત ફીનું ધોરણ પણ બદલવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર.
3: આ વખતે ખાસ છે કે વિદ્યાર્થીઓને પોતે પોતાના પસંદગીના કોલેજ અનુક્રમ નંબર પ્રમાણે ભરવાનું થાય છે. આ વખતે અમે આ બધા મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એજન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં ચેટબોટ વિદ્યાર્થીઓ પૂછી પણ શકે છે કે પોતાના માર્ક્સ આધારે એમને કઈ કઈ કોલેજમાં છેલ્લા 2 વર્ષના ડેટા આધારિત ક્યાં ક્યાં એડમિશન મળવાની શક્યતા છે.
0: વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી 20 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શોધી કઢાયા છે, જેમાં બાયડ, ભિલોડા, માલપુર, મેઘરજ તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ અંગે માહિતી આપી રહ્યા છે આરોગ્ય અધિકારી આશીષ ખાંટ.
4: સારા આરોગ્ય કાર્યક્રમ ચાલતો હોય છે, જેની અંદર મેડિકલ ઓફિસર જે આપણે સારા આરોગ્ય માટે મૂકેલા છે તેઓ ત્યાં તપાસ કરવા માટે જતા હોય છે. એ વખતે તપાસ દરમિયાન આવા બાળક આપણે સામે આવતા હોય છે. જ્યારે તપાસ થઈ જાય અને આવું બાળક મળી આવે છે તો એની અંદર આપણે દર 3 મહિને લોહી ચડાવતા. હવે આપણે 20 બાળકો મળી આવેલા છે, જેમાં બાયડ તાલુકામાં 1 છે, ભિલોડામાં 10 છે, માલપુરમાં 4 છે અને મેઘરજમાં 5 છે. આપણે રેગ્યુલર એનું ફોલોઅપ કરવામાં આવે છે, એનું HB જોવામાં આવે છે, કેમકે HB એનું બહુ ઓછું થઈ જતું હોય છે. જો એનું HB જો વધારે ઓછું થતું હોય તો પછી એને સ્પેશિયલ આપણે ફિઝિશિયનની તપાસ માટે મેડિકલ કોલેજમાં લઈ જતા હોઈએ છીએ.
0: બીજી તરફ વિશ્વ રેડક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસના અનુસંધાને ગઈકાલે અમદાવાદના રેડક્રોસ ભવન ખાતેથી રેડક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે રેડક્રોસ રથને લીલી ઝાંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં હીટ

વેવની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નોંધાઈ છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 15મી ઓવરમાં 147 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ જયપુરમાં સાંજે 7:30 વાગે રમાશે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પ્રધાનમંત્રી આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા માટે રજૂઆત. એઆઈનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ અત્યારે 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતો સાંભળીએ.

0: મીરાબાઈનું આ પદ આપે સાંભળ્યું આશિષ દેસાઈના સ્વરમાં.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: खुशालिनी भार।
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: ગીત અને સંગીત નેનુ મજુમદારનું, ગયા કલાકાર મન્ના ડે।
3: ઓહો હો પંખીઓએ કલ શોર કર્યો ભાઈ,

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: માલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: ગીતના શબ્દો છે અવિનાશ વ્યાસના, સંગીતકાર ગૌરાંગ વ્યાસ અને ગાયક કલાકારો છે વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો.

0: તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: પછી પહેલી વાર સાસરીયેથી પિયરમાં આવેલી નવોઢાનું અંતર અણગમતથી અકળાઈ ઉઠે ત્યારે જેના અંગમાં રોજની વસંત, રોજ ઉગે શરદની રાત એવા વરણાગી વાલમને પ્રણય સંદેશ પહોંચાડવાની જવાબદારી પારેવડાને સોંપાય છે. ગાયન કવિતા પૌડવાલ.

કવિતા પૌડવાલે આ ગીત ગાયું, જેનું ગીતના શબ્દો હતા રઘુનાથ બ્રહ્મભટ્ટના. અને શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ પૂરો થયો. સવારનો 7:45 નો સમય, થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને ફૂટબોલમાં AFC અંડર 17 મહિલા એશિયા કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભાજપના સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: રાજ્ય કે રાજનૈતિક ઇતિહાસ મેં પહેલી બાર ભારતીય જનતા પાર્ટી કે નેતૃત્વ વાળી સરકાર ઔપચારિક રૂપ સે પદભાર ગ્રહણ કરેગી. શપથ ગ્રહણ સમારોહ સુબહ 10 બજે શરૂ હોને વાલા હૈ ઓર ઇસમે લાખો પાર્ટી સમર્થકો રાજનૈતિક નેતાઓ ઓર દેશભર સે આયે ગણ્યમાન્ય વ્યક્તિઓ કે શામિલ હોને કા ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કઈ કેન્દ્રીય મંત્રી ઓર ભાજપા શાસિત રાજ્ય કા મુખ્યમંત્રી ઇસ કાર્યક્રમ મેં ઉપસ્થિત રહેંગે. રાજ્યપાલ RN રવિ મુખ્યમંત્રી અને નય મંત્રીમંડળ કે સદસ્યો કો પદ ઓર ગપનીયતા કા શપથ દિલાયેંગે. નવનિર્વાચિત સંસદીય દલ કે નેતા સુવેન્દુ અધિકારી ને ઘોષણા કી હૈ કે એક સેવાનિવૃત્ત ન્યાયાધીશ કે અધ્યક્ષતા મેં આયોગ રાજ્ય મેં સંસ્થાનગત ભ્રષ્ટાચાર કી જાંચ કરેગા. સંદીપ અંદાસ ગુપ્તા, આકાશવાણી ન્યૂઝ, કોલકાતા.
0: દરમિયાન ગઈકાલે શ્રી અધિકારીએ રાજ્ય ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કલકત્તામાં ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. શ્રી અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ RN રવિ સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રથમ ભાજપ નેતૃત્વવાળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને TMCના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર દેશની સરહદો સુરક્ષિત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષામાં સૌથી મોટી ખામીને દૂર કરશે. ગઈકાલે કલકત્તામાં નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપનો વિજય સંગઠનનો વિસ્તાર કરવા કે તેની વિચારધારાને સમર્થન આપવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે આસામ, ત્રિપુરા અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારો સરહદોને મજબૂત અને સુરક્ષિત કરશે. તેમણે રાજ્યમાં ઘૂસણખોરી અને ગાયની તસ્કરી રોકવાની પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ પક્ષના કાર્યકરોને સોનાર બાંગલા બનાવવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા હાકલ કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઈરાન, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ દેશોમાં વિશ્વના આશરે 68% ખેડૂતો છે.

0: આ સંમેલન બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ ખાદ્ય સુરક્ષા, સ્માર્ટ ખેતી, આબોહવા પરિવર્તન અને ખેડૂત કલ્યાણ જેવા મુખ્ય વિષયો પર પણ ચર્ચા કરશે. વિદેશમંત્રી એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. કેરેબિયન દેશોની તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ગયાનાના જજ ટાઉનમાં આરોગ્યમંત્રી ડોક્ટર ફ્રેન્ક એન્થોનીને મળ્યા હતા. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026નો ગઈકાલથી સત્તાવાર આરંભ થયો છે. 5 દિવસીય ઉજવણીએ મંદિર પરિસરને વૈદિક મંત્રોચ્ચાર અને દૈવી ઉર્જાના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું છે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલ સે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમે અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મે આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મે શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાય. इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ કામચલાઉ યુદ્ધ વિરામ આજથી 11 મે સુધી ચાલશે, જે દરમિયાન બંને દેશો વચ્ચેની તમામ લશ્કરી કાર્યવાહી બંધ રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે પોતે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમાં બંને પક્ષો તરફથી 1,000 કેદીઓની સોંપણીનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ યુદ્ધ વિરામ રશિયાના વિજય દિવસ સાથે સુસંગત છે, જે દર વર્ષે 9મી મેના રોજ ઉજવવામાં આવે છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા દ્વારા સમર્થિત ઠરાવ પ્રસ્તાવને ત્રુટિપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો છે. આ ઠરાવ હોર્મુઝ સમુદ્ર દુનિયામાં જહાજોની સલામતી સંબંધિત હતો. ઈરાને તેને તેના આંતરિક બાબતોમાં દખલગીરી અને અમેરિકાના હિતો માટે હોવાનું ગણાવ્યો. ઈરાને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને પ્રસ્તાવિત ઠરાવને સમર્થન ન આપવા અપીલ કરી છે. અમેરિકા, બહેરીન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર દ્વારા સમર્થિત ડ્રાફ્ટ ઠરાવનો હેતુ હોર્મુઝ સમુદ્ર દુની દ્વારા અવરજવરને સરળ બનાવવાનો છે. અમેરિકાએ ઈરાન પર વાણિજ્યિક જળમાર્ગોને અવરોધિત કરવાનો અને દરિયાઈ વાહન વ્યવહારને ખોરવવાનો આરોપ મૂક્યો છે. દરમિયાન ઈરાની સેનાએ કહ્યું કે અમેરિકન સંરક્ષણ દળોએ યુએઈના ફુજૈરાહાન બંદર નજીક એક ઈરાની તેલ ટેન્કર અને અન્ય જહાજને નિશાન બનાવ્યું હતું. હવામાન વિભાગે આગામી 2 દિવસ કેરલમ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય ઉત્તરપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ વીજળી પડવાની આગાહી કરી છે. ઓડિશા, રાયલસીલા, તેલંગાણા, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, આંડમાન અને નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગુરુવાર સુધી ગરમીનું મોજું ફરી વકરે તેવી શક્યતા છે. ફૂટબોલમાં ભારતે ગઈકાલે ચીનના સુઝોનમાં લેબનોનને 4-0થી હરાવીને AFC અંડર 17 મહિલા એશિયન કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતની પ્રીતિકાએ 2, અલ્વા દેવીએ અને ઝોયાએ 1-1 ગોલ કર્યા. આ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવાથી ભારત 2026 ફિફા અંડર 17 મહિલા વિશ્વકપમાં પ્રવેશ મેળવશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
2: તમિલનાડુમાં સરકાર રચવા માટેની કશ્મકશ, પશ્ચિમ બંગાળમાં આજે શપથગ્રહણ અને ઇરાન અને યુએસના સૈન્ય વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં સલાયાના માછીમારના મોતના સમાચાર તમામ અખબારોમાં

0: વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું છે કે તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા બંગાળમાં આજે સુવેન્દુના શપથ. સંદેશ લખે છે સુવેન્દુ પશ્ચિમ બંગાળના નવા અધિકારી, જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે સુવેન્દુ બંગાળના અધિકારી. સંદેશ ટાંકે છે હોર્મુઝમાં ઇરાનના રોકેટમારાથી ગુજરાતી જહાજ ડૂબ્યું, એક મોત, 17ના રેસ્ક્યુ. રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની અરજીને ફગાવાઈ, અમદાવાદના વટવા હત્યા કેસમાં 34 વર્ષ બાદ ભેદ ઉકેલાયો વગેરે સમાચારોને સ્થાન અપાયું છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. અને ફૂટબોલમાં AFC અંડર 17 મહિલા એશિયન કપમાં ભારતે લેબનોનને 4-0 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
3: ફસાણી.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

ફિલ્મ પૂર્ણિમાનું દેશભક્તિ ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. શબ્દો છે ભરત વ્યાસના, સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ.

મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 8:30 નો સમય. આજે શ્રોતા મિત્રો શનિવારનો દિવસ એટલે સાંભળીએ સદાબહાર ગીતો.

પરવીન સુલતાનાનો આ સુમધુર અવાજ ફિલ્મ કુદરતનું લીધેલું આ ગીત આપે સાંભળ્યું. ગીતકાર મજરૂ સુલતાનપુરી અને સંગીતકાર હતા રાહુલ દેવ બર્મન. કાર્યક્રમનું હવેનું ગીત ફિલ્મ મહેબૂબાનું સાંભળી લેતા મંગેશકરના કંઠે અને સાથે સાથીદારો ગીત આનંદ બક્ષેનું સંગીત આરડી બર્મનનું.

આપકી કસમ ફિલ્મનો આ ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં, ગીતના શબ્દાને બક્ષીના સંગીતકાર રાહુલ દેવ બર્મન.

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: દર વર્ષે શ્રોતા મિત્રો, મે મહિનો અને ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર વિશ્વ સ્થળાંતરિત પક્ષીઓ માટે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને તેમના રહેઠાણોની સુરક્ષા માટે જાગૃતિ લાવવાનો છે. આ પક્ષીઓ હજારો કિલોમીટરની મુસાફરી કરીને સાયબેરિયા, યુરોપ, મંગોલિયા અને અફઘાનિસ્તાનના જેવા સ્થળોએથી ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં શિયાળા દરમિયાન આવે છે. તેમના માટે રહેઠાણોમાં તળાવ, ભીની જમીનની સુરક્ષા અને જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ. દોસ્તો, ગુજરાતમાં આપણા ત્યાં યાયાવર પક્ષીઓનું પ્રિય સ્થાનક નળ સરોવર, થોળ, ખીજડીયા અને ગીર જેવા વિસ્તારોમાં લાખો પ્રવાસી પક્ષીઓ આશ્રય લે છે. રાજ્યની જૈવ વિવિધતા માટે આ મહત્વપૂર્ણ છે. સાંભળી તપસ્યા ફિલ્મનું આ ગીત કિશોર કુમાર, આરતી મુખર્જીના સ્વરમાં, ગીતના શબ્દો MG હસમતના અને સંગીત રવિન્દ્ર જૈનનું.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી.
1: વાહ, વસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: વંદે માતરમ દોસ્તો, વંદે માતરમ દોસ્તો. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનની સવાર સિગ્નેચર ટ્યુન અને વંદે માતરમથી પડે છે. જો તમે સાંભળ્યું ના હોય, તો એક વખત સવારે વહેલા ઉઠજો અને જરૂર સાંભળજો. તથ્ય ઘણા છે, પરંતુ સત્ય એક જ છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો. તારીખ પ્રમાણે 7મી મે અને તિથિ પ્રમાણે આજે તેમની જન્મજયંતિ. શબ્દોની આત્માને સુગંધ આપનારા મહાન કવિ, રાષ્ટ્રગીતના સર્જક અને વિશ્વ માનવતાના ઉપાસક ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિએ શત વંદન કરીએ. 7મી મે 1861નો કોલકાતાનો જન્મ, જીવન સાર્થકતાને જીવન પર્યંત સત્કાર્યો કરીને પૂર્ણ કર્યું તે તારીખ હતી 7મી ઓગસ્ટ 1941 કોલકાતા. ગુરુદેવ કવિવર, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ, બિઝનેસ મેનેજર અને કમ્પોઝર પણ હતા. 1913માં સાહિત્ય માટે નોબેલ પારિતોષિક મેળવ્યો, ત્યારે આ શ્રેષ્ઠ પારિતોષિક મેળવનારા તેઓ સૌ પ્રથમ એશિયન હતા દોસ્તો. માત્ર 8 વર્ષની ઉંમરના ટાગોરે પ્રથમ કવિતા લખી હતી. કવિવર રવિન્દ્રનાથે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ગીત, નૃત્યના ટીકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે. ટૂંકી વાર્તાઓ અને કાવ્યો નવલકથાઓમાં તાલબદ્ધ ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતન પાત્ર પ્રકૃતિવાદ અને દાર્શનિક ચિંતન પણ એમણે વણી લેવા છે.

જેને વૈશ્વિક પ્રસિદ્ધિ મળી. તેઓ સાંસ્કૃતિક સુધારાવાદી અને મહાન વિદ્યા પ્રવીણ હતા, જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમના લખાણના બે ગીતો બાંગ્લાદેશ અને આપણા દેશના રાષ્ટ્રગાન છે, જે અમાર સોનાર બાંગ્લા અને જણગણમન. આ ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા ગર્વપૂર્વક. ફરી એકવાર આ ગુરુવર કવિવર ટાગોરને આપણા સૌના શત શત વંદન અને સાંભળીએ આ દેશગાન.

0: અચાનક ક્યાંક પોઝ આવી જાય, એક અધૂર વાક્ય બોલીને વચ્ચે ક્યાંક ભયાનક એક્સિડન્ટની વિગત જાણકારી, શબ્દો ક્યાંકથી આવી જાય. કારણ, યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ખૂબ જ મહત્વની બાબત પર સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું છે. દોસ્તો, એક સવાર પડે ને શરૂ થઈ જાય રૂટીન ચહલપહલ, ચાલીને જનારા હોય કે સાયકલ ચલાવીને જનારા. પણ હા, અત્યારે તો રસ્તા ઉપર ધમધમાટ વાહનો દોડતા દેખાય, સવાર, બપોર, સાંજ કે રાત્રિ, ગમે તે પ્રહર. વાહન ચલાવનારા વાહકે પોતાના માટે અને હા ચોક્કસપણે રાહગીર એટલે કે ચાલીને કે પછી સાયકલ ચલાવીને જતા હોય તેના માટે પણ આવશ્યક ધ્યાન કાળજી રાખવી તેટલી જ જરૂરી છે દોસ્તો, જેટલી દરેક પ્રકારના વાહન માટે જરૂરી છે. સો ટેક કેર યોર સેલ્ફ એન્ડ 100% અધર્સ.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: મેવાડી રાણા મહારાણા પ્રતાપ સિસોદિયા રાજપૂતોના વંશજ, મેવાડના 54મા શાસક મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ, 9મી તારીખ, વર્ષ 1540, કુંભલગઢ રાજસ્થાનનો જન્મ, અને 19મી જાન્યુઆરી 1597 ચાવંડ મેવાડ રાજ્ય, 56 વર્ષની ઉંમરે ચાવંડ ખાતે શિકાર અકસ્માતમાં થયેલી ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું. મેવાડ ભૂમિ માટે દોસ્તો મરી ફીટનારા મહારાણા પ્રતાપે તેમને આયુને જીવનને સંપૂર્ણપણે દેશની ધરતી મુઘલો અને અફઘાન સામ્રાજ્યથી બચાવવા માટે મરી ફીટનારા મેવાડી રાણા. મહારાણા પ્રતાપ ઇતિહાસના પાના ઉપર સુવર્ણ અક્ષરે નોંધનીય છે, જેમની જીવનીથી તમામ બાળકોને જ નહીં યુવા પેઢીને પ્રેરણા મળે તેમની એવી જીવની. શ્રોતા મિત્રો, વાંચવા મળે તો અવશ્ય વાંચજો, અને ક્યારેક તમને શ્રેણી જોવા મળે તો પણ જાણજો. આજે સચ્ચત વંદન કરીએ મહારાણા પ્રતાપને, અને સાંભળીએ ડોર ફિલ્મનું આ ગીત કરસન સાગઠિયાના સ્વરમાં.

જી હા, પધારો ને મારે દેશ. મહાન વિભૂતિઓથી ખચા ખચ ભરેલી તેમના વિશે જાણો, વાંચો અને જણાવાય તેટલાને જણાવો, પ્રેરણા મેળવો. દોસ્તો, કાર્યક્રમને સવારે સવારે કાર્યક્રમને પૂરો કરતા વધુ એક વિગત જરૂર આપવી છે. આજે 9 મે 1866 વર્ષનો જન્મ લેનારા, સ્વાતંત્ર્ય સંગ્રામમાં, સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારા રાજકીય નેતા, સમાજ સુધારક ગોપાલકૃષ્ણ ગોખલેની આજે જન્મ જયંતિ. જીવન સાર્થકતા સહ પૂર્ણ વિરામ 19 ફેબ્રુઆરી 1915 ના રોજ સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી મવાડ નેતા, પૂજ્ય બાપુના રાજકીય ગુરુ. તેમણે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી અને બંધારણીય માર્ગે દેશની આઝાદી માટે કાર્ય કર્યું. ગોખલે સાદગી, નિષ્ઠા અને બૌદ્ધિકતાના પ્રતીક હતા. ઇતિહાસનું મહાન વ્યક્તિત્વ. મહાત્મા ગાંધીજીની જેમ જ સત્ય અને અહિંસાના આગ્રહી, તેઓ બ્રિટિશ શાસન સાથે સંઘર્ષ કરવા માટે બંધારણીય અને શાંતિપૂર્ણ માર્ગમાં માનતા, દેશની સેવામાં જીવન સમર્પિત કરનારા ગોપાલકૃષ્ણ ગોખલેને સહર્ષ ગર્વ સાથેના વંદન, જેમણે ક્યારેય તેમના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું ન હતું. અને દોસ્તો, આ સાથે જ કાર્યક્રમને આપને પૂર્ણ કરીને રજા લેશું સવારે સવારે કાર્યક્રમ માટે. પ્રેમ ભરે નમસ્કાર, આપનો દિવસ શુભ રહે. સવારે સવારે ભાઈ, સવારે સવારે કેટલી ઘડિયાળ ફટાફટ દોડી રહી છે. 9:30 નો સમય થયો છે. આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર્સ, એટલે કે 846 કિલો હર્ટ્ઝ સાંભળી.

0: મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સનો પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી, મંઝિલ તમારી.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
2: મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ.
1: અને હું છું રોઝી. વિકાસ ની સૌથી સાચી પરીક્ષા અવરનવર એ હોય છે કે આપણી દીકરીઓ સુરક્ષિત છે, શું તેમના ભણતર ની રાહ સરળ છે અને શું તેમને આગળ વધવાની તક સમાન મળે છે.
0: ઘણા વિસ્તારોમાં કોલેજ દૂર હોય છે, બસ સ્ટેન્ડ પર ભીડ હોય છે, ઘર સુધીનો રસ્તો અસુરક્ષિત હોય છે, હોસ્ટેલ હોતી નથી. આ પરિસ્થિતિઓમાં ઘણા માતા પિતા ભણતર રોકવા માંગતા નથી, પરંતુ ડર અને ખર્ચ મળીને તેમને મજબૂર કરી દે છે.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નું ઉદ્દેશ્ય આવા જ વિસ્તારોમાં સામુદાયિક માળખું બનાવવાનો છે, જેથી શિક્ષણ અને સુરક્ષા એક સાથે મજબૂત થાય. ફાતિમા એક એવી છોકરી છે જેને અનેક સપના છે, પરંતુ તેમને પૂરા કરવામાં તેને ઘણી પરેશાની થઈ રહી છે. ક્યારેક બસ થી દૂર જવાની, તો ક્યારેક ફી ન ભરી શકવાની.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: અમ્મી, રોજ કોલેજ જવું મુશ્કેલ થઈ રહ્યું છે. બસ સ્ટેન્ડ થી ઘર સુધી અંધારું રહે છે.
4: બેટી, ભણતર જરૂરી છે, પણ આ ડરમાં તું કેવી રીતે ભણીશ?
3: જો હોસ્ટેલ હોત તો હું ત્યાં જ રહી લેત, રોજ મુસાફરી કરવી ન પડત. અમે ફી પણ નથી આપી. મારે મારું ભણતર છોડવું ન પડી જાય.
5: અમારી કમાણીમાં રોજનું ભાડું ભારે પડે છે. અમે ઈચ્છીએ છીએ કે તું ભણે, પણ મુશ્કેલીઓ વધી રહી છે.
3: હા અમ્મી, હવે હું કેવી રીતે મારું સપનું પૂરું કરીશ? કઈ સમજાતું નથી. કોઈ હાથ મદદ માટે આગળ નથી આવી રહ્યો. શું કરું?
5: ખુદા પર ભરોસો રાખ, કોઈ રસ્તો જરૂર નીકળશે.
4: પણ ક્યારે અબ્બુ?
6: ફાતિમાના અબ્બુ, તમે પણ મારી એક વાત સાંભળી લો. હું ફાતિમાને ભણાવીશ, પણ મારી એક શરત છે.
5: કઈ શરત?
6: કાં તો તેના માટે સુરક્ષિત હોસ્ટેલ ની વ્યવસ્થા હોય, અથવા કોલેજ આવવા જવાનો રસ્તો સુરક્ષિત હોય. હું તેને ડર સાથે નથી મોકલી શકતી.
0: આ સંવાદ કોઈ એક ઘરનો નથી, આ દેશના ઘણા જિલ્લાઓની વાસ્તવિકતા છે.
1: મહિલા કેન્દ્રિત સુવિધાઓનો અર્થ ફક્ત હોસ્ટેલ કે ભવન નથી. આનો અર્થ હોય છે સુરક્ષા, સુવિધા અને સન્માનનો ભરોસો.
0: જ્યારે હોસ્ટેલ બને છે ત્યારે છોકરીનું ભણતર ટકે છે. જ્યારે કાર્યરત મહિલાઓ માટે સુવિધા બને છે ત્યારે કામ પર જવાનું તેમના માટે શક્ય બને છે. જ્યારે કોલેજ પાસે સુરક્ષિત સુવિધા બને છે ત્યારે પરિવારનો ડર ઓછો થાય છે.
1: અને જ્યારે પરિવારનો ડર ઓછો થાય છે ત્યારે શિક્ષણનો રસ્તો ખુલે છે. ઘણીવાર પરિવર્તનની શરૂઆત માની શરતથી થાય છે, કારણ કે માં પહેલા સુરક્ષા જોવે છે, પછી સપનું.
0: PMJVK માં પરિયોજનાઓ ત્યારે જ ટકે છે જ્યારે પ્રસ્તાવ મજબૂત હોય. પ્રસ્તાવમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે જમીન ઉપલબ્ધ છે, વિભાગ સહમત છે અને સંચાલન જાળવણીનો પ્રબંધ નક્કી છે.
1: આ એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી જગ્યાએ ઇમારત બની જાય છે, પણ વોર્ડન નથી આવતા, વીજળી પાણીની વ્યવસ્થા નથી હોતી અને પછી ભવન ખાલી રહી જાય છે.
0: મિત્રો, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના સંકલ્પથી વંચિત સમુદાયોના બાળકો, મહિલાઓ અને યુવાનો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ પ્રયાસોનો એક મહત્વનો ભાગ છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK, જે અલ્પસંખ્યક સમુદાયો માટે વિકાસની નવી સંભાવના બનીને ઉભરી છે.

0: આપવા.
1: પીએમજેવીકે દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ કાર્યક્રમ હેઠળ લગભગ 43,000 વધુ યોજનાઓ મંજૂર થઈ ચૂકી છે. લગભગ 1500 વધુ સ્કૂલ, લગભગ 170 રેસિડેન્શિયલ સ્કૂલ, લગભગ 600 જેટલા હોસ્ટેલ અને લગભગ 2000 ઉપર હેલ્થ પ્રોજેક્ટ અને સેંકડો સ્કિલ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
2: અને સૌથી સારી વાત એ છે કે આ ફક્ત આંકડા નથી, આ બદલાવની વાર્તાઓ છે. કારણ કે જ્યારે કોઈ માં પોતાની શરત ઉપર પોતાની દીકરીને કોલેજ જતી જુએ છે, ત્યારે ફક્ત કોલેજ નહીં, એક સપનું પૂરું થાય છે.
3: ફાતિમાના ભણતરની ચિંતા સતાવી રહી છે. આપણી ફાતિમા ભણવામાં બહુ હોશિયાર છે. જો તેને સારી સુવિધાઓ મળે તો બહુ આગળ સુધી જઈ શકે છે.
4: ક્યાંથી મળશે સારી સુવિધાઓ? અહીં તો તેની ફી, આવા જવાની વ્યવસ્થા, હોસ્ટેલ બધી પરેશાની છે.
3: યુસુફ પણ પોતાના ભવિષ્યને લઈને વિચારતો રહે છે.
4: સુખવિંદર કહેતો હતો કે કોઈ કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, તે અલ્પસંખ્યક સમુદાયોના બાળકોને દરેક પ્રકારની મદદ કરે છે.
3: સાંભળ્યું તો મેં પણ છે, અને એ પણ સાંભળ્યું છે કે ઘણા લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. હવે આપણા બાળકોને કઈક મદદ મળે તો નિરાશ થાય.
5: અમ્મી
3: આવી ગઈ તો શું વાત છે, આજે બહુ ખુશ દેખાઈ રહી છે.
5: અમ્મી વાત જ કઈક એવી છે, તમે પણ સાંભળશો તો ખુશ થઈ જશો.
4: શું વાત છે, જરા અમને તો ખબર પડે કે આજે અમારી પરી કઈ વાત પર આટલી ખુશ છે.
5: અબ્બુ અમ્મી, હવે તમારે મારી ફી ભરવાની ચિંતા કરવાની જરૂર નથી.
3: અમે તારી ચિંતા નહીં કરીએ તો કોણ કરશે?
5: અમ્મી પીએમજેવીકે થી હવે હું આગળનો અભ્યાસ કરી શકીશ. યુનિફોર્મ, પુસ્તકો, હોસ્ટેલ,
4: સાચે જ જમાનો બદલાઈ ગયો છે. હાલની સરકાર આપણા વિશે કેટલું વિચારી રહી છે. કોલેજમાં આપણા બાળકોને બધું ફ્રી મળી રહ્યું છે.
6: ફક્ત કોલેજ જ નહીં અબ્બુ, મને પણ પીએમજેવીકેના સ્કિલ સેન્ટરમાં ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં પ્રવેશ મળી ગયો છે. પહેલા રોજગારની કોઈ રાહ નથી દેખાતી, હવે એટલા કામ આવશે કે ટાઈમ જ નહીં મળે.
5: ભાઈજાન, હું પણ મોટી થઈને સાયન્ટિસ્ટ બનીશ. અમારી ક્લાસમાં આજે પહેલી વાર ડિજિટલ બોર્ડ પણ આવ્યું છે.
4: બાળકો ખૂબ ભણો, આ તક પહેલા બધાને નથી મળતી. પીએમજેવીકે આપણા અહીંના બાળકોની કિસ્મત બદલી નાખશે. શુક્રિયા પીએમજેવીકે, આજે તારા કારણે જ હું આ દિવસ જોઈ રહ્યો છું.
3: શુક્રિયા જ કરવો હોય તો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનો કરો, જેણે બધાને નવી રાહ બતાવી છે અને દરેક માને બાળકોની સુરક્ષાનો ભરોસો આપ્યો.
7: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: તો સાથીઓ, આજે તમે જાણ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જિંદગીઓ બદલી રહ્યો છે. શિક્ષણ, સેહત અને સન્માનના આ પ્રકાશને હવે કોઈ રોકી શકતું નથી.
2: જ્યારે દીકરીઓ લેબમાં જાય છે, જ્યારે ગામનો છોકરો ડોક્ટર બને છે, તો ફક્ત એક સપનું પૂરું નથી થતું, આખો દેશ આગળ વધે છે.
1: પીએમજેવીકે દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણની જ્યોત પ્રગટી છે, હવે દરેક ખૂણો પ્રકાશિત થશે. જ્યાં ક્યારેક કદમ અટકી ગયા હતા, હવે ત્યાંથી જ ઉડાન ભરાશે.
2: આગામી કડીમાં વાત થશે એક બીજી યોજનાની, જે તમારી જિંદગી બદલી શકે છે.
1: ત્યાં સુધી યાદ રાખજો, મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર, ખુદા હાફિઝ.

મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સનો આ પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. મદદ અમારી, મંજિલ તમારી. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

ડેમવેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે, હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. કાર્યક્રમની શરૂઆતમાં આપે સુરેશ દલાલ લિખિત ગીત આપે સાંભળ્યું. ગાયિકા હતા કલ્યાણી કોથાલકર, અને હવેનું ગીત બિહક જોશીના કંઠે સાંભળીએ. ગીતના શબ્દો છે ઉમાશંકર જોશીના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર

0: अनाज बाबते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: અને આ સાથે ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ પૂરો થયો।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। રક્ષામંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં આજે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર શુભેચ્છાઓ પાઠવી। પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ। સોમનાથ અમૃત પર્વ પ્રસંગે ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત કરાયું। ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે। વિદેશમંત્રી એસ જયશંકરે ગયાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી। બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે। વિદેશમંત્રી એસ જયશંકરે ગયાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી અને પ્રગતિ અંગે ચર્ચા કરી। દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી। જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં 18 પ્રવેશ પ્રક્રિયા શરૂ, જે અંતર્ગત 1000 જેટલા 30 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું। દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત નીપજ્યું। માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન પરત લાવવા માટે રજૂઆત। એઆઈનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા। રાજ્યમાં હીટવેવની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું અને જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।
1: આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર। મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટઝ। સાંભળીએ ગુજરાતી ફિલ્મીના ગીતો। કાર્યક્રમનું આ પ્રથમ ગીત અલકા યાજ્ઞિક અને સાથીદારોના સ્વરમાં।

અલકા યાજ્ઞિકને સાથીદારો ગાયેલું આ ગીત ફિલ્મ અલબેલીનાર ફિલ્મનું આપે સાંભળ્યું. ગીત અને સંગીત હતું અવિનાશ વ્યાસનું. હવેનું ગીત સાંભળીએ ભૂપિન્દરસિંઘના સ્વરમાં. ફિલ્મનું નામ છે ભવની ભવાઈ. ગીતકાર ધીરુબેન પટેલ અને સંગીતકાર ગૌરાંગ વ્યાસ.

શ્રોતા મિત્રો, ગુજરાતી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવેનું ગીત મન્નાડે અને સાથીદારોના સ્વરમાં. ફિલ્મનું નામ છે જીગર અને અમી. ગીતના શબ્દો છે કાંતિ અશોકના અને સંગીત આપ્યું છે મહેશ કુમારે.

હર્ષિદા રાવલ, મહેશ કુમાર અને સરોજ ગુંદાણીના સ્વરમાં આપે સાંભળ્યું વણઝારી વાવ ફિલ્મનું આ ગીત. શબ્દો હતા કાંતિ અશોકના અને સંગીત આપ્યું હતું મહેશ નરેશે. વીર માંગણાવાળો આ ફિલ્મનું ગીત જયેશ નાયક અને સીમા ત્રિવેદીના સ્વરમાં, ગીત અને સંગીત અવિનાશ વ્યાસનું.

આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારોના સ્વરમાં વીર માંગડાવાળા ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. ગીત અને સંગીત હતું અવિનાશ વ્યાસનું, અને શ્રોતા મિત્રો આ સાથે જ પૂરો થયો ગુજરાતી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીત.

ගය කලකරු කුමාර සානුව නල්කා යාග්නික් શબ્દો છે અપ્સરા સંગીત આપ્યું છે સંજીવ દર્શને અને ફિલ્મનું નામ છે આંચ

આંખે ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરમાં સાંભળીએ. શબ્દો છે પરવીન ભરદ્વાજના, સંગીત જતિન લલિતનું.

ઉદિત નારાયણ અને સાથી દ્વારા ગાયેલું આ ગીત આપે સાંભળ્યું. ફિલ્મનું નામ હતું આશિક. ગીતના શબ્દો હતા સમીરના અને સંગીત આપ્યું હતું સંજીવ દર્શને. અને શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ પૂરો થયો. આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીત. શ્રોતા મિત્રો, આજે ગાયિકા જિગીશા ખેરાડિયાના કંઠે ગવાયેલ કેટલીક રચનાઓને માણીશું આજની આ સફરમાં. તો આવો સૌ પ્રથમ સાંભળીએ ભારત ત્રિવેદી લિખિત અશબ્દ રચનાને.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં આવું સાંભળીએ સુરેશ દલાલની કલમે લખાયેલ આ ગીતને. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે.

હમણાં જ આપે સુગમ સંગીતમાં ભારત ત્રિવેદી, અવિનાશ વ્યાસ અને સુરેશ દલાલ લિખિત રચનાઓને માણી જિગીશા ખેરડિયાના સ્વરમાં કાર્યક્રમ સુગમ સંગીતનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે આજે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. જૂનાગઢ જિલ્લામાં તેલીબિયા પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ ખુલ્લું મુકાયું. દેશના આગામી સીડીએસ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય બનશે, કેન્દ્રની મંજૂરી. ઉનાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે પાણીનો છંટકાવ, એરકુલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાત બની રહ્યું છે સિલિકોન સ્ટેટ. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી 2 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી. ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3068 કરોડ અને સુરતમાં સૂચિ સેમિકોન દ્વારા 800

0: 68 કરોડ સહિત કુલ 3936 કરોડનું રોકાણ કરાશે. દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ, અમૃત પર્વ, ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે અને દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા સાગર ફિલ્મના ગીતથી.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: સુરેશ વાડકરના કંઠમાં હવે સાંભળશો પ્રેમરોગ ફિલ્મનું ગીત.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને સાથીઓએ ગાયેલું રામ તેરી ગંગા મહેલી ફિલ્મનું ગીત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. પણ એ પહેલાં એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
3: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.

0: બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
0: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચુક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: કાર્યક્રમની શરૂઆત કરીશું રાજેન્દ્ર મહેતા અને નીતા મહેતાએ ગયેલી સુદર્શન ફકીરની રચનાથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: અને હવે સાંભળશો ફૈઝા ખાન પઠાણે ગાયેલી મર્તબ અલીની.

ફૈઝ ખાન પઠાણે ગાયેલી રાહુલ સાબરીની ગઝલ આપે સાંભળી, અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા. વિવિધ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રીએ ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર વિષયવસ્તુ સાથે યોજાયેલો 2 દિવસીય કાર્યક્રમ હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેકેના આજથી 15મી મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે. અમેરિકાના સધન કમાન્ડે કહ્યું છે કે અમેરિકન દળોએ પૂર્વીય પેસિફિકમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ બોટ પર હુમલો કર્યો અને તેને ડૂબાડી દીધી. દક્ષિણ કોરિયા અને અમેરિકાએ જહાજ નિર્માણમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત અગાઉ સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની

0: આગાહી. અમદાવાદ શહેરમાં 11મી મે સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વનો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત. અને આઈપીએલ ક્રિકેટમાં જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.

મિતાલી સિંઘ અને ભૂપિન્દરસિંહે ગાયેલી માધવ રામાનુજની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો રેખા ત્રિવેદીને, શબ્દો છે વિનોદ જોશીના.

રેખા ત્રિવેદી અને સાથીઓએ ગાયેલી વિનોદ જોશીની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ.

નમસ્તે બહેનો. બહેનો, હું છું આપની સહિયર નિકેતા. બહેનો, આજના સમયમાં માનસિક તાણ એ ખૂબ કોમન બાબત છે. દર બીજી કે ત્રીજી મહિલાની અંદર આ સમસ્યા હોય જ છે. કારણ છે આપણી જીવનશૈલી. એટલા માટે આપણી જીવનશૈલીમાં જો બદલાવ લાવીએ ને તો માનસિક તાણ પર ચોક્કસ અસર થાય છે. આ માટે યોગ, ધ્યાન અને યોગ્ય પોષણ ખૂબ જરૂરી છે. નિયમિત વ્યાયામ જેમ કે ચાલવું, દોડવું, ઊંડા શ્વાસ લેવા, પૂરતી ઊંઘ અને પોતાના લોકો સાથે પોઝિટિવ વાતો કરવી આ તણાવ ઘટાડવાની અસરકારક રીતો છે. અને હા બહેનો, આજકાલ આપણો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે, તો આ સ્ક્રીન ટાઈમને ઓછો કરશો તો પણ તણાવ ઘટી જશે. બહેનો, આ બધા કારણોની તો આપણે વાર્તાલાપોમાં પણ ચર્ચા કરીએ છીએ, પણ હું તો વાત કરી રહી છું સંગીતની. સારા સંગીતની સંગતમાં રહેવું એ પણ તણાવ મુક્ત થવાની એક પદ્ધતિ જ છે. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ એક સુંદર મજાના ગીતથી.

0: સંગીત એ દવા પણ છે ને દુવા પણ છે. બહેનો, હું તો આ ગીતની કડીઓ ગુનગુનાવીને સ્ટ્રેસ મુક્ત થઈ ગઈ. આપ પણ સંગીત સાથે જોડાઈને તણાવ મુક્ત થઈ શકો છો. આ વાત હું નથી કહેતી, આ વાત સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો બહેનો, આજનો વાર્તાલાપ પણ કંઈક આ વાતને જ આવરી લે છે, એટલે કે ઔષધ વગરની ઉપચાર પદ્ધતિ. તો ચાલો સાંભળીએ ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા.
1: ચિકિત્સાની નોબત આવે ક્યારે? જ્યારે શરીર બીમાર પડે ત્યારે. જ્યારે શરીરમાં કંઈ તકલીફ થાય, જેને આપણે રોગ કહીએ, ત્યારે જ ચિકિત્સાની વાત આવે. પરંતુ સૌથી પહેલા તો ડાયો માણસ એ જ વિચારે કે ઔષધ કરવું પડે, દવા લેવી પડે, શરીરમાં એવી તકલીફ ઊભી થાય, એવી પરિસ્થિતિ જ શું કામ નિર્માણ થવી જોઈએ? શું એ સંભવ નથી કે ઔષધ વગર જ આખી જિંદગી જીવી શકાય? કદાચ તમે એ સાથે સહમત ન થાઓ, પરંતુ મારા દરેક ચિકિત્સા શાસ્ત્રના શાસ્ત્રીય અભ્યાસ પછી આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી, યોગ થેરાપી, હિપ્નોથેરાપી, હિપ્નોસિસ અને

પ્રાણિક હિલિંગ જેવી અનેક ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી બહેનો, બહુ પ્રામાણિકપણે કહું છું, હું એ મત ઉપર પહોંચ્યો છું કે દરેક ચિકિત્સા પદ્ધતિની એક મોનોપોલી છે અને દરેકની એક મર્યાદા છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદ, એની જે મોનોપોલી, એની જે વિશેષતા, અદ્વિતીયતા છે, બસ એ છે આ ડ્રગલેસ થેરાપી. શરીરમાં રોગ થાય જ નહીં એ પરિસ્થિતિ લાવવા માટે પહેલા તો આપણે એ સમજવું પડે કે શરીરમાં રોગ ઉત્પન્ન શું કામ થાય છે. બધી ચિકિત્સા પદ્ધતિઓના બધા જ કારણોને જો ક્લાસિફિકેશન કરીને ટેબલ બનાવવામાં આવે તો આ ચાર વસ્તુ આપણી સામે આવશે. રોગ થવાના કારણમાં સૌથી પહેલું છે ઇમ્પ્રોપર ફૂડ, મતલબ કે આપણા શરીરને જે અનુકૂળ ન હોય એ જાતનો ખોરાક. ખોરાક ખોરાક ખોરાક, આહાર આહાર, એ જ ઔષધ, આવી બધી ઘણી બધી આપણે વાતો કરી છે અને એને વિશે ઘણું બધું કહી શકાય એવું છે, તમે જાણો છો. ઇમ્પ્રોપર ફૂડથી એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો એવું સમજી શકાય, આપણે જેને ખોરાક કહેતા હોય છે ને બહેનો, ખરેખર એને ખોરાક કહીએ છીએ ને એટલે એને એટલું લાઇટલી લઈએ છીએ. આ રોટલી દાળ ભાત શાક આ બધો ખોરાક છે, પીઝા પાઉંભાજી તમે ગમે તે કયો, એ ખોરાક છે. પણ એ ખોરાક ક્યાં સુધી છે? એ ત્યાં સુધી ખોરાક છે જ્યાં સુધી એ થાળીમાં પ્લેટમાં પડ્યો છે. અને જેવી એ રોટલી, એ શાક, એ પીઝા, એ બર્ગર આપણા મોઢામાંથી નીચે ઉતરે છે એટલે એ આપણું શરીર બની જાય છે. એ ખોરાક નથી, એને ખોરાક કહીએ છીએ એટલે આપણે લાઇટલી લઈએ છીએ. એમ સમજો કે જેને આપણે ખોરાક કહીએ છીએ તે બહાર પડેલું આપણું શરીર છે. અને તેથી આપણે સમજવાનું છે કે હવે આપણે આપણું શરીર ફ્રૂટ અને દૂધમાંથી બનાવવું છે કે પીઝા અને બર્ગર ને પેપ્સીમાંથી બનાવવું છે. અને એટલે રોગ થવાનું સૌથી પહેલું કારણ એ છે ઇમ્પ્રોપર ફૂડ. હવે પ્રોપર એટલે શું, યોગ્ય એટલે શું, એ વિષય તો બહુ લાંબો સમય માગી લે છે. પ્રોપર એટલે કે યોગ્ય એ વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય. દાખલા તરીકે હું ગમે એટલા મરચા ખાઉં તો મને કંઈ ન થાય, પરંતુ હું જો બે આઈસ્ક્રીમ ખાઈ જાઉં તો મને શરદી થઈ જ જાય. અને ઘણા વ્યક્તિ એવા હોય કે જે ગમે એટલા આઈસ્ક્રીમ ખાય, ફ્રીજનું પાણી પીવે, એને કાંઈ ન થાય, પણ એક કે બે મરચા ખાય તો તકલીફ થઈ જાય. બસ આ છે વ્યક્તિ પ્રકૃતિ, અને એ આપણા જન્મ પહેલાથી નક્કી થઈ જતી હોય છે. અને એટલા માટે પ્રકૃતિ ઇઝ મેનેજેબલ, ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. પ્રકૃતિ મેનેજ જ કરી શકાય, ધેટ ઇઝ ઇનબિલ્ટ લિમિટેશન. આપણા જન્મ પહેલા આપણા શરીરની પ્રકૃતિ બની જતી હોય છે, અને એટલા માટે આપણા શરીરની પ્રકૃતિને માફક આવે એવો જ ખોરાક લેવાય. એવું જો ન લઈએ અને પછી સાજા થવાની આશા રાખીએ તો એ હાવાત્યા છે, એ મૂર્ખતા છે. પેટ્રોલની ગાડી હોય અને તમે ડીઝલ પુરાવો અને પછી કહો કે ગાડી ચાલતી નથી, એવરેજ આપતી નથી, તો એ આપણી જ અનસમજણ છે. મતલબ સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે એ છે પ્રોપર ફૂડ. પોતાની વ્યક્તિ પ્રકૃતિ જાણી અને એ પ્રમાણે પોતાના શરીરને અનુકૂળ પડે એવી જાતનો નિર્દોષ ખોરાક હંમેશા લેવો જોઈએ. ડ્રગલેસ થેરાપીનો સૌથી પહેલો સિદ્ધાંત તે આ છે. બીજી વસ્તુ છે અને એ છે ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ. ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ એટલે જીવવાની આપણી પદ્ધતિ જ ગલત હોય. જેમ કોઈ પણ ગાડી હોય તો એને હંમેશા પહેલા ફર્સ્ટ ગેરમાં જ ચાલુ કરવી પડે, પછી એ સ્કૂટર હોય, મોપેડ હોય, ફોર વ્હીલર હોય કે પ્લેન હોય, કોઈ પણ વાહનને સૌથી પહેલા ફર્સ્ટ ગેરમાં જ ચલાવવું પડે, પછી સેકન્ડ, પછી થર્ડ, એક્ઝેક્ટલી એવી રીતે આ શરીરરૂપી જે ગાડી છે જેની અંદર આપણે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કરવાની છે, તો એ ગાડીને ચલાવવાના જે સામાન્ય નિયમો હોય એને દરેક માણસે ફોલો કરવા જ પડે. તો આ

શરીર રૂપી ગાડી ચલાવવાના જે નિયમો છે, ધેટ ઇઝ લાઇફસ્ટાઇલ. મિત્રો, ખરેખર એ કરુણતા છે કે એક તમે નાનો એવો મોબાઈલ ખરીદો, મિક્સચર લો, ગ્રાઇન્ડર લો, કે કોઈ પણ કોમ્પ્યુટર વગેરે, કોઈ પણ વસ્તુઓ આજે ગેજેટ્સ ખરીદો, તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે. આ સાધનને કઈ રીતે વાપરવાનું, કઈ રીતે ચલાવવાનું, એનું એક યુઝર્સ મેન્યુઅલ હોય, જેને આપણે હું કહીએ છીએ, જેના ઉપર આપણા જીવનનો આધાર છે. એ આ શરીર, એને ચલાવવાનું યુઝર્સ મેન્યુઅલ શું કહો જોઈએ આપણને ખબર જ નથી, અને આપણે જાણતા જ નથી, અને આ જાણવું જોઈએ એ પણ આપણે જાણતા નથી, ઇઝન્ટ ઇટ? બસ, તો આ શરીર રૂપી ગાડીને કઈ રીતે ચલાવાય. શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. વ્યક્તિને ધર્મ જોઈતો હોય, અર્થ જોઈતો હોય, કામ કે મોક્ષ, કંઈ પણ એની ડેમ ડિઝાયર માટે શરીરનું સ્વસ્થ હોવું એ સૌથી પહેલી આવશ્યકતા છે. અને એ યુઝર્સ મેન્યુઅલ જ આપણી પાસે નથી. આ શરીરને કઈ રીતે ચલાવાય એ એક કળા છે દોસ્તો. બસ, એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ. આ શરીરને કઈ રીતે ચલાવાય, ક્યારે ઉઠાય, ક્યારે સુવાય, કેવું ખવાય, શું ન ખવાય, કેવી રીતે સ્નાન કરાય, આંખના સ્વાસ્થ્ય માટે શું કરાય, દાંતના સ્વાસ્થ્ય માટે શું કરાય, આપણને આ કાંઈ જ ખબર નથી. અને આપણે સ્વસ્થ રહેવાની આશા રાખીએ, અને એટલે આપણને જે કહેવામાં આવે એનાથી બ્રશ કરીએ, ટીવીમાં જે સમજાવે એનાથી આપણે સ્નાન કરીએ, જે મોટી મોટી જાહેરાતો આવે એ આપણે ખાઈએ. કારણ કે વન્સ ઇગ્નોરન્સ ઇઝ અધર્સ ઓપોર્ચ્યુનિટી. આપણા શરીરને કઈ રીતે ચલાવાય એ આપણે જાણતા જ નથી. તો ડ્રગલેસ થેરાપીમાં બીજો અગત્યનો મુદ્દો છે રોગ થવાના કારણોમાં, અને એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ. યોગ્ય રીતે આપણા જીવનને ચલાવવાની પદ્ધતિ અખત્યાર ન કરીએ તો આપણે આત્મઘાતી છીએ. અનનોઇંગલી વી આર સુસાઇડર. આપણે આત્મહત્યા જ કરીએ છીએ પોતાની. રોગ થવાનું ત્રીજું કારણ છે, અને એ છે ઉંમર. હવે હું ઉંમર કહું એટલે તરત તમને એમ વિચાર આવે કે હા હા બરોબર છે, હવે 40-50 થયા ને એટલે હવે શરીરમાં રોગ થાય. ના, એવું નહીં. આયુર્વેદ કહે છે દરેક ઉંમરનો રોગ છે. હવે તમારા અનુભવોને મારી વાત સાથે ટેલી કરો. બાલ્યાવસ્થામાં હંમેશા કફ અને કૃમિ, આના જ રોગ થાય. નાના બાળકને કોઈ દી એસિડિટી તમે જોઈ? નાના બાળકને રૂમેટિઝમ થતું જોયું? ન થાય. બાલ્યાવસ્થામાં કફ અને કૃમિ ના જ રોગો થાય. શરદી, સળેખમ, ન્યુમોનિયા, મેનેન્જાઇટિસ, તાવ, આ બધા કફના લક્ષણો છે. અને એટલે પ્રોપર લાઇફસ્ટાઇલમાં બાલ્યાવસ્થામાં મધુર રસ, ગળ્યો ખોરાક બંધ જ કરવો જોઈએ. અને આપણે બાળકોને મોટે ભાગે ગળ્યું જ ખવડાવીએ જે કફકારક હોય. નાની નાની નાની વાતો પણ આપણા જીવન અને સ્વાસ્થ્ય ઉપર બહુ જ અસર કરે છે. હું મારા દરેક જગ્યાએ વ્યાખ્યાનમાં એવું કહેતો હોઉં છું, વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ ઓલવેઝ થિંક ફોર અ ફંડામેન્ટલ મિસ્ટેક. વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ, કોઈ મોટી સમસ્યાઓ, આવડા મોટા રોગો હોતા જ નથી. રોગ હંમેશા સામાન્ય હોય છે. બેદરકારી, ભૂલ, અણઆવડત, અજીતેન્દ્રિયપણું અથવા તો ખોટી દવાઓ, બસ આને લીધે એક નાનો એવો પ્રશ્ન એટલું વિકરાળ રોગનું સ્વરૂપ ધારણ કરી લે. અને એટલે ડ્રગલેસ થેરાપીમાં જે પહેલો પોઈન્ટની આપણે વાત કરી, પ્રોપર ફૂડ, બીજી વસ્તુ છે પ્રોપર લાઇફસ્ટાઇલ, અને ત્રીજી વસ્તુ છે એજ. યુવાનીમાં પિત્તના રોગો થાય. યુવાની આવે એટલે પિમ્પલ્સ, એસિડિટી, અલ્સર, જ્યારે હોર્મોનલ ચેન્જીસ શરીરની અંદર થાય. આયુર્વેદની દ્રષ્ટિએ એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ એ જ પિત્ત છે. અને એટલે યુવાનીમાં ગળપણ, ગળ્યો ખોરાક લેવાની છૂટ છે, પણ યુવાનીમાં મરચું, તીખો રસ માણસે બંધ કરી દેવો જોઈએ. અને આફ્ટર 45
વાયુના રોગો વત્તે ઓછે અંશે થાય.

જ ખાસ કરીને ડિલિવરી, માસિક, વૈવાહિક જીવન, પુરુષોમાં શુક્રક્ષય, વીર્યક્ષય, આ બધા કારણોને લીધે 45 વર્ષ પછી વાયુના રોગો વતે ઓછે અંશે થાય જ. અને એટલે જો સ્વસ્થ રહેવું હોય તો પાણી પહેલા પાળ એવું કહેવાય છે ને, તો આપણી ઉંમર પ્રમાણેની લાઇફસ્ટાઇલ આપણે ડેવલપ કરવી પડે. અને ચોથી વસ્તુ છે એ છે સીઝન. ઋતુ પ્રમાણે શરીરમાં રોગ થાય આ એક આયુર્વેદનો બહુ મૌલિક વિચાર છે. તમને કદાચ સાચું ન લાગે, કારણ કે આયુર્વેદ સિવાય કોઈ પથ્થીમાં આનો વિચાર નથી. જો ઋતુ પ્રમાણે રોગ થાય એ સાથે તમે સહમત ન હો તો મને કહો કે ડોક્ટરોની સીઝન આવે છે કે નહીં? ડોક્ટરોની સીઝન આવે, વોટ ઇટ પ્રૂવ્સ? ઇટ પ્રૂવ્સ કે રોગોની પણ ઋતુ આવે છે. અને એટલા માટે આયુર્વેદમાં બહુ જ વિશદ વર્ણન છે, જે સમજવું હોય તો ઘણો લાંબો સમય જોઈએ. અને એ છે ઋતુચર્યા, યથા બ્રહ્માંડે તથા પિંડે. જો તમને તાવ આવે તો તમારું પ્રત્યેક રૂંવાટું ગરમ થાય, શું કામ? બીકોઝ ઇટ ઇઝ ધ પાર્ટ એન્ડ પોર્શન ઓફ યોર બોડી, એ તમારા શરીરનો એક ભાગ છે. બસ, તો આપણે જેને આપણું શરીર કહીએ છીએ એ પણ આખા વિશ્વનો, આખા બ્રહ્માંડની એક રૂંવાટી છે. આપણું શરીર એ વિરાટ પુરુષની રૂંવાટી છે. અને એટલે જો બ્રહ્માંડમાં, બાહ્ય વાતાવરણમાં જે અસર થાય એ ફેરફાર આપણા શરીર ઉપર અનિવાર્યપણે થાય જ થાય. અને એટલે એ પ્રમાણે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જ પડે, કરવી જ જોઈએ. આપણે ગમે તે ઋતુમાં, ગમે તે ઉંમરમાં, માફક આવે કે ન આવે એવું ખાઈએ, એવી રીતે જીવીએ, બસ તો આપણે ડોક્ટરો માટે જ જીવીએ છીએ. બસ આ ચાર કારણો છે, મહદઅંશે ઇમ્પ્રોપર ફૂડ, ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ, એજ અને સીઝન, આ ચાર કારણો છે કે જેનાથી આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ. અને જેવા બીમાર થઈએ એટલે આપણે શું કરીએ? કોઈક જેને વિશ્વાસ હોય એલોપેથીમાં, આયુર્વેદમાં વિશ્વાસ હોય તો આયુર્વેદમાં, હોમિયોપેથીમાં વિશ્વાસ હોય તો હોમિયોપેથી, નેચરોપેથી, યોગ, હિપ્નોસિસ, માદળિયા, મંત્રેલા પાણી, દોરા ધાગા, આશીર્વાદ, તમને જેમાં વિશ્વાસ હોય એમાં આપણે દોડવા માંડીએ. જુઓ ખરેખર ચિત્ર આપણા જીવનનું કેવું છે. બીમારીમાં આવવાના કારણ છે જુદા, અને આપણે સ્વસ્થ થવા માટે સાવ જુદી જ દિશામાં જઈએ છીએ. એક સાદું ઉદાહરણ બહેનો આપો. તમે બહાર ગયા હો, સમજો કે તમે બગીચામાં ફરવા ગયા, અને હવે તમારે બગીચામાંથી ફરી ઘરે જવું છે તો શું કરવું પડે? 2 કિલોમીટર પૂર્વમાં જાઓ, 2 કિલોમીટર ઉત્તરમાં જાઓ, 2 કિલોમીટર દક્ષિણમાં જાઓ તો ઘરે પહોંચાય? ન પહોંચાય. શાંતિથી બેસીને વિચારવું પડે કે હજી કલાક બે કલાક પહેલા તો હું ઘરે હતો કે હતી, અને કયે રસ્તેથી અહીં આ બગીચામાં આવી ગઈ. બસ એ જ રસ્તે પાછા જતા રહીએ એટલે ઘરે પહોંચી જવાય. ઇન ધ સેમ ફેશન આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ ત્યારે આપણે એ નથી વિચારતા કે મારી ખાવા પીવામાં શું ભૂલ થઈ, મારી રહન સહનમાં શું ભૂલ થઈ, અને હું સ્વસ્થતામાંથી બીમારીમાં આવી ગયો કે આવી ગઈ. બસ એ જે રસ્તો છે સ્વસ્થતામાંથી બીમારીમાં પહોંચવાનો, જે રસ્તો છે એ જ પ્રક્રિયાને, એ જ રસ્તાને ઉલટી દિશામાં કરો તો અને માત્ર તો જ સ્વસ્થતા મેળવાય. આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં જે રસ્તેથી આવીએ છીએ એ રસ્તે જતા નથી, અને આપણે ડોક્ટરો અને દવાઓ પાછળ દોડીએ છીએ. ન અન્ય પંથા વિદ્યતે અયનાય, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, નથી અને નથી જ. અને એટલા માટે ઔષધમુક્ત ચિકિત્સા પદ્ધતિ એ દરેક શરીરધારીએ જાણવા જેવો વિષય છે. આ સિવાય બહેનો માટે ખાસ કરીને પ્રેગ્નન્સી ડિસિપ્લિન છે, ડિલિવરી પછી સ્વાસ્થ્ય જાળવવાને જે જે બધા નિયમો છે, આટલા બધા મેનોપોઝલ પ્રોબ્લેમ હવે જ કેમ આવે છે, આ બધા એવા વિચારણીય મુદ્દાઓ છે કે જેને માટે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે વિચાર કરવો જ જોઈએ.
હમણાં જગજીતસિંહ આપણી વચ્ચે

0: જેથી ગયા. એમની એક જગ પ્રસિદ્ધ ગઝલ છે, દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ ઓર ખો જાય તો સોના હૈ. બેનો, દુનિયામાં સોનું કે મિટ્ટી જેવું કશું છે જ નહીં. જે મળી ગયું એ મિટ્ટી, જે ખોવાઈ ગયું એ સોનું. પ્રામાણિકપણે મને કહેજો, આજે સવારે ઉઠી અને એક બે મિનિટ તમે દાંત ઉપર બ્રશ ઘસ્યું, ત્યારથી તે આ સાંભળો છો ત્યાં સુધી તમને યાદ આવ્યું કે તમારા મોઢામાં દાંત છે? તમને યાદ નથી આવ્યું. શું કામ યાદ નથી આવ્યું? કારણ કે એ સ્વસ્થ છે. તમને ક્યારે યાદ આવ્યું કે તમારા પેટમાં આંતરડા છે? નથી આવ્યું. શું કામ? કારણ કે એ સ્વસ્થ છે. અને કલ્પના કરો કે જો દાઢનો દુખાવો હોય તો ગમે એવું ગમતું મૂવી ચાલતું હોય, ગમે તેવું પ્રિય વ્યક્તિ બાજુમાં બેઠું હોય, પણ તમારું આખું ચિત્ત દાંતના દુખાવામાં જતું રહે કે નહીં? જ્યારે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે જાણે કે કોઈ દિવસ બીમાર પડીશું જ નહીં એવી રીતે જીવીએ છીએ, અને જ્યારે બીમાર પડીએ ત્યારે સ્વાસ્થ્ય મેળવવા આકાશ પાતાળ એક કરી નાખીએ. મિત્રો, આમ તો મારો વ્યવસાય જ ઔષધ દવાઓ કરવી એ છે, પણ એમ છતાં એના કરતા સાવ ઊંધી અને સાવ સાચી વાત તમને કહું. આપણા ઋષિ મુનિઓ કહે છે, હું બે શ્લોક દ્વારા મારી વાતને પૂરી કરવા માંગીશ. બિના અપિ ભૈષજે વ્યાધિ પથ્યા દેવ નિવર્તતે. બિના અપિ, નહીં પણ, ભૈષજ એટલે દવા, પથ્યનું પાલન કરો તો કોઈ પણ જાતના ઔષધ વગર રોગ મટી જાય. અને નતુ પથ્ય વિહીનસ્ય ભૈષજાનામ સતૈરપી. હજાર જાતની દવાઓ કરો અને જો પથ્યનું પાલન ન કરો તો રોગ મટે અસંભવ છે. એક બીજો શ્લોક કહું, પથ્યે સતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન કરે છે, મતલબ કે જે યોગ્ય રીતે જીવે છે, એને ઔષધ આપવાની શું જરૂર છે? અને બીજી લીટીમાં આપણા ઋષિ મુનિ કહે છે, પથ્યે અસતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન નથી કરતો એને દવાની શું જરૂર છે? કારણ કે એને રોગ મટવાનો નથી. બસ આ રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ આ બધું આપણે જાણીએ. મૃત્યુ નિશ્ચિત છે, રોગ આપણા બોલાવેલા છે, બેદરકારીથી આવેલા છે.
1: બેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા. બહેનો, આપણા એક પત્ર મિત્રે અથાણાની રેસીપી આપવાની ફરમાઈશ કરી હતી, તો ચાલો તેમની ફરમાઈશ પૂરી કરી દઈએ. બહેનો, કેરીની સીઝન છે તો આપણે થોડા અથાણા બનાવી લઈએ. તો પહેલા આપી રહી છું ગોળ કેરીના અથાણાની રેસીપી. આ માટે જોઈશે 1 કિલો રાજપુરી કેરી, 1 કિલો છીણેલો ગોળ, 100 ગ્રામ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા, 1 ચમચી હિંગ, 100 ગ્રામ કશ્મીરી અથવા તો પટણી લાલ મરચું, 1 ચમચી હળદર, 250 ગ્રામ તેલ, 1 ચમચી મરી, 50 ગ્રામ ખારેકના ટુકડા, 1 ચમચી વરિયાળી અને સ્વાદ અનુસાર મીઠું. હવે બનાવવાની રીત. સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને કટકા કરી લેવા, ત્યારબાદ 1 ચમચી મીઠું અને હળદર મિક્સ કરી લેવું. ત્યારબાદ દર 4 કલાકે તેને હલાવતા રહેવું. ત્યારબાદ બીજે દિવસે તેમાંથી પાણી નિતારીને કોટનના કપડામાં પોળા કરીને આ કટકાને કોરા કરી લેવા, જેથી તેની અંદરથી ભેજનો ભાગ નીકળી જાય. ત્યારબાદ રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયાને શેકી લેવા. એ ઠંડા પડે ને પછી અધકચરા વાટી લેવા. મીઠું શેકી લેવું. એક બાઉલમાં રાઈ, મેથી, ધાણાના કુરિયા નાખવા અને સાથે વરિયાળી, મરી, ખારેકના ટુકડા નાખીને હળદર, મરચું, હિંગ નાખી તેની ઉપર હુંફાળું શીંગતેલ રેડવું અને ત્યારબાદ 10 મિનિટ ઢાંકીને એમને એમ જ રહેવા દેવું. હવે આપણો મસાલો તૈયાર છે. આ મસાલાને હલાવી અને તેની અંદર સુકાયેલ કેરી અને ખમણેલો ગોળ ઉમેરીને હલાવવાનું. આ રીતે જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી દિવસમાં 1-2 વાર હલાવતા રહેવું. હવે તેને બરાબર ડૂબાડૂબ તેલથી કાચની બરણીમાં ભરી લેવું. લો, તૈયાર છે ઉનાળાનું સ્વાદિષ્ટ ગોળ કેરીનું અથાણું. અને બહેનો, હવે આપી રહી છું ખૂબ જ ઓછા તેલમાં બનતું બાફેલું કેરીનું અથાણું બનાવવાની રેસીપી. આ માટે જોઈશે 250 ગ્રામ નાની કેરી, 250 ગ્રામ ગોળ, 5 ચમચી હિંગ, 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન મેથીની દાળ, 1/2 ટીસ્પૂન રાઈની દાળ, મીઠું સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન તેલ, 1/2 ચમચી રાઈ, 2 નંગ સૂકા મરચાં,

5 ચમચી હળદર. હવે બનાવવાની રીત, સૌ પહેલા કેરીને છોલીને મોટા ટુકડા કરી લેવા. એક વાસણમાં 2 કપ જેટલું પાણી રેડીને કેરીના ટુકડાને બાફવા મૂકો. ધ્યાન રાખજો કેરીના ટુકડા વધારે પડતા બફાઈ ન જાય. અધકચરા કેરીના ટુકડા બફાઈ જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢી લેવા. ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં થોડું તેલ મૂકીને તેની અંદર હિંગ, ગોળ અને થોડું પાણી નાખવું. બરાબર પાયો થાય એટલે તેમાં કેરીના ટુકડા નાખવા. ત્યારબાદ તેમાં હળદર, રાઈની દાળ, મેથીની દાળ, મરચું અને મીઠું નાખવું. વઘારિયામાં વઘાર માટે તેલ મૂકવું. તેની અંદર રાઈ અને સૂકા મરચા નાખવા. આ વઘારને તૈયાર કરેલ મિશ્રણ પર નાખી દેવું. લો, તૈયાર છે વઘારેલું બાફેલું કેરીનું અથાણું. ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. બેનો, ગીત સાંભળ્યું, વાર્તાલાપ સાંભળ્યો, અથાણાની રેસીપી પણ અપાઈ ગઈ અને હવે ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો ફરી મળીશું. આવજો બહેનો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. બરાબર 1:20 આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવિંદુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શ્રી સુવેન્દુ અધિકારીએ શપથ લીધા. આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ RN રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, નિશિત પ્રમાણિક અને ક્ષુધિરામ ટુડુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યું છે. 5 દિવસીય ઉજવણી મંદિરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સાંભળીએ એક અહેવાલ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલ સે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમે અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મે આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મે શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમવારે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ

લેશે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે અને સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગણાની મુલાકાત લેશે. તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષના સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાઓ બધાને, ખાસ કરીને સમાજના વંચિત અને નબળા વર્ગોને સસ્તી નાણાકીય સુરક્ષા આપવા માટે અમલમાં મુકાઈ હતી. યોજનાઓ વિશે બોલતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 27 કરોડથી વધુ નોંધણીઓ, પીએમ સુરક્ષા વીમા યોજનામાં 58 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના ક્ષેત્રીય અધિકારીઓ સહિત તમામ હિસ્સેદારોની પ્રશંસા કરી હતી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ ગરીબમાં ગરીબ વ્યક્તિને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે યોજનાઓનું મુખ્ય કેન્દ્ર નોંધણી અને દાવાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ છે. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના આજથી 15 મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે. શ્રી મેક્કેના આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તેઓ ભારતીય અન્ન આયાતક મંચ અને એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરશે અને ભારતીય ઉદ્યોગ પરિષદના વાર્ષિક વેપાર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આજે શાંતિનિકેતન, વિશ્વભારતી યુનિવર્સિટી અને સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મુખ્ય ઉજવણીઓ સાથે વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં રવિન્દ્ર સંગીત, કવિતા, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 વૈશાખ નિમિત્તે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરુદેવ ટાગોરનું યોગદાન સાહિત્યના ક્ષેત્રથી ઘણું આગળ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરુદેવના કાલાતીત ઉપદેશો મનને પ્રકાશિત કરતા રહેશે અને તેમની સામૂહિક યાત્રાને પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ટાગોરના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને નાગરિકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કવિ ગુરુનું જીવન દેશવાસીઓને સ્વતંત્ર વિચાર, માનવતાવાદી મૂલ્યો અને સાંસ્કૃતિક સંશ્લેષણ તરફ પ્રેરણા આપે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્રએ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. 30 મેના રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ 4 દાયકાથી વધુની વિશિષ્ટ સેવા ધરાવતા ઉચ્ચ કક્ષાના અધિકારી છે. તેઓ હાલમાં સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ પશ્ચિમ અને ઉત્તરીય મોરચા પર મુખ્ય ઓપરેશનલ ફોર્મેશનનું કમાન્ડિંગ કરવા ઉપરાંત આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં પશ્ચિમી નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ પર કાર્યરત છે. તેમની પાસે નૌસેનામાં ઓપરેશનલ, વ્યૂહાત્મક અને પર્સનલ મેનેજમેન્ટ પદ પર લગભગ 4 દાયકા સુધી કામ કરવાનો શાનદાર અનુભવ છે. તેઓ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે, જેઓ 31 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
હિન્દ મહાસાગર સંવાદ

ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. 2 દિવસીય કાર્યક્રમની વિષયવસ્તુ બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાદેશિક વિકાસ અને ઉભરતા પડકારો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સભ્ય દેશોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, વિદ્વાનો અને નિષ્ણાતોએ સંવાદમાં ભાગ લીધો હતો. ઉત્તર શ્રીલંકાના કાંકેસંથુરાઈ અને ભારતના નાગપટ્ટિનમ વચ્ચે ચાલતી એક પેસેન્જર ફેરી એન્જિનમાં ગઈરાત્રે ખામી સર્જાતા ઘણા કલાકો સુધી દરિયામાં તે ફસાઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર ફેરી બપોરે લગભગ 2:30 વાગે કાંકેસંથુરાઈથી રવાના થઈ હતી અને લગભગ 4 કલાકમાં નાગપટ્ટિનમ પહોંચવાનું હતું. જોકે દરિયામાં ખરાબ સ્થિતિ વચ્ચે યાંત્રિક ખામી સર્જાયા બાદ જહાજ રાત્રે લગભગ 10:45 મિનિટે પહોંચ્યું હતું. 144 મુસાફરોને લઈને જતી ફેરીમાં નાગપટ્ટિનમ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર કલ્લાર નજીક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જોકે માછીમારો અને જહાજની મદદથી તેને દરિયા કિનારે પહોંચાડાયું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. 143 રનના વિજયના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્ય આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારૂદ્રયજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરૂદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરૂદ્ર કરવામાં આવશે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: સોમનાથ મહાદેવ મંદિર મેં આજ આસ્થા ઓર ભક્તિમય વાતાવરણ છાયા હુઆ હૈ. મંદિર મેં આજ સે હી 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા આયોજન કિયા જા રહા હૈ, જિસમે સે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જા રહી હૈ. યહ મહાયજ્ઞ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મેં શાંતિ ઓર માનવ કલ્યાણ કે લિયે આયોજિત કિયા જા રહા હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. ઇસ ઐતિહાસિક ક્ષણ કા સાક્ષી બનને કે લિયે દેશ કે કોને કોને સે શ્રદ્ધાલુઓ કા સૈલાબ સોમનાથ ઉમડ પડા હૈ. ગુજરાત કે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ને આજ સોમનાથ મેં ઉચ્ચ અધિકારીઓ કે સાથ બેઠક કી ઓર સોમનાથ અમૃત પર્વ કે આયોજન કી સમીક્ષા કી. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે જામનગર રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ આવશે. તેઓ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથનો ભવ્ય વારસો અને આધ્યાત્મિક મહત્વની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી આજ દિવસે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. સરદારધામમાં ભોજનખંડ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ ઉપરાંત 1000થી વધુ યુવક યુવતીઓ માટે છાત્રાવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ અપાયું છે, જ્યારે આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 5908થી વધુ કેસો મુકાયા હતા, જેમાંથી 2191 જેટલા કેસનું સમાધાન કરાયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની સારી આવક થઈ રહી છે. અજમાની આવક એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. હાલમાં દૈનિક 2200-2300 બોરીની આવક થઈ રહી છે. ખાસ કરીને કાઠિયાવાડ, પાટણ અને મહેસાણા જિલ્લામાં

માંથી આવક થઈ રહી છે. અજમાનો ભાવ રૂપિયા 2300 થી 2600 સુધીનો ચાલી રહ્યો છે. સારા માલનો ભાવ 2600 થી 2900 રૂપિયા સુધીનો રહ્યો છે. મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 1 જૂનથી જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને કાર્યરત કરવા 24 કલાક તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લાના તમામ વરસાદ માપક યંત્રો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવા અને મરામતની જરૂર હોય તો તે કરવા પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત વીજ લાઇન, ભયજનક ઇમારતો, જોખમી મોટી પાણીની ટાંકીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી. આશ્રયસ્થાનોની યાદી તૈયાર કરી ત્યાં વીજળી અને પાણીની વ્યવસ્થા અંગેની ખરાઈ કરવા અને બચાવ કામગીરી માટે રાહત ટુકડીઓની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારોના પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવવા શુક્રવારે પોરબંદરના ચોપાટી બીચ ખાતે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રીક્ટ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દરિયાકાંઠાના જિલ્લાના પોલીસ એકમોની 17 ટીમો અને મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમો સામેલ હતી. બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ સહિતની વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રવિ મોટવાણી. મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેક્ટર કે બી ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદની સમીક્ષા કરાઈ હતી. તેમજ આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની જવાબદારી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું, જેમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદમાં સલામત આશ્રયસ્થાન પર રાખવા માટેની વ્યવસ્થા કરવા માટે વરસાદની આગાહી વચ્ચે લોકોને સાવચેતીના સંદેશ સમયસર પૂરા પાડવા, પાઇપ, દોરડા, જનરેટર સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવા સહિત વ્યવસ્થા કરવા જણાવાયું હતું. કલેક્ટરે વધુ વરસાદમાં જાનમાલની હાનિ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા તેમજ તમામ અધિકારીઓને સચેત એપ ડાઉનલોડ કરવાની સૂચના આપી હતી. રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા ગઈકાલે આઈટીઆઈ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓએ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે પસંદગીની કાર્યવાહી કરી હતી. નોકરી મેળવવા ઇચ્છુક નોન મેટ્રિક, એસએસસી, એચએસસી, આઈટીઆઈ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાનગી ક્ષેત્રમાં નોકરી પ્રાપ્ત કરી હતી. લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી શહેર તાલુકા કક્ષાએ યોજાતો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 26 મેના રોજ સવારે 11 વાગે મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો 10 મે સુધીમાં મોરબી શહેર તાલુકા કક્ષાના પ્રશ્નો શહેરી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. 10 મી તારીખ પછી મળેલ અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામું અને ફોન નંબર દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવા આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાનમાં લેવાશે. ઉપરાંત અલગ અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં, જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે. બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળુ

વેકેશનમાં 16મી મે થી 30મી મે દરમિયાન 7 થી 15 વર્ષની વયના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિસરની તાલીમ અપાશે. બેઠકો મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે. મોરબી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2026-27 માટે તેલીબિયા પાકોના ઉત્પાદન અને મૂલ્યવર્ધનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ભારત સરકારની NMEO ઓઇલ સીડ યોજના અંતર્ગત જિલ્લામાં વિવિધ યોજનાકીય કામગીરીઓ સુચારૂ રીતે પાર પાડવા માટે વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ યોજના હેઠળ કામ કરવા માટે રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા FPO, સહકારી સંસ્થાઓ તેમજ જાહેર અથવા ખાનગી કોર્પોરેશનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક સંસ્થાઓએ જરૂરી તમામ દસ્તાવેજો અને વિગતવાર માહિતી સાથેની પોતાની અરજી આગામી 12મી મે સુધીમાં ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી મોરબી ખાતે રૂબરૂમાં અથવા કચેરીના સત્તાવાર ઇમેઇલ એડ્રેસ પર મોકલી આપવાની રહેશે. આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચારપત્ર, લેખક રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું ભૂપિન્દરસિંહે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.

વાંચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. રાસબિહારી દેસાઈના કંઠમાં હવે સાંભળશો કવિ સુંદરમની રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: સુરત માં ગયો તો આ ગજરાની સાથે હું તો એક રાત રહ્યો તો
1: હાય હાય હાય મારા નાક માં આ નથ

0: से होगा राजस्थान अंक तालिका में चौथे, जबकि गुजरात पांचवें स्थान पर है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आज है आकाशवाणीनું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળીએ અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત। સૌ પ્રથમ સાંભળીએ અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો। અત્યારે 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળીશું। લોકસંગીતનો કાર્યક્રમ 5:45, જેમાં પ્રાચીન ભજન સાંભળીશું બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં, લોકગીતો જ્યોત્સના કાપડીના સ્વરમાં। યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, 7:00 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સેવા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, ગુજરાતી ગીતો મણીશું 8:30, 9:15 શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ જેમાં આજે સાંભળીશું રાજકુમાર મઝુમદારનું સંતુર વાદન। આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની। હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર ભાવુબેન મંગાભાઈ ડોળાશિયા શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘવરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, ચહેરો લંબગોળ, પંજાબી ડ્રેસ પહેરેલ છે, ઊંચાઈ 5.5 ફૂટ, તારીખ 29 માર્ચ 2026 રોજ ભાવનગરથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર દશરથસિંહ બહાદુરસિંહ ગોહિલ પાતળા બાંધાના છે, રંગે શ્યામ, વાળનો રંગ કાળો અને સફેદ, આંખો કાળી, ચહેરો લંબગોળ, મેલા જેવા કપડાં પહેરેલ છે, તારીખ 21 એપ્રિલ 2026 રોજ ભાવનગરથી ગુમ થયેલ છે। શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, ફિર તેરી કહાની યાદ આઈ। આ ફિલ્મનું ગીત સાંભળીએ કુમાર સાનુના સ્વરમાં।

દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: સલમા આગાને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું નિકાહ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: केके અને વસુંધરા દાસને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મેં હું ને. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: દસ લાખની લોટરી.

0: આસાની
1: નકલી ઓફર્સ થી સાવધાન.
2: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
4: બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં સાંભળીએ પ્રાચીન ભજન.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ હતો લોકસંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
3: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
3: ભૂલક્કડ છે તું.
4: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
4: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: खुशालिनी भार।
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सौ बने खुशहाल।
2: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 16% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળે, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ

શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, ફળોનો રાજા કોણ છે ખબર છે તમને? જી હા, તમારા મનમાં જે શબ્દ આવ્યો તે સાચો છે. તમામ ફળોમાં કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ ફળ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. તે મીઠું અને સ્વાદિષ્ટ તો હોય જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તો ચાલો આજે ફળોના રાજા કેરી વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. દરેક વસ્તુની જેમ કેરીનો પણ એક ઇતિહાસ છે. કેરીની ખેતી દુનિયાભરમાં માત્ર ભારતીય ઉપખંડમાં જ સૌથી પહેલા થતી હતી. એવું કહેવાય છે કે છેલ્લા 5000 વર્ષોથી ભારતમાં કેરીની ખેતી થાય છે અને ભારતમાં ઉગાડવામાં આવતા ફળોમાં કેરી સૌથી જૂનું ફળ છે. તે સૌથી પહેલા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઉગાડવામાં આવતી હતી. તે ક્ષેત્ર વર્તમાન મ્યાનમારની નજીક છે, જ્યાં સૌપ્રથમ કેરીના બગીચા બનાવવામાં આવ્યા હતા. 5મી શતાબ્દી આવતા સુધી તો આખા એશિયામાં કેરીની ખેતી થવા લાગી. ત્યારબાદ 10મી શતાબ્દી સુધીમાં પૂર્વ આફ્રિકાના લોકોને કેરી વિશે જાણવા મળ્યું. આ રીતે 14મી શતાબ્દીમાં તે બર્મુડા, વેસ્ટ ઇન્ડિઝ, બ્રાઝિલ તથા મેક્સિકોમાં પહોંચી. આજે દુનિયાના ઘણા દેશોમાં કેરીની ખેતી થાય છે. દર વર્ષે 22 જુલાઈના રોજ નેશનલ મેંગો ડે ઉજવવામાં આવે છે. કેરીનું વૈજ્ઞાનિક નામ મેગીફેરા ઇન્ડિકા છે. તમને નવાઈ લાગશે, પણ કેરીના ફળનું નામ પહેલા ન તો આમ હતું કે ન તો મેંગો. હિન્દીમાં આ ફળનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે. સંસ્કૃતમાં તેને આમ્ર કહેવાય છે. આ આમ્ર શબ્દ પરથી જ હિન્દીમાં તેનું નામ આમ એવું પડ્યું છે. ભારતમાં લગભગ બધા જ રાજ્યોમાં તેને આમના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ કેરળમાં તેને મંગા નામથી ઓળખવામાં આવે છે. હવે અહીંથી જ શરૂ થાય છે મેંગો નામ પડવા પાછળની સ્ટોરી. ઈસવીસન 1498માં જ્યારે પોર્ટુગલો કેરળથી મસાલા લઈને જતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે કેરીને પણ લઈને જતા હતા. તેમણે પણ કેરીનું નામ મંગા જ રાખ્યું છે. ઈસવીસન 1510માં આ ફળ સફર કરતું કરતું ઇટલી સુધી પહોંચી ગયું અને ઇટલીમાં પણ તેનું નામ મંગા જ રહ્યું. ઇટલી ભાષામાંથી તેનો અનુવાદ ફ્રાન્સની ભાષામાં થયો, ફ્રાન્સની ભાષામાં અનુવાદ અંગ્રેજીમાં થયો. આમ અનુવાદ થતા થતા અંગ્રેજીમાં તેનું નામ મેંગો પડી ગયું. જોકે મેંગોમાં ઓનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, એટલે ઘણા દેશોમાં મેંગો શબ્દ બોલવામાં ઘણા બધા લોકોને તકલીફ પડે છે. તેથી એવું કહી શકાય કે મેંગો શબ્દ કેરળની મલયાલમ ભાષા પરથી જ લેવામાં આવ્યો છે. કેરીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધારે થાય છે. ભારતમાં દર વર્ષે 2.5 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. સાથે જ ભારતમાં લગભગ 1500થી વધારે પ્રકારની કેરી મળી આવે છે. આ બધામાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. તે ઉનાળામાં લૂથી રક્ષણ આપે છે. યુવા મિત્રો, વિશ્વભરમાં 1500 પ્રકારની કેરી મળે છે. તેમાંય કેરીનો એક પ્રકાર તો બહુ પ્રખ્યાત છે, જેનું નામ છે હાફૂસ. તેનું ઉત્પાદન સૌથી વધુ મહારાષ્ટ્રમાં જ થાય છે. આ કેરી સુંદર અને સ્વાદિષ્ટ હોય છે. તેની ગુણવત્તા અને સ્વાદ વિદેશમાં પણ લોકપ્રિય છે. હાફૂસ અન્ય કેરીના પ્રકારો કરતાં ખૂબ જ મોંઘા પ્રકારની કેરી છે. તેનું ફળ નંગના ભાવે વહેંચાતું હોય છે. આ ઉપરાંત ભારતની સૌથી 10 લોકપ્રિય કેરીની વાત કરીએ તો દશહરી, લંગડા, ચોસા, સફેદ કે બંગનપલ્લી, હિમસાગર, કેસર, ગુલાબ ખાસ, તોતાપુરી અને કિશનભોગ પ્રકારની કેરીઓ ભારતમાં ખૂબ જ ખવાય છે અને ખૂબ જ વખણાય છે. આ બધી કેરીઓની પોતાની વિશેષતાઓ હોય છે. આ વિશેષતા ફળનો રંગ, સ્વાદ, સુગંધ વગેરે હોય છે. ભારતમાં સૌથી પહેલા આંબાનું વૃક્ષ

5000 વર્ષ પહેલા ઉગાડવામાં આવ્યું હતું. આ વૃક્ષની ઊંચાઈ 100 થી 130 ફૂટ હોઈ શકે છે. કેરીનો રંગ માત્ર પીળો જ નહીં, નારંગી, લાલ, લીલો પણ હોય છે. પીળી કેરી જ પાકેલી હોય તેવું પણ જરૂરી નથી, ગ્રીન કેરી પણ પાકેલી હોય છે. કેરી માત્ર ભારતનું રાષ્ટ્રીય ફળ નથી, તે પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું પણ રાષ્ટ્રીય ફળ છે, જ્યારે બાંગ્લાદેશનું તો રાષ્ટ્રીય વૃક્ષ જ આંબો છે. ભારતમાં શુભ પ્રસંગે આંબાના પાનથી તોરણ બનાવીને ઘરનો દરવાજો સજાવાય છે તથા પૂજા કળશને સજાવવા પણ તેનો ઉપયોગ થાય છે. દુનિયાની સૌથી મોંઘી કેરી મિયા ઝાકી છે. તેના એક ફળની કિંમત 21,000 રૂપિયાથી પણ વધુ છે. દુનિયાની સૌથી મોટી કેરી નૂરજહાં છે. તેના એક ફળનું વજન 3 કિલો જેટલું હોય છે. બૌદ્ધ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન ગૌતમ બુદ્ધ કેરીના વૃક્ષની નીચે આરામ કે ધ્યાન કરતા હતા, તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભારતમાં મુઘલ શાસન આવ્યું ત્યારે આંબાની ખેતીને પ્રોત્સાહન મળ્યું. એક એવો સમય પણ હતો જ્યારે કેરી સોનાના ભાવે વેચાતી હતી, તેથી તેની ખેતી માત્ર રોયલ ગાર્ડન્સમાં જ થતી હતી. પરંતુ શાહજહાંના શાસનકાળમાં આ પ્રતિબંધ પણ હટી ગયો. હિસ્ટોરિકલ ડિક્શનરી ઓફ ઇન્ડિયા નામના પુસ્તકમાં પ્રખ્યાત ઇતિહાસવિદ કેટી અચાયા ઉલ્લેખ કરે છે કે મુઘલોના શાસનમાં ભારતમાં તોતાપુરી, રાતોલ અને કેસર જેવી વેરાયટીની કેરી ઉગાડવામાં આવતી હતી. કેરીમાં વિટામિન એ ભરપૂર હોય છે, જે આંખો માટે વરદાનરૂપ હોય છે. આંબાનું વૃક્ષ 4 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે અને લગભગ 300 વર્ષ સુધી તે ફળ આપે છે. આમ દુનિયામાં સૌથી વધારે જીવિત રહેતા વૃક્ષોમાંથી એક આંબાનું વૃક્ષ પણ છે. યુવા મિત્રો, વર્ષો પહેલા લક્ઝરી વસ્તુ ગણાતું રેફ્રિજરેટર અત્યારે રોજિંદી જિંદગીની જરૂરિયાત બની ગયું છે. દૂધ, પાણી, શાકભાજી સહિતની વસ્તુઓને ઠંડી રાખવા અને બરફ તથા આઈસ્ક્રીમને રાખવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો ઉનાળામાં આપણે જેના ભરપૂર વપરાશ કરીએ છીએ એવા રેફ્રિજરેટરની વિવિધ માહિતી પ્રાપ્ત કરીએ, રેફ્રિજરેટરની શોધ અને તેના પ્રકારો વિશે જાણીએ. જેમ દરેક વસ્તુને માપવાનો એકમ હોય છે, તેમ રેફ્રિજરેટરને માપવાનો એકમ લીટર છે. આમાં લીટરનો અર્થ રેફ્રિજરેટરની ખાલી જગ્યા હોય તેને કહેવામાં આવે છે. રેફ્રિજરેટરની લંબાઈ, પહોળાઈ અને ઊંડાણ મળીને જે ખાલી જગ્યા બને છે તેને લીટર તરીકે ઓળખવામાં આવે છે. બજારમાં વિવિધ પ્રકારના લીટરના રેફ્રિજરેટર મળતા હોય છે. જેમ લીટર વધારે તેમ રેફ્રિજરેટર મોટું. રેફ્રિજરેટરની શોધ ઓલિવર ઇવાન્સે કરી હતી. તેના પહેલા લોકો વસ્તુઓને ઠંડી રાખવા માટે બરફ ઘરનો ઉપયોગ કરતા હતા, પરંતુ તે કોઈ ઠંડા કે બરફીલો પ્રદેશોમાં જ બનતા હતા. ઈસવીસન 1755માં એક પ્રોફેસરે પહેલીવાર ફ્રીજની ડિઝાઇન કરી હતી, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. જે બાદ ઈસવીસન 1876માં કાર્લ વોન નામના એક વૈજ્ઞાનિકે રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં સુધારો કર્યો અને પછી તો તેની પેટન્ટ પણ કરાવી લીધી. પહેલું એબોર્ડેશન રેફ્રિજરેટર ઈસવીસન 1922માં બાલ્ટન વોન પ્લોન્ટ્સ અને કાર્લ મુનર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેઓ સ્વીડનના રહેવાસી હતા. આમ રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં પેઢી દર પેઢી ફેરફાર થતા રહ્યા અને રેફ્રિજરેટરની શોધમાં અનેક લોકોનું યોગદાન પણ ભળ્યું. આમ આજે આપણે તેનો સુખેથી વપરાશ કરી શકીએ છીએ. સામાન્ય રીતે રેફ્રિજરેટરને ફ્રીઝ કહેવામાં આવે છે. તેના 2 કમ્પાર્ટમેન્ટ હોય છે, જે વસ્તુઓની જરૂરિયાત મુજબ અલગ અલગ ટેમ્પરેચરમાં રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો ફ્રીઝ અને ફ્રીઝરમાં મુખ્ય તફાવત ટેમ્પરેચરનો હોય છે. રેફ્રિજરેટરના બહુ ઓછા તાપમાનવાળા ભાગને ફ્રીઝર કહેવામાં આવે છે. રેફ્રિજરેટરનો મોટો કમ્પાર્ટમેન્ટ પાણી ઠંડુ કરવા, શાકભાજી, ફળો, દૂધ વગેરેને રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનું ટેમ્પરેચર આશરે 3 થી 5 ડિગ્રી જેટલું હોય છે, જ્યારે રેફ્રિજરેટરના નાના કમ્પાર્ટમેન્ટને ફ્રીઝર કહેવાય છે, કારણ કે તેનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચું હોય છે. તેથી જ બરફ જમાવવા કે આઈસ્ક્રીમ રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. ફ્રીઝને 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ભોજન કે અન્ય વસ્તુઓ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, જ્યારે ફ્રીઝરને લાંબા સમય સુધી વસ્તુને રાખવા માટે -ડિગ્રી પર રાખવામાં આવે છે. યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને

ચૂંટવાનો વાનો ચાલો માણીએ ફિલ્મ ગરમ મસાલાનું ગીત ફલક દેખું, જેને સ્વરબદ્ધ કર્યું છે સોનુ નિગમે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, દુનિયાના મોટા ભાગના લોકોની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે. ચા આપણા જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. જ્યારે આપણે ત્યાં સવાર હોય કે મોડી રાત, આખો દિવસ ચા પીવાનું ચલણ છે. બસ ચા પીવાનું બહાનું જોઈએ. આટલી લોકપ્રિય ચા કઈ રીતે શોધાઈ અને ભારતમાં તેની ખેતી કઈ રીતે શરૂ થઈ, ચાલો તેની રસપ્રદ માહિતી પ્રાપ્ત કરીએ. ચાનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. આજથી આશરે 4700 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 232-237 સમયગાળામાં ચીનના શાસક શેન નિંગુએ ચાની શોધ કરી હતી. તેઓ હંમેશા ઉકાળેલું પાણી જ પીતા હતા. એકવાર તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ આરામ કરવા માટે રોકાયા હતા. એ દરમિયાન તેમના પીવા માટે પાણી ઉકાળવામાં આવી રહ્યું હતું. તે સમયે કેટલાક પાન ઉડીને તે પાણીમાં પડ્યા અને પાણીનો રંગ બદલાઈ ગયો તથા સુગંધ પણ સારી આવવા લાગી. જ્યારે તેમણે આ પાણીનું સેવન કર્યું તો તેનો ટેસ્ટ તેમને ગમ્યો. થોડી વારમાં જ તેમને તાજગી અનુભવાઈ. આ પીણાનું નામ તેમણે યા પાડ્યું હતું. વાસ્તવમાં યા નામના ચીની અક્ષરનો અર્થ શોધવું એવો થાય છે. ચીનમાં અનેક શાસકો આવ્યા પણ કોઈએ ચાનું નામ ન પાડ્યું કે કોઈએ ન બદલ્યું. બધા તેને યા નામથી જ ઓળખતા હતા. 7મી સદી આવતા આવતા યા નામનું આ પીણું લોકપ્રિય થઈ ગયું. યુવા મિત્રો, એવું કહેવાય છે કે 6ઠી શતાબ્દીમાં ચીનના હુનાન પ્રાંતમાં એક ભારતીય બૌદ્ધ ભિક્ષુક ઊંઘ્યા વગર સાધના કરતા હતા. જાગવા માટે તેઓ એક ખાસ છોડના પાન ચાવતા હતા જે ચાના પાન હતા. બૌદ્ધ ભિક્ષુ દ્વારા એ વખતે ચાનો પ્રસાર જાપાન અને કોરિયામાં થયો હતો. યુવા મિત્રો, ઈસવીસન 1854માં ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિકે પ્રથમવાર ભારતમાં ચાના છોડ હોવાની શોધ કરી હતી. બન્યું એવું કે તેમની એક ટીમ આસામના જંગલોમાં પહોંચી હતી અને ત્યાં તેમને ચાના છોડ મળી આવ્યા હતા. એક વર્ષની મહેનત બાદ તેમણે આસામમાં ચાનો બગીચો બનાવ્યો હતો, જે બાદ અંગ્રેજો દ્વારા ભારતમાં ચાના ઉત્પાદનની શરૂઆત થઈ હતી. ભારતમાં ચાનું ઉત્પાદન વાસ્તવમાં તો બ્રિટનના બજારોમાં ચાની માંગ પૂરી કરવા માટે થતું હતું. અંગ્રેજો ઈસવીસન 1947માં ભારત છોડીને ચાલ્યા ગયા, જે બાદ ભારત સરકારે ચાનો વ્યાપાર ચાલુ રાખ્યો. ઈસવીસન 1953માં ટી બોર્ડની રચના કરવામાં આવી. તેના દ્વારા ભારતીય ચાને વિદેશો સુધી પહોંચાડવાનું સરળ બન્યું હતું. સાથે સાથે ચાના ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બની હતી. આજે દુનિયામાં ભારત અને ચીન સૌથી મોટા એવા દેશો છે કે જે ચાનું ઉત્પાદન કરી રહ્યા છે, જેના ઉત્પાદનથી 70% વપરાશ તો માત્ર ભારતમાં જ થઈ જાય છે. યુવા મિત્રો, અહીં તમને એક સવાલ થતો હશે કે ચીનમાં જ્યારે ચાની શોધ થઈ ત્યારે તેનું નામ યા એ રીતે પડ્યું અને ભારતમાં જ્યારે ચા આવી ત્યારે તે ચા તરીકે ઓળખાવા લાગી, તો વર્ણમાલાના આ બે અક્ષરોનું અંતર કઈ રીતે આવ્યું એ તમને ન પ્રશ્ન થયો? પ્રશ્ન થયો ને? તો ચાલો હવે તેની માહિતી આપણે પ્રાપ્ત કરીએ. જે બૌદ્ધ ભિક્ષુક ચીનમાં રહીને હુનાન પ્રાંતમાં પોતે સાધના કરી રહ્યા હતા એ સમયે જ્યારે આ પાન તેમની પાસે આવ્યા ત્યારે અન્ય ચીનની પ્રજાએ તેમને પ્રશ્ન કર્યો હતો કે બૌદ્ધ ભિક્ષુક કયા પાનથી આ પ્રકારનું ગરમ પીણું બનાવી રહ્યા છે, અને એ બૌદ્ધ ભિક્ષુકે ત્યારે આ પીણાનું નામ ચા સ્વરૂપે આપ્યું હતું, જે બાદ સમગ્ર વિશ્વએ યા નામના શબ્દને તેમની શબ્દકોશમાંથી કાઢી નાખ્યો અને ચા નામના શબ્દને અપનાવી લીધો. યુવા મિત્રો, ટી બેગની શોધનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. ટીબેગની શોધનો શ્રેય ન્યુયોર્કના ચાના વેપારી થોમસ સુલિવનને આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ઈસવીસન 1904માં સુલિવન પોતાના ગ્રાહકોને ચાના નમૂના રેશમની નાની નાની થેલીમાં ભરીને મોકલતા હતા. હવે થયું એવું કે કેટલાક આળસુ ગ્રાહકોએ ચા બનાવવા માટે થેલી ખોલવાની તસ્દી જ ન લીધી અને આખી થેલીને ઉકળતા પાણીમાં મૂકી દીધી. આ રીતે પણ ચા તૈયાર થઈ ગઈ, તેને ગાળવાની પણ જરૂર ન રહી. આ રીતે ટી બેગની શોધ થઈ. ગ્રાહકોને ટી બેગ ખૂબ જ ગમી. તેને સુલિવન પાસે ચાને થેલીઓમાં લેવાની જ ગમતી હતી, જેથી ટી બેગનું પ્રચલન પણ વધવા લાગ્યું. સુલિવને ઈસવીસન 1920માં ટી બેગનું વ્યાવસાયિક ઉત્પાદન પણ શરૂ કરી દીધું. ટી બેગ આખા

અમેરિકામાં લોકપ્રિય થઈ ગઈ. ઈસવીસન 1940ના દશકાની શરૂઆતમાં ટી બેગ નાની નાની ગોળ રેશમની કે કોટનની થેલીઓમાં ભરવામાં આવતી હતી અને તેને વહેંચવામાં આવતી હતી. અત્યારે જે ટી બેગનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તેની શરૂઆત 1944માં થઈ હતી. યુવા મિત્રો, તમને ખબર છે ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? ચાલો તેનો ઉત્તર પ્રાપ્ત કરીએ. ભારતના મણિપુરના મોઇરિંગ નજીક આવેલું લોકટાક તળાવ સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. આ તળાવમાં અનેક પ્રકારની વિશિષ્ટ વનસ્પતિ તરતી જોવા મળે છે. લોકટાક તળાવ 35 કિલોમીટર લાંબુ અને 13 કિલોમીટર પહોળું છે અને 9 ફૂટ ઊંડું છે. તળાવ વચ્ચે નાનકડા ટાપુઓ આવેલા છે. મણિપુરના નદીના પાણીના સ્ત્રોતમાંથી આ તળાવ મીઠા પાણીનું બન્યું છે. પ્રાચીન કાળથી જાણીતા આ તળાવના વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. તળાવમાં માત્ર પાણી પીને ઉછરતી, પાણીમાં તરતી 233 પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તળાવના વિસ્તારમાં 28 પ્રકારના યાયાવર પક્ષીઓ અને 57 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે. જાત જાતના હરણ ઉપરાંત 425 પ્રકારના પ્રાણીઓ અને 176 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે. તળાવ વચ્ચે ટાપુઓ ઉપર સહેલાણીઓના સ્થળ વિકસ્યા છે. મણિપુર આવતા પ્રવાસીઓ આ સરોવરની સહેલગાહ અચૂક મેળવે છે. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રાજનીતિનું ગીત ભીગી સી ભાગી સી, જેને સ્વરબદ્ધ કર્યું છે મોહિત ચૌહાણ અને અંતરા મિત્રાએ. આ ગીતનું લેખન કર્યું છે ઇરશાદ કામિલે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.

0: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
1: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
0: ભૂલક્કડ છે તું.
1: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
1: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચુક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
5: વાહ, દિવસ સુધરી ગયો.
6: ફસાણો.
7: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
8: RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
7: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: सोनू निगम ने आप सांभळी रह्या हता।
1: કાશીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
0: गैर फिल्मी हिंदी गीतों कार्यक्रम आप सांभळी रह्या हता। प्रसारण आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र पर करवामां आव्युं। 7:10 मिनिटे सांभळीशुं प्रादेशिक समाचार।

આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી.

0: સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં પણ ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતની મુલાકાતને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે સોમનાથ અમૃત પર્વને લઈને સોમનાથ મંદિર પરિસર અને પ્રધાનમંત્રીના રોડ શોના માર્ગનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. શ્રી સંઘવીએ સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રીના આગમન અને પ્રસ્થાનના માર્ગો, સભાસ્થળ અને રોડ શોના કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરીને અધિકારીઓને કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો આપ્યા. નાયબ મુખ્યમંત્રીએ જામનગરમાં પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યું.
1: પ્રધાનમંત્રી શ્રી જયારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો, સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે. શહેરમાં ચારે કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરથી 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરાશે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્યાર સાથે અભિષેક કરાશે. સોમનાથ અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે 11 મેના રોજ સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જનમિત શર્માએ જણાવ્યું કે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. સોમનાથ મંદિર પરિષદમાં આકાશમાં તિરંગાની પ્રતિકૃતિ રચાશે. આવતીકાલે એર શોનું રિહર્સલ યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે માતૃદિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય બેંક મિલ્ક બેંક માતૃત્વની કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. અત્યાર સુધીમાં 2042 માતાઓના દૂધના દાન થકી 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે. ગત વર્ષે 28 ઓગસ્ટે શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 434 લીટર ધાવણ દાન મળ્યું છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક અધૂરા માસે જન્મેલા અનેક બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં ગુજરાતને નવા સેમિકન્ડક્ટરના 2 પ્રોજેક્ટની મંજૂરી આપી, જે અંતર્ગત ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3,068 કરોડ અને સુરતમાં સૂચી સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3,936 કરોડનું રોકાણ કરાશે. આ અંગે પ્રતિભાવ આપતા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને વેગ આપવા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન સિંગલ વિન્ડો સુવિધા આપી રહ્યું છે.
2: ભારતની અંદર જે કુલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, એ પૈકીના 6 પ્લાન્ટ માત્ર ગુજરાતમાં સ્થાપાઈ રહ્યા છે, ત્યારે આપણું રાજ્ય છે એ દેશની અંદર આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નેતૃત્વ કરી રહ્યું છે, એનો મને ખૂબ આનંદ છે. અને આ જે નવા જનરેશનના ઉદ્યોગો આવશે, એને કારણે આપણા હજારો યુવાનોને, યુવતીઓને આમાં નોકરી મળશે અને આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આપણા યુવાનો દેશનું નેતૃત્વ કરશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે સાંજે ભુજ તાલુકાના કોડકી ગામે એક પેડ માકે નામ અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ

0: કર્યું. તેમણે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપી ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.
1: તો બહુત ખુશી હૈ કે હર વર્ગ કે લોગ ઇસ ગાંવ મે બડે સુખ શાંતિ એકતા ઓર પ્રેમ સે નિવાસ કરતે હૈ. તો આજકલ મે પૂરે ગુજરાત મે હર તાલુકા મે જા રહા હું ઓર દરેક તાલુકા મે રાત કો ઉસી ગાંવ કે સરકારી સ્કૂલ મે મે રુકતા હું ઓર જિસ ગાંવ મે જાતા હું વહાં સબસે પહેલે કમ સે કમ એક એકડ ભૂમિ મે વૃક્ષારોપણ કરાતા હું, પેડ લગાતા હું ઓર વો પેડ લગા કરકે યું નહીં છોડતા, ઉનકે પાલને કે લિયે જિમ્મેદારી ભી લગાતે હૈં તાકી પેડ પનપે મરને ના પાએ.
0: રાજ્યપાલે આજે સવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત કરી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે દેશ અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટના ભડલી ગામે ઘેલો નદી પર 1,79,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ભડલી ચેકડેમ સહ કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજનાના નિર્માણથી ભડલી એક ડેમમાં અંદાજે 57,00,000 લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, જેનાથી ભડલી અને તેની આસપાસના ગામોની આશરે 35-40 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત કોઝવે આસપાસના ગામોના પરિવહનમાં પણ મદદરૂપ બનશે. શ્રી બાવળીયાએ ભડલી 2 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા હોવાનું હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
2: तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43 और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है. अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेकर आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है. और जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट
0: આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મેચ થોડીક ક્ષણોમાં શરૂ થશે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4થા, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. જામનગરની 7 વર્ષની કરાટે ખેલાડી માયરા મશીહે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ 2026માં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સાથે માયરા હવે કરાટેની રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એ રામ રામ અટલબેન.
1: રામ રામ કાનન, મજામાં?
0: એકદમ મજામાં. જો હું એક કહેવત કહું ને, તમારે મને એનું અંગ્રેજી કહેવત કહેવાની હો.
1: બોલો.
0: એટલે અંગ્રેજી પરથી જે ગુજરાતી થયું છે, જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે.
1: એટલે હવે અંગ્રેજી તો નહીં બોલું, પણ મને એમ સમજાય કે ભાઈ એક જીવનમાં આપણે એક માં છે અથવા તો એક મહિલા છે, સ્ત્રી છે, એનું શું મહત્વ છે એ આ કહેવતથી જાણવા મળે. બરાબર ને?
0: એટલે આપણે ત્યાં પેલા દેવી દેવતાઓના ફોટા હોય ને, એમાં ખાસ કરીને દેવીના ફોટા છે ને, એને ઘણા બધા હાથ દેખાડવામાં આવે, અને એ દરેક હાથ છે ને એ અલગ અલગ કામ કરતા હોય, કાં તો એમાં આયુધ હોય અથવા તો એમાં કોઈ ફૂલ હોય, અને એ રીતે એ દરેક હાથ પાસેથી કંઈક ને કંઈક અલગ કામ લેતા હોય ને, એવા દેવીના ફોટા આપણે ખૂબ જોયા છે.
1: અને એમ પણ છે ને, આપણે પ્રકૃતિને માં કહીએ છીએ, એટલે પ્રકૃતિ કેટલું બધું આપે છે આપણને.
0: ચોક્કસ.
1: અને એમાં પણ મને એમ લાગે કે જ્યારે એક મહિલા છે એ પ્રકૃતિ સાથે જોડાય, તો ઘણા બધા પર્યાવરણવાદીઓ છે ને એ એવું કહે છે કે જો પૃથ્વીને બચાવશે ને તો એ મહિલાઓ બચાવવાની છે.
0: અરે વાહ, બહુ સરસ. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એક માં છે ને એ શિક્ષકની ગરજ સારે છે, તો એવી રીતે પ્રકૃતિની સાથે જે એનું તાદાત્મ્ય છે, જે પ્રકૃતિ સાથે લાગણી ધરાવે છે, એવી મહિલા હશે ને ઘરમાં, તો એને કારણે ઘરનું તો વાતાવરણ ચોક્કસપણે સારું રહેવાનું છે, પણ ધીમે ધીમે કરતા આખી પૃથ્વીનું વાતાવરણ છે ને એ પણ સારું બનવાનું છે.
1: એટલે હવે મિત્રો સમજી ગયા છે કે આજે આપણે એવી જ કંઈક વાત કરવાના છીએ, અને એક મહિલા ખેડૂતને આપણે મળવાના છીએ.
0: હા હા, આજના જે આપણા મહેમાન છે ને, એમણે ખાસ કરી પોષણ યુક્ત જે શાકભાજી અને બીજા જે કોઈ પણ પાક થાય એના ઉપર સરસ મજાનું કામ કરેલું છે. આજે આપણે મળવાના છીએ જસદણ તાલુકાના લીલાપુર ગામના સંગીતાબેન કાકડિયાને. સંગીતાબેનની જે વાડી છે ને એ પોષણથી સમૃદ્ધ છે.
1: વાહ.
0: અને એ કઈ રીતે સમૃદ્ધ થઈ, એ કઈ રીતે એના તરફ વળ્યા, એ બધી વાત છે આપણને સંગીતાબેન જણાવવાના છે. સંગીતાબેનની સાથે જ રીતાબેન રાઠોડ પણ આપણી સાથે હાજર છે. એ 25 વર્ષથી વધારે પ્રાકૃતિક ખેતી અને ગ્રામ્ય લોકોના ઉત્થાન માટે, વિકાસ માટે કાર્યરત છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાયેલા છે, અને એ આપણને સંગીતાબેનનો પરિચય પણ આપશે અને સંગીતાબેન કેવું કામ કરે છે એના વિશે પણ વાત કરશે. પણ બંને બહેનો આવી ગયા છે, તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ.
1: રામ રામ.
2: રામ રામ.
3: રામ રામ.
1: રીટાબેન, બહુ સરસ મજાના મહિલા ખેડૂતને લઈને આજે તમે ચોરે આવ્યા છો, તો સૌથી પહેલા તો તમે ક્યારથી એમને ઓળખો છો અને શું કરે છે ખાસ એ અમને વાત કરો.
3: પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે આરોહણ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એમાં અપ્રવા સાથે જોડાયેલા સંગીતાબેન આપણી સાથે છે. અપ્રવાનો મેઇન હેતુ છે કે યુવાનો અને મહિલાઓને સક્ષમ કરવા, એમાંના એક સંગીતાબેન છે જેને પ્રાકૃતિક ખેતી માટે પણ એક સરસ મજાનો એવોર્ડ મળેલો છે.

0: સંગીતાબેનને હું 5-1 વર્ષથી ઓળખું છું. લીલાપુર ગામમાં તો અમે ઘણા વર્ષથી કામ કરતા હતા, પણ 5-1 વર્ષથી ઓળખાણમાં આવ્યા, પરિચયમાં આવ્યા, અને એવું લાગ્યું કે આ બેન બહુ ધગશવાળા છે. અત્યારે જનરલ તમે જુઓ તો ખાસ કરીને જાતે ખેતી નથી કરતા, ભાગે આપી દે છે અથવા મજૂરે મજૂર પાસે કરાવે છે, પણ સંગીતાબેન જાતે ખેતી કરતા હતા. એટલે અમને એમ થયું કે આ બેન છે એ કંઈક વધારે આગળ કામ કરી શકશે, એટલે એમની સાથે જોડાણ, એ અમારી સાથે જોડાણ. બાકીની વાત તો આપણે સંગીતાબેનને જ પૂછી, આપણી સાથે જ છે.
1: તો સંગીતાબેન, કેટલી વીઘા જમીન છે તમારી પાસે અને એમાંથી તમે કેટલી વીઘામાં ખેતી કરો છો?
2: મારી પાસે બેન કુલ 35 વીઘા જમીન છે, પણ 8-1 વીઘા જમીનમાં હું જાતે જ કામ કરું છું.
1: બરાબર. અને ખેતી તમે પહેલા પણ કરતા, એટલે તમારે જે પિયર છે એ ક્યાં છે?
2: આપણે રાજકોટ તાલુકાનું હલેન્ડા ગામ.
1: અચ્છા. અને પછી તમે પરણીને લીલાપુર આવ્યા, તો આ લીલાપુર કેટલું મોટું ગામ છે, શું શું છે ગામમાં, કઈ જોવાલાયક વસ્તુ ખરી?
2: હા, એ ગામ અમારું મોટું છે, આમ સમૃદ્ધ ગામ છે. મોટા ભાગના ખેડૂતો છે, એની મહિલાઓ અલગ અલગ વ્યવસાયો કરે છે.
1: અચ્છા. અને મોટું સેન્ટર જસદણ.
2: હા.
1: જસદણ થી કેટલું થાય?
2: જસદણ થી અમારું ગામ 10 કિલોમીટર થાય.
1: બરાબર. તો આજે તમે 8 વીઘામાં કરો છો ખેતી, એ પ્રાકૃતિક ખેતી કરો છો?
2: હા, એ પ્રાકૃતિક ખેતી.
1: ઈ ક્યારથી શરૂ કર્યું?
2: ઈ 3 વર્ષથી.
1: તો પેલા તમે જે કરતા ઈ રાસાયણિક ખેતી કરતા, અને એમાંથી પછી તમે પ્રાકૃતિક તરફ વળ્યા, તો એવું તમને શું એમાં સારું લાગ્યું, એવું તમે શું સાંભળ્યું કે જોયું પ્રાકૃતિક ખેતી વિશે, કે તમને એવું મન થયું કે ભાઈ મારે આ કરવું છે?
2: હું પર્યાવરણ સંસ્થા સાથે જોડાઈ ને ત્યાર પછીથી મને જાણવા મળ્યું કે આવી રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે, ગાય આધારિત ખેતી થઈ શકે. ત્યાર પછી મેં જે અમારા કોન્ટેક્ટમાં રીટાબેન, કાજલબેન, નીતિનભાઈ બધા આવ્યા, ત્યાર પછીથી મને એની માહિતીથી મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. મારી વાડીમાં પોષણ વાટિકા બનાવી છે.
1: અચ્છા.
2: શાકભાજી તમામ વાવું છું એમાં. માનો કે પોષણ વાટિકા ગોલ રાઉન્ડમાં બને, વચ્ચે કેન્દ્રમાં આંબો લીધેલો છે.
1: અચ્છા.
2: એની બાજુમાં આપણે કોથમીર વાવી શકીએ, પછી મેથી વાવી શકીએ. એનથી ઉષા જો છોડ હોય છે ને, એને ગુવાર ભીંડો એને એની સાઈડમાં વાવવાના.
1: અચ્છા.
2: ને વેલા વાળા છોડ હોય છે એ છેલ્લા રાઉન્ડમાં વાવવાના. પેલા જો કે આ રાઉન્ડમાં બની શકે ને પોષણ વાટિકા, એવો કઈ આઈડિયા નહોતો. ખેડૂતો માનો સીધા સાહે વાવતા હોય, એટલે એમ સીધા સાહે વાવતા હતા. અને અત્યારે આ ગોળ રાઉન્ડમાં જે છે ને, એમાં આ વસ્તુ પાકીને પૂરી થઈ ગઈ તો સાઈડમાં તમે બીજી વાવી શકો. કાયમી માટેનું શાકભાજીનું આપણું આમનામ શરૂ શરૂ રહેશે.
1: તો આ ગોળ જે છે બનાવવાની, એ વાત કેવી રીતે તમને ખબર પડી અને પછી શું એમાં તમને લાભ થયો?
2: હું જ્યાં સંસ્થાઓની મીટિંગમાં જતી હતી ને, તો પછી ત્યાંથી જાણવા મળ્યું કે આપણી પૃથ્વી ગોળ છે. માનો તો બધું ગોળ છે કે સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ એ રીતે મળી શકે, અને એટલે એ રીતે ડિઝાઇન બનાવરાવવામાં આવી. સંસ્થામાંથી જ આવ્યા હતા લોકો, એને મને બનાવી દીધી. ત્યાર પછીથી ના એની અંદર એટલું શાકભાજી બેન સ્વાદિષ્ટ અને શુદ્ધ થાય છે કે તમે એ શાક ખાવ ને પછી તમને એમ ન થાય કે આપણે બજારેથી લેવું છે.
3: અચ્છા. તો સંગીતાબેન, આ પ્રાકૃતિક ખેતી તરફ તમે જે વળ્યા, એના માટેની તમે કોઈ તાલીમ લીધી કે કઈ એમને તમને ખબર પડી કઈ રીતે?
2: હું 3 વર્ષ પહેલા બચત ખાતું, આપણે મહિલાઓ જે બચત બેંક બનાવી છે, બચત ખાતું હાલતું હતું ને, એમાં હું જોડાણી હતી બચત ખાતામાં. ત્યારથી પછી હું પર્યાવરણ સંસ્થાના કોન્ટેક્ટમાં આવી, કાજલબેનના કોન્ટેક્ટમાં આવી. ત્યાર પછી અમારે આમ રિલેટિવ ઘરે સંબંધ થઈ ગયા, એ વાડી અવારનવાર આવતા હતા, તો મને ખેતી કામ કરતા જોઈ પછી એને એવું થયું કે આપણે એક ગ્રુપ બનાવીએ ખેડૂતોનું, અને એમાં તમે કે મહિલા ખેડૂત તરીકે આમ હાજરી આપો એમ.
3: અચ્છા.
2: તો પછી એ રીતે મને રોજ રોજ બધી નવી નવી માહિતી આપતા ગયા, અલગ અલગ તાલીમોમાં લઈ ગયા. પછી તાલીમો લીધા પછી મને એમ થયું કે નહીં, આ કર્યા જેવું છે. ખેતીનો શોખ તો મને નાનપણથી જ છે, પણ આ ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતીની માહિતી બધી મળ્યા પછી તો હવે એમ થાય છે કે નહીં, આમાં કંઈક કરવું જ છે.
3: અચ્છા. ને સંગીતાબેન, તમે જે વાત કરો છો ને, એ કઈ આજે રાત્રે સૂતા ને કાલ સવારે ઉઠ્યા ને હાલો પ્રાકૃતિક ખેતી ચાલુ, આવું તો કઈ થતું નથી.
2: બરોબર. સંઘર્ષ કરવા,
3: બરોબર. હા, પડકારો ખૂબ આવે, મુશ્કેલીઓ ખૂબ આવે. અને કેવું થાય કે તમે એકે તાલીમ લીધી છે ઘરમાંથી, એટલે તમને ખબર છે કે પ્રાકૃતિક ખેતી છે એના ફાયદા શું છે, પણ ઘરનાને તો ખબર નથી, અને ઘરનાને પાછા મનાવવાના છે. તો એ સમય કેવો હતો એની થોડીક વાત કરો.
2: એમાં એવું છે, ઘરેથી તો હું એક જ ખેતી કરતી હતી, મારા સસરાનું બેજવાડીએ જતા હતા.
3: બરાબર.
2: પછી મારા ઘરેથી તો મને નાસ પાડતા હતા એ કે ન થાય, કે ન બની શકે, એને વાડી આવવું નહોતું, પણ પ્રાકૃતિક ખેતી કરવી નહોતી.

0: ત્યાં કઈ રીતે?
1: હા, એટલે એને તો બહુ મનાવતા વાર લઈ
0: પણ
1: જશે.
0: માની ગયા એ બહુ સારી વાત
1: હા,
0: છે.
1: હવે પૂરો સપોર્ટ છે એમ.
0: અચ્છા,
1: પેલા તો કોઈ દિવસ સાથે આવવામાં ના પાડતા હતા, મિટિંગમાં કે ક્યાંય પણ જગ્યાએ કે ઈ બાબતથી વસ્તુ કઈ મંગાવું તો પણ ના પાડતા હતા.
0: અચ્છા,
1: અને અત્યારે તો એનો પૂરો સપોર્ટ છે. હવે તો અત્યારે દવા ખાતરનો પ્લાન્ટ બેહાડવાનો એનો જ આઈડિયા છે. હવે આપણે દવા ખાતરનો પ્લાન્ટ બેહાડ દઈ વાળી. દવા ખાતર એટલે કેવી દવા ખાતર? આપણે દેશી બધું છે દવા ખાતર બને ને, એમાં માનો કે લીમડાના પાંદડા, પછી આકડાના પાંદડા, એવી રીતે બધા પાંદડા નાખીને એમાં ગૌમૂત્ર નાખવાનું, સાઈસ નાખવાની ગાયની, અને એ અમુક ટાઈમ સુધી એમને રે, પછી એનું લિક્વિડ જે નીકળે ને એ અમારે જમીનમાં પાણી સાથે પાવાનું.
0: બરાબર.
1: એટલે પછી એમાં રાસાયણિક દવા કે ખાતરની કોઈ જરૂર નહીં
0: ન પડે. હવે પ્રાકૃતિક ખેતી છે ને એમાં ક્યાંક ને ક્યાંક ગાય આધારિત ખેતી છે ને એ મહત્વની હોય છે. તો તમારી પાસે પશુધન છે?
1: હા હા.
0: કેટલું છે?
1: મારી પાસે ત્યાં 7 પશુ છે બેન.
0: અચ્છા, હા હા. એટલે બધી ગાય જ છે?
1: 3 ગાયો છે.
0: 3 ગાય છે. અને પહેલેથી જ ગાય તમે રાખો છો?
1: નહીં, પેલા ગાય હતી જ નહીં.
0: અચ્છા, તો
1: પછી મેં જયારે કચ્છમાં તાલીમ લીધી ને 3 દિવસની, ત્યારે મને ખબર પડી કે ગાયનું કેટલું મહત્વ છે અને ગાયની આપણે કેટલી જરૂર છે એમ. જોકે પેલા હું શરૂ કર્યું ને ત્યારે ગૌમૂત્ર અને સાઈસ વેસાતું લાવતી હતી.
0: અચ્છા.
1: પછી મેં ઘરે આવીને વાત કરી કે મારા ખેતી કરવી છે તો તમને ગાય લઈ આપો એમ. પણ ઘરેથી સાસુબા ને દૂધ નહોતું ભાવતું, ગાયનું આંસુ પડતું હતું, એટલે ના પાડતા હતા. પછી તોય મારી મારી જીદ માટે એમને રહી, પણ મને ના જ પાડતા હતા કે ગાય નથી લેવી. પછી એવો આઈડિયા કર્યો કે આપણે માંગણું નથી કે એમ, એટલે તો તું માની જતો નથી લેવી એમ ગાય. પછી મેં કીધું નહીં, મને ગાય એક લઈ આપો ખાલી એમ. પછી એક ગાય લીધી, ત્યાર પછી તો હવે ધીમે ધીમે ત્યારે મારી પાસે 3 ગાયો છે.
0: વાહ, ખુબ સરસ.
2: આપે વાત કરી કે કચ્છમાં તાલીમ લીધી, તો રીટાબેન એની થોડીક વાત કરો કે બધા ખેડૂતો ત્યાં જઈ શકે છે કચ્છમાં.
3: હા, કચ્છમાં કુકમા કરીને જે ગામ છે ત્યાં મનોજભાઈ સોલંકી કરીને છે, બહુ સરસ આવું સરસ સેન્ટર ચલાવી રહ્યા છે. અને ખેડૂતો માટે એ ફ્રી ઓફ રાખે,
2: નિઃશુલ્ક
3: હોય છે. અને દર મહિને એમની તારીખ નક્કી જ હોય છે 3 દિવસ માટે. ખેડૂતને ખાલી જવા આવવાનો ખર્ચ થાય, બાકી ત્યાં રહેવાનો, જમવાનો, તાલીમનો કોઈ ખર્ચ એ લેતા નથી. અને ખેડૂતને જે ઈચ્છા થાય એ ત્યાં શીખી શકે. એને એમ થાય કે મારે વધારે ખેતીમાં કયા પ્રકારની પ્રાકૃતિક રીતે બનાવેલી દવા વાપરી શકાય તો એ શીખી શકાય, ખાતર કેમ બનાવવું છે તો એ શીખી શકાય, અને બીજું બધું પણ હેન્ડીક્રાફ્ટનું, આપણે જેમ કહીએ કે માટીમાંથી કંઈ બનાવવું છે, સિરામિકનું બનાવવું છે, ગોબરમાંથી કંઈ બનાવવું છે, અથવા ઔષધિમાંથી કંઈ બનાવવું છે, તો આ બધું જ એ બહુ સરસ શીખે છે.
0: રીટાબેન, મને એક પ્રશ્ન એ થાય છે કે હજી આપણા સમાજમાં છે ને સામાન્ય રીતે મહિલાઓની ઈચ્છા છે ને એને એટલું બધું પ્રાધાન્ય મળતું નથી, મહત્વ મળતું નથી. તો સંગીતાબેને જે રીતે થોડી મુશ્કેલીનો સામનો કર્યો પ્રાકૃતિક ખેતીમાં, તો એવા પ્રસંગો આવે તમારી સામે કે ભાઈ પછી બહેનોને તમારા કેન્દ્ર સુધી આવતા જ બંધ કરી દેવામાં આવે, કે ત્યાં જાય છે ને તો તને આવા વિચાર આવે છે, તો તું બગડી જાય છે, તો એના કરતા તું એ મૂકી જ દે, આવા પણ પડકાર આવતા હશે ને?
3: બહુ જ આવે છે આવા પડકાર. હતો પણ એની સામે તમે જેમ કીધું બહેનો અમારે ત્યાં આવતા જ બંધ થઈ જાય એવું બની શકે, પણ અમે એમને ત્યાં જતા હોઈએ છીએ અને હસબન્ડ વાઈફ બંને સમજાવતા હોઈએ છીએ. જેમ કુકમાની વાત કરી તો ત્યાં પણ અમે કપલમાં લઈ જઈએ છીએ.
0: અચ્છા.
3: કેમ કે બેન શીખીને આવે અથવા ભાઈ શીખીને આવે તો આવીને નથી માનવાના છે, તાલીમ લીધી હોય અને વાત કરે એમાં બહુ ફરક હોય. એટલે મોટા ભાગે અમે એવું કરીએ છીએ કે કપલમાં ટ્રેનિંગ કરીએ,
0: બરાબર,
3: કપલમાં એક્સપોઝર કરીએ અને એમની વાડી સુધી જઈએ અને બંનેને સાથે રાખીને સમજાવી, એટલે પછી ધીમે ધીમે મને કમને જોડાતા થઈ જાય. પછી 50%માંથી 100% સુધી પહોંચે છે, પણ એમાં વધારે સંઘર્ષ બહેનોને કરવો.
2: અને એક સંઘર્ષ એ પણ થાય સંગીતાબેન કે તમે ગૃહિણી પણ છો અને ખેડૂત પણ છો, એટલે એમ કહી શકાય કે તમારે ઘરે ધ્યાન દેવાનું છે અને ખેતી પણ કરવાની છે. હવે ધારો કે આજે હું નોકરી કરું છું તો મને આજે બરાબર નથી તો હું રજા મૂકી દઉં, પણ તમે ખેતીમાં રજા નહીં મૂકી શકો, તો આ બંને કામ પછી કેવી રીતે તમે સાચવો છો?
1: એમાં એવું છે બેન, ઘરે જો બા છે એટલે થોડી ઝાઝી મને મદદ કરી આપે એમ, બાકી સવારે વહેલું જાગી જવાનું. અને ખેતીનો તો મને શોખ એટલો છે ને, એટલે હું ગમે તેમ કરીને પણ ઘરનું બધું મેન્ટેન કરી
0: લઉં. પહેલા જેવું જ કે જેને ગાવું છે ને એને ગીત મળી રહે છે. પણ આ પોષણ વાટિકા છે એનો થોડુંક સૈદ્ધાંતિક સમજ રીતે બેન તમારી પાસેથી જોઈએ કે શા માટે એ ગોળમાં જ કરવામાં આવે છે અને

0: એમાં કેવા કેવા પાક છે એ લઈ શકાતા હોય છે.
1: ખેડૂતો જનરલી સીધા ચાસમાં વાવતા હોય છે, થોડુંક ઇઝી પડે છે, રાઉન્ડમાં થોડુંક અઘરું પડે છે, પણ બીજા એના બેનિફિટ ઘણા બધા છે. એ કુદરત સાથે જોડાયેલું છે, જેમ સંગીતાબેને કીધું એમ કે આપણી પૃથ્વી ગોળ છે, ચંદ્ર ગોળ છે, સૂર્ય ગોળ છે, અને એના રાઉન્ડમાં વાવવાથી શું થાય, સૂર્યપ્રકાશ અને હવા બધા જ પાકને બરાબર મળી શકે છે. અને તમે જેમ વાત કરો છો કે કેવી પ્રકાર કેવી રીતે વાવણી કરીએ છીએ, તો વચ્ચે કોઈ ફળઝાડ એ નાનું થતું હોય એ અને એને મલ્ચિંગ કરી દેવામાં આવે. બીજું કે એની નજીકમાં નાના છોડ, એટલે મેથી હોય, પાલક હોય, તાંદળજો હોય, ધાણા ભાજી હોય, એ વાવીએ છીએ. અને એના પછી એનાથી થોડાક મોટા છોડ, એટલે મરચી, રીંગણી, ટમેટી એ પ્રકારના હોય એ વાવે છે. અને એના પછી વેલાવાળા,
0: અચ્છા અચ્છા,
1: એટલે બાઉન્ડ્રી પર જતા રહે, એટલે ક્યારેક પવન, વધારે તડકો, વધારે ઠંડી, એનાથી પણ થોડું બચાવે છે. અને મોટા ભાગે બધામાં મલ્ચિંગ કરી દેવામાં આવે છે. અને એ ક્યારાઓ નાના નાના થઈ જાય છે, રાઉન્ડ કરીએ છીએ એમાં, એટલે વચ્ચે રસ્તો પણ હોય, એટલે ઘણી વાર પેલું સીધા વાવવામાં શાકભાજી મોટું થઈ જાય, પાકી જાય, પણ ઉતારી ના શકે. આમાં એ રસ્તો પણ રાખે છે, એટલે ઉતારી શકાય છે. બીજું આમાં દેશી ખાતર ને એ બધું નાખવાનું પણ સરળ પડે છે, કેમ કે નાનું યુનિટ, એટલે થોડું પણ હોય તો પણ થઈ જાય છે. હાથેથી શાકભાજી લેવાનું પણ બહુ સરળ રીતે થઈ શકે છે.
2: તો પિયતની શું વ્યવસ્થા છે સંગીતાબેન તમારે પાસે? એટલે કુવા છે, બોર છે,
3: બે કુવા છે, અને એમાં બોર એક બોર છે, પણ બોર ની ઓછું વ્યવસ્થા છે, એટલે ઓછું વાપરીએ છીએ, કુવાનું પાણી વધારે વપરાય છે.
2: તો પછી આ જે વાટિકા છે એમાં પછી કેવી રીતે પાઇપ થી પાણી?
3: પાઇપ થી પાણી આપી દેવાનું.
2: અને કેટલી વાર આપવું પડે? દિવસમાં એક વાર તો આપવું પડે શાકભાજીમાં?
3: હા, દિવસમાં એક વાર, અને આમ એક દિવસ ની એક દિવસ, ઉનાળાની સિઝનમાં એક દિવસ ની એક.
2: તો આ લગભગ કેટલાક વિસ્તારમાં હશે તમારી વાટિકા?
3: માનો ને કે આમ
2: અડધા વીઘામાં કે
3: અડધા વીઘાથી ઓછી જમીન છે.
2: બરાબર. તો એમાં શું શું ઉગાડો છો
3: અત્યારે? એમાં રીંગણી છે, ટમેટી છે, ભીંડો, ગુવાર, અને વૃક્ષો બોર્ડર ઉપર છે બધા, આંબો અને જામફળી, નાળિયેરી, સીતાફળી, એવા બધા બોર્ડર ઉપર ઝાડ છે. બાકીની વસે વસે બધું શાકભાજી છે, ગુવાર, ભીંડો, મરચી, ટમેટી, રીંગણી.
2: તો તમારા ઘરમાં કેટલા સભ્યો છે?
3: ઘરમાં મેં ચાર છે.
2: તો પછી આટલું બધું શાકભાજી થાય છે તો એનું શું કરો છો પછી?
3: એનું બેન હું સેલરિંગ કરી નાખું છું, જસદણ મારે નજીક પડે ને ત્યાંના ડોક્ટરોના ઘરે મોકલું છું.
2: બધાને પ્રાકૃતિક ખાવું છે દવા વગરનું.
0: પણ તમને કેમ ખબર પડી કે ડોક્ટરોને શાકભાજી જોઈએ છે?
3: મને અમારા ગુરુ, કહું તો ગુરુ ને જે માર્ગદર્શક છે ને, રીટાબેન ને કાજલબેન થરુ, એના કોન્ટેકો કરાવવામાં આવ્યા હતા કે તમારે વધે છે આ શાકભાજી, તો તમે એવી રીતે સેલરિંગ કરો એમ. પછી એમ થતા થતા એકબીજાને વાત થઈ ને અત્યારે 8 થી 9 જગ્યાએ આવી રીતે શાકભાજી આપું છું.
2: એટલે નિયમિત તમે એમને પહોંચાડી દીધું? હા,
3: કોઈના ઘરે આજ, કોઈને ઘરે 2 દિવસ પછી, એવી રીતે.
0: તો પોષણ વાટિકામાં ખાલી ફળ અને શાકભાજી પાક જ લઈ શકાય કે બીજું કઈ લઈ શકાય? કઈ ખ્યાલ ખરો? એવું કઈ લેવું?
3: હા, કઠોળ વાવી શકાય એમાં, થોડું થોડું કઠોળ આપણે ઘર પૂરતું થાય એટલું વાવી શકાય.
2: બરાબર.
1: સંગીતાબેન ટાઈમિંગ મેનેજમેન્ટ બહુ સરસ કરે છે. હવે એની વાડી માનો કે 2 કિલોમીટર દૂર છે, તો એક સ્કૂટર શીખી ગયા છે, એટલે એમને માનો કે સ્મશાને થી રાખ લેવા જેવી હોય, કે પેલા તો એ ગાય નહોતા રાખતા, તો ગૌમૂત્ર કે એવું ક્યાંક લેવા જવું હોય તો એ બધું, પછી શાકભાજી લઈ જવાનું, લાવવાનું, કઈ બી વાડીએ નાનું મોટું લઈ જવું હોય તે બધું જ એ સ્કૂટર ઉપર કરી શકે છે. સરસ છે. પેલું
3: તાત્કાલિક નો ઓર્ડર હોય ને બેન, તો હું જસદણ 1/2 કલાકમાં જઈને આપીને તરત પાછી આવી. કાલે જેવું થયું હતું કે બેન તમે મને 1/2 કલાકમાં પહોંચાડી દો, મારે બસ છે, કેમ પછી હું 1/2 કલાકમાં પહોંચાડીને તરત પાછી આવી.
2: અને કઈક એવોર્ડ મળ્યો છે એ શું છે?
3: મને મહિલા ખેડૂત તરીકે ને પ્રાકૃતિક ખેતીનો 10,000 નો તાલુકા લેવલનો એવોર્ડ મળેલો છે.
0: વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તમે લગભગ 3-1 વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, અને એ પહેલા રાસાયણિક ખેતી કરતા, હવે એ બંનેમાં શું ફેર દેખાય છે તમને?
3: ફેરમાં બેન ખર્ચામાં બહુ ઝાઝો ફેર પડી જાય છે, કારણ કે રાસાયણિક દવા અને ખાતર બહુ મોંઘા હોય છે, અને આ ગાય આધારિત ખેતી થઈ એટલે ગૌમૂત્ર, ગોબર તો મારે પેસાતું નથી લેવાનું છે, એટલે ખર્ચામાં બહુ ફેર પડી જાય છે.
2: પણ મહેનત થોડીક નીંદવામાં એમાં કરવી?
3: હા, મહેનત પૂરી કરવી પડે.
2: તો એ પછી જાતે કરો છો કે માણસો પછી બોલાવી લ્યો છો?
3: જરૂર હોય ને તો મારી બીજી વાડીએથી મજૂરને બોલાવું, નહીતર તો પછી હું બને ત્યાં સુધી મારે જાતે જ કરી વાળું.
2: બરાબર. તો તમારી આ જે પોષણ વાટિકા છે એ જોવા બીજા લોકો બીજા ખેડૂતો આવે ખરા, કઈ શીખીને જાય ખરા?
3: હા.

0: ઘણા આવે છે, બધાની નોંધ છે મારી પાસે, મોબાઈલ નંબર ને નામ લખાવું છું બધાના, ડોક્ટરોએ વિઝિટ કરેલી છે, પછી બહારના વેપારીઓ બે આવેલા છે, પછી જે પર્યાવરણ સંસ્થાના સાહેબો આવતા હોય એવી રીતે અમુક બીજા સંસ્થા વાળા આવેલા છે. એમાં મેન બેન મારો સંઘર્ષ છે કે હું સમસાને થી રાખ લાવું છું.
1: અચ્છા,
0: તો એ ઘરમાં થોડુંક ઓલું થતું હતું,
1: હા બરોબર,
0: ત્યારે પછી હું ખબર જ નહોતી પડવા દેતી હું સમસાને રાખ લેવા જાઉં છું. પછી બીજા લોકો દ્વારા સાસુબાને ખબર પડી ને, તો એને કે તમે કેમ કહો છો, બેન ને ફરિયાદ આવે છે કે બેનોને સંસ્થા આવતા જ બંધ કરી દેવાના. મને કે કાજલ આરે મને વાત કરાય કે એ કે તારે સમસાને મોકલવી હોય ને તો આ સંસ્થામાં નથી રહેવા દે. પછી કાજલબેન સમજાવ્યા એ કે એવું કઈ નથી, સમસાને આ બધી અંધશ્રદ્ધા છે એમ. પછી જયારે ઘરેથી વિરોધ થતો હતો ત્યારે હું ખબર નહોત પડવા દીધી, એવા અમુક બપોર વસીએ કે સવારના વહેલા એવી રીતે લાવતી હતી. પછી હવે એ લોકોને મગજમાં આમ થઈ ગયું કે ના કઈ વાંધો નથી એમ, એટલે હવે ગમે ત્યારે લઈ આવું તો વાંધો નથી.
1: સરસ. પણ એટલે પરિવર્તન આવે છે પણ ધીમે
2: ધીમે,
1: અને થોડીક ધીરજ રાખવી પડે અને સમજાવટ થી કામ લેવું પડે. સતત વિદ્રોહ થી તમે પરિવર્તન નથી,
0: ઇવન ચોખી ના નહીં પાડી શકતા, પણ ગાડીમાં જે આપણે બોરી પડી હોય ને તો રાખની જોઈને પછી આમ એમ કીધા કરે કે તું સમસાને ગઈ તી, આ કોના હેટકા લાવીશું.
1: હોય વાત સાચી છે.
2: તો હવે આજે તમારી પોષણ વાટિકા છે એમાં તમે જે પણ શાકભાજી કરો છો, તો હવે તમારા બીજ તમે જાતે જ કરો છો?
0: હા, મારા ઘર પૂરતો હું જાતે જ પકાવી લઉં, માનો બે રીંગણ પકાવી લઉં કે ટમેટા પકાવી લઉં, એમાં એમાં પાછું વાવી દેવાનું.
2: એટલે તમારી જે નિર્ભરતા હતી બીજ માટે એ પણ હવે ઓલું થઈ ગઈ છે,
0: એનું સોલ્યુશન થઈ ગયું.
2: અને પછી એમાં કઈ ખાતર કે એવું સમય સમય આપવું પડે? આ એક તો તમે રાખ ની વાત કરી કે રાખ આપણે શું કામ આપીએ છીએ એ પણ જરાક સમજાવો મિત્રોને.
0: મારે એમાં સાઈજ સાટવાની એક દિવસ ને એક દિવસ અથવા તો બે દિવસ એક વાર બધા શાકભાજીમાં ખાટી સાઈજ સાટી દેવા.
2: એટલે જમીનમાં આપો કે
0: પિયત ભેગી તો એકાદી વાર 15 દિવસે આપીએ ને તોય ચાલે, પણ છંટકાવ કરવો પડે 2-3 દિવસે ગૌમૂત્ર નો છંટકાવ કરવાનો. પછી એવી જ રીતે ગૌમૂત્ર ને સાઈજ ભેગા કરીને રાખવું, એનો એક દિવસ એવી મારે આમ ગોઠવેલું જ હોય કે આજ આનો વારો છે, આજ આનો વારો છે, એવી રીતે છંટકાવ કર્યા કરવાનો. પછી ગૌકૃપા બનાવ્યું છે, જે જીવામૃત બનાવ્યું છે એ પિયત સાથે આપવાનું.
1: બરાબર.
0: અને રાખમાં તો કેલ્શિયમ બહુ હોય છે, સુલાની રાખ કરતા સમસાનની રાખમાં, એવું એક તાલીમમાં મેં જાણેલું. ત્યાર પછીથી રાખનો તો હું જમીનમાં એટલો ઉપયોગ કરું છું અને ખાડા કરીને દાટી દઉં છું, અને અમુક વખતે ઉપર સોડ ઉપર છંટકાવ કરું છું.
2: અને રાખથી જમીન પણ તમારી ભરભરી થાય,
0: પોષી જમીન
2: પણ અવરજવર કરી શકે.
0: એ ગૌકૃપા પાવાથી અળસિયા એટલા બને એમાં રાખ આવે, એટલે જમીન પોષી બની જાય.
2: બરાબર. તો 3 વર્ષ પહેલાની જમીન ને હવેની જમીનમાં શું ફેર છે?
0: ફેર બહુ છે બેન, ઉત્પાદન જ કહી દે ને આપણને કે ફેર કેટલો છે એમ.
2: અને સંગીતાબેન તમે ભણેલા કેટલું?
0: હું 7 જ ભણી છું.
2: જેમ વાત કરતા હતા ને કે કોઈક એમબીએ કરેલા માણસ હોય ને, બિઝનેસ જે સંભાળતા હોય કે મારે આવી રીતે આપવાનું, આના પછી આપવાનું, એટલે એમનું બધું વ્યવસ્થિત કામ છે.
1: હા, અને આટલું વ્યવસ્થિત છે ને તો એ પણ પૂછવાનું મન થાય કે હજી એમણે 3 જ વર્ષથી શરૂઆત કરી છે, તો આગળ ઉપરનો એમનો શું વિચાર છે કે હવે ભવિષ્યમાં શું કરવું છે?
0: આગળ તો બેન મારે મહિલા ખેડૂત તરીકે મારું નામ બનાવવું છે, બધી જ જમીન પ્રાકૃતિક કરવી છે. હવે મને ઘરેથી સપોર્ટ છે, અને રીટાબેન નો વધુ સપોર્ટ છે, સંસ્થાનો સપોર્ટ છે, એટલે હવે મને એમ થાય છે કે મારે કઈક કરવું છે, બહુ આગળ નીકળવું.
2: તમે સંગીતાબેન વાત કરી કે પોષણ વાટિકા 1.5 વીઘામાં છે, તો બીજી 8 વીઘામાં તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો એમાં કયા કયા ઉત્પાદનો લ્યો છો?
0: એમાં સિઝન પ્રમાણે બેન, આપણે ચોમાસાની સિઝનમાં મગફળી મકાઈ છે, પછી અમારે પશુધન છે તો ઘાસ સારો કરવો પડે થોડા ઝાઝો, અને પાસળની સિઝનમાં ગયા વર્ષે ઘઉં હતા, આ વર્ષે 1/2 ચણા અને 1/2 ઘઉં, પછી થોડુંક ઘાસ સારો આવેલો મકાઈ રસકો હાથે.
2: અને પછી એનો વેચાણનું શું કરો છો?
0: એનું વેચાણ તો મારે અત્યારે 2 વર્ષથી તો ઓર્ગેનિકના ભાવે વાડીએથી જ વયું જાય છે, અને ઈ પેલા અમે યાર્ડમાં લઈ જતા હતા. અત્યારે માનો કે ઘઉંના 500-550 ભાવ છે, મેં અત્યારે 700 રૂપિયાના મણ, કાલ 225 મણ ઘઉં જોખી દીધા.
1: અચ્છા.
2: એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય રીટાબેન તો એક આ ફાયદો થાય કે એક તો ખર્ચ ઘટે અને સામે લેવા વાળા તમારો વિશ્વાસ કેળવી લ્યો તમે ગ્રાહકનો, તો પછી સામેથી લેવા આવે છે.
0: જસદણમાં મારે નગરપાલિકાનો મેળો છે, પ્રાકૃતિક મેળો, સ્વદેશી મેળો, એમાં મને સ્ટોલ આપેલો છે, એમાં મારું કઠોળ બધું હું લઈને જાઉં છું, 2 જ કલાક જાઉં છું, બે કલાકમાં પહેલે દિવસે કંઈક 1500 રૂપિયાનું સેલરિંગ થયું હતું, બીજે દિવસે કંઈક 850 નું.

0: દિવસ 1000 ની શેર યુદ્ધ નથી, 2 કલાક જ જાઉં છું ખાલી.
1: અચ્છા, વાહ.
0: તમામ કઠોળ બધું લઈ જાઉં ને.
1: વાહ.
0: તો કાલ બે બેન એવા એવા હતા કે ફ્રૂટ અને શાકભાજી પણ લેતા આવજો. કે
1: વાહ, સરસ. તો મતલબ આપણે જે શરૂઆત કરી ને અટલબેન, કે એક ઈચ્છા શક્તિ જે છે એનો આધાર છે કે જો માણસ ધારે ને તો એ કોઈ પણ રીતે રસ્તો કાઢી અને પોતાનું કામ છે ને એ કરી શકે એમ છે. એટલે સંગીતાબેન કાકડિયા એવા જ વ્યક્તિ છે કે ભલે ભણતર કદાચ ઓછું છે, નાનું ગામ છે, ખેતી કામ કરે છે, તેમ છતાંય એ એમાં કંઈક ને કંઈક નવું કરી અને પોતાનો રસ્તો છે એ કાઢી રહ્યા છે.
2: તો મને લાગે છે કે સંગીતાબેન ઘણા બધા ખેડૂતો, ખાસ કરીને મહિલા ખેડૂતો માટે એક ઉદાહરણ રૂપ છે. તો આપણે સંગીતાબેનનો નંબર મિત્રોને લખાવી દઈએ કે પોષણ વાટિકા વિશે કંઈક માહિતી જોઈતી હોય અથવા એમ જ એમની સાથે વાત કરવી હોય તો એમની નંબર આપણે મિત્રોને લખાવી દઈએ.
1: 76006
2: 76006 24808 24808 યાદ રહી જાય એવો નંબર છે. 7600624808.
1: તો અત્યારે એક લોકગીત માણીએ
2: ચોક્કસ
1: બરાબર, અને ડાયરાની રજા લઈએ અને મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ બે દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહ્યું છે. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ આર એન રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કેતાનિયા, નિશિત પ્રમાણિક અને ખુદીરામનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ શ્રી અધિકારી અને પાંચે મંત્રીઓને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 207 અને ટીએમસીને 80 બેઠકો મળી છે. આ સાથે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે.

તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વૈતરિક અઝગમ ટીવીકેએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે 120 ધારાસભ્યોનો ટેકો મેળવ્યો છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ટીવીકેને નવી સરકાર બનાવવા માટે 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં 118નો બહુમતી આંકડો જરૂરી હતો. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ટીવીકે નેતા અધવ અર્જુને જણાવ્યું કે વીસીકેએ પાર્ટીને ટેકો આપ્યો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ IUML એ પણ ટેકો આપવાની ખાતરી આપી છે. બે વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવનાર વિજયને એક બેઠક ખાલી કરવી પડશે, જેનાથી ટીવીકેની સંખ્યા ઘટીને 107 થઈ જશે. કોંગ્રેસ અને સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને IUML સહિત બે બે ધારાસભ્યો સાથે સમર્થક પક્ષોની બેઠકોની સંયુક્ત સંખ્યા 13 છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસ માટે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાતે જશે. તેઓ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણી અને તેના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી પરિસરમાં એક નવા ધ્યાન મંદિર, ધ્યાન હોલનું ઉદઘાટન કરશે. HAL એરપોર્ટ પર પહોંચ્યા પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં પાર્ટીની ચૂંટણીમાં જીત બદલ કર્ણાટક રાજ્યના ભાજપ નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે તેલંગાણામાં આશરે 1535 કરોડ રૂપિયાના મુખ્ય રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી 118 કિલોમીટર લાંબા કાઝીપેટ વિજયવાડા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ અને કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસના ઉદઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં એક જાહેરસભામાં કાર્યકરોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. હેમ્પ્ટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની ધરપકડ કરી છે. અગાઉ ED એ આ કેસના સંદર્ભમાં દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢમાં 5 સ્થળોએ કાર્યવાહી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આવતીકાલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY ની રજત જયંતિ અને યોજનાના 4થા તબક્કાના રાષ્ટ્રીય ઉદઘાટન નિમિત્તે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ભેરુંડામાં કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 18,907 કરોડ રૂપિયાની પ્રતિકાત્મક ફાળવણીની જાહેરાત કરશે. મંત્રાલયે જણાવ્યું કે આમાંથી 830 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. શ્રી ચૌહાણ મધ્યપ્રદેશમાં કુલ 2,100 કિલોમીટરથી વધુ લંબાઈના 973 રસ્તાઓ માટે PMGSY 4 હેઠળ મંજૂરી પત્રો અને નાણાકીય ફાળવણી રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને સોંપશે. ઓડિશાના ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રીએન્ટ્રી વ્હીકલ MIRV સિસ્ટમ સાથે એડવાન્સ અગ્નિ મિસાઇલનું સફળ ફ્લાઇટ ટ્રાયલ ગઈકાલે કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ મિસાઇલનું ફ્લાઇટ ટ્રાયલ બહુવિધ પેલોડ સાથે કરવામાં આવ્યું, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં વિતરિત વિવિધ લક્ષ્યોને લક્ષ્ય બનાવે છે. સરકારે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025ના વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાંથી 42 પંચાયતોને પસંદ કરવામાં આવી છે. એવોર્ડ વિતરણ સમારોહ આગામી મહિનાની 3 તારીખે નવી દિલ્હીમાં યોજાશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટકને સૌથી વધુ પુરસ્કારો મળ્યા છે, જેમાંથી 6 પંચાયતો પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ઓડિશા 5-5 પુરસ્કારો સાથે બીજા ક્રમે છે. આ પુરસ્કારો 2 શ્રેણીઓ હેઠળ આપવામાં આવી રહ્યા છે. સાહિલ જાદવે આજે ચીનના સાંઘાઈમાં આયોજિત તીરંદાજી વિશ્વકપ 2026ના બીજા તબક્કામાં પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહારાષ્ટ્રના

0: 25 વર્ષીય આર્ચરે પ્લેઓફમાં ડેનમાર્કના અનુભવી ખેલાડી અને કોચ માર્ટિન ડેમ્સબોનને 147-144થી હરાવીને ચાલુ સ્પર્ધામાં ભારતનો પ્રથમ ચંદ્રક નિશ્ચિત કર્યો છે. ભારતે ગયા વર્ષે શાંઘાઈમાં 5 કમ્પાઉન્ડ ચંદ્રક જીત્યા હતા. ભારત હવે રવિવારે અંતિમ દિવસે રિકર્વ વિભાગમાં વધુ 2 ચંદ્રક જીતવાની આશા રાખશે. ભારતીય કુસ્તી મહાસંઘ WFIએ આજે વિનેશ ફોગાટને કારણદર્શક નોટિસ પાઠવી છે, જેમાં તેમના પર શિસ્તભંગ અને એન્ટી ડોપિંગ નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. 15 પાનાની આ નોટિસમાં WFIએ જણાવ્યું કે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના એન્ટી ડોપિંગ નિયમો હેઠળ નિવૃત્તિમાંથી પરત ફરતા રમતવીરો માટે જરૂરી ફરજિયાત 6 મહિનાનો નોટિસ પીરિયડ પૂર્ણ ન કરવા બદલ વિનેશને આ વર્ષના 26 જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સની ટીમે 4 ઓવરમાં વિના વિકેટે 56 રન કર્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4થા, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. હવામાન વિભાગે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધનામ ગેબ્રેસિયસે આજે સ્પેન પહોંચ્યા હતા, જ્યાં તેઓ હન્ટા વાયરસ ફાટી નીકળેલા ક્રૂઝ જહાજમાંથી 140થી વધુ મુસાફરો અને ચાલકદળના સભ્યોને બહાર કાઢવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેઓ સ્પેનિશ સરકારી અધિકારીઓ સાથે સ્પેનિશ ટાપુ ટેનરાઇફ જશે અને મુસાફરો, ચાલકદળના સભ્યો અને આરોગ્ય નિષ્ણાતોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની દેખરેખ રાખશે. ક્રૂઝ જહાજ MV હોન્ડિયસ આવતીકાલે ટેનરાઇફ પહોંચે તેવી અપેક્ષા છે. આજે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળની શાળાઓ અને સાંસ્કૃતિક સંગઠનોએ વહેલી સવારે પ્રભાત ફેરી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે 25 વૈશાખના અવસરે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની TVKને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ 2 દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને IPLમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, પ્રાયોજક સેવા.

0: શ્રોતાઓ, તમે આવા ધગધગતા તાપમાં તમારા બાળકોનું રક્ષણ કરજો અને હારી હારી જગ્યાએ એમને ફાવે ને ન્યા લઈ જજો. એ મારા હંડાઈ વાળા બાળકો અને મામાના ઘરે મજા માણતા હંડાઈ શ્રોતાઓને કહી દઈએ
1: નમસ્તે, સલામ, જય સેવા અને ગુડ ઇવનિંગ. લ્યો
2: શું રાધાબેન, અત્યારે આ વેકેશન ની મજા તો બાળકો માણે જ છે, પણ આ તાપ કેવો છે, ક્યાં ફરવા જવાય?
0: આ તાપ ની તો તે વાત કરી, હારી વાત કરી, આ બધાની હાચવણી કરીએ છીએ પારુલબેન, પણ મને એવું લાગે છે કે આ તડકા ને હાચવો પડે ને.
2: હા, સાચી વાત છે રાધાબેન. હા, અને એના માટે જ આપણા વિભાગ માં જ રિસર્ચ વિભાગ ના ખ્યાતિ બેન છે, એ આવી પર્યાવરણ વિશે ની અવનવી માહિતી લઈને જ આવે છે. અને એમને બે દિવસ પહેલા જ કઈ વાત નતા થતા સૂર્ય ઉર્જા વિશેની, તો આજે આપણે એમને જ બોલાવી દઈએ ને.
3: તમને સૌ રૂડીના રેડિયોની ટીમ અને તમામ શ્રોતાઓને

0: મારા નમસ્તે
1: નમસ્તે
2: નમસ્તે.
0: શું કરો છો મારા વાલા શ્રોતા મિત્રો? ભલે ગરમીમાં અત્યારે બધા આપણે પલળી રહ્યા હોઈએ, પણ અમને ચોક્કસ ખબર છે કે તમે અમારો કાર્યક્રમ રેડિયામાં સાંભળવા માટે અત્યારે બેસી ગયા છો વડના ઝાડની નીચે અને ઠંડી ઠંડી પવનની લહેરખીઓની વચ્ચે.
2: પણ અત્યારે લહેરોની વાત કરો છો ને, તો લહેરો એવું ગાળવી પડે ને ત્યારે ટાઢકમાં બેહાય.
0: બહુ સાચી વાત છે હો તમારી રાધાબેન. રાધાબેન, હવે તમે જે મુદ્દો કહો છો ને એની જ હું વાત તમારી જોડે આજે કરવાઈ છું. હા,
2: ઓહો, તો પીરસી તો
0: હે ને. તો હવે તમે લોકો જે હમણાં મને પૂછતા હતા ને કે સૂર્ય ઉર્જા શું છે, આપણે આ સૂર્યના તાપને કેવી રીતે આપણે સાચવી રાખીએ?
2: પાણી બચાવીએ તો સૂર્ય નહીં બચાવો.
0: બહુ સાચી વાત કીધી રાધાબેન. તો આપણે કેવી રીતે બચાવીએ છીએ તમને કહું. સૌથી પહેલા તો તમે સમજો કે આપણને સૂર્યમાંથી જે ઉર્જા મળે છે ને એ કેટલી અખૂટ છે. એ જે સૂર્યમાંથી આપણે જે ઉર્જા મેળવીએ છીએ તેને આપણે કહીએ છીએ સૂર્ય ઉર્જા. અને આ ઉર્જા ખૂબ જ સ્વચ્છ, અખૂટ અને પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. તેથી જ આપણે બધાએ સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
2: એટલે પેલી વીજળી ના હોય ત્યારે ઉપર પેલું મૂકે છે ને એમાંથી લાઈટ આવે, એ જ હને.
0: બહુ સાચી વાત કીધી રાધાબેન.
2: એટલે વીજળી ને બચાવવા માટે આ કરવું જોઈએ.
0: હવે જો તમને સમજાવું, સૂર્ય ઉર્જા એનો ઉપયોગ ક્યાં થાય? તો કે એને ઉર્જા માંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ. એટલે જે વીજળીનો આપણે ઘરમાં લાઈટો ચલાવવા માટે, પંખા ચલાવવા માટે, પાણીને ખેંચવા મોટરો ચલાવવા માટે આપણે વારંવાર વીજળી વાપરીએ છીએ રોજબરોજના જીવનમાં, તો આ બધી વીજળીને ઉત્પન્ન તો કરવી પડે. તો અત્યાર સુધી વીજળીને ઉત્પન્ન કરવા માટે આપણી પાસે અનેક અલગ અલગ રસ્તા છે અને આપણે એને વાપરીએ છીએ. પણ સૂર્યમાંથી જો આપણે આવી વીજળી ઉત્પન્ન કરીએ તો તેને આપણે કહી શકીએ નવીનીકરણ માંથી બનતી ઉર્જા. એટલે એવી ઉર્જા કે જેમાંથી બીજી ઉર્જા સતત બન્યા કરે છે. એટલે આપણે વાપરી લીધી તો એ એનાથી ખતમ થશે
1: નહીં.
0: તો પછી એટલે જ સૂર્ય ઉર્જા આપણા માટે મુખ્ય અને બહુ જરૂરી ઉર્જાનો સ્ત્રોત છે, જેમાંથી આપણે વીજળી બનાવી શકીએ છીએ. હવે વીજળી બનાવવા માટે સૂર્યના જુદા જુદા સાધનો આપણે માનવે બનાવ્યા છે. એમાંથી એક સાધન છે સોલર પેનલ. તમે બધાએ બધા મકાનની ઉપર જોઈ હશે ને, સીધી પાટિયા જેવી ચોંટાડેલી હોય છે, ચોરસ લંબચોરસ હે ને, તો એને કહેવાય સોલર પેનલ. જે શું કામ કરે, જે સૂર્યપ્રકાશ એના ઉપર સીધો પડતો હોય એને વીજળીમાં ફેરવી દે આપણા માટે. અને દરેક સોલાર સિસ્ટમ નો સોલર પેનલ એક મુખ્ય ભાગ છે. પછી એમાંથી જ બધા બહુ જુદા જુદા સાધનો વીજળીથી ચાલે, જેમ કે સોલાર ઇન્વર્ટર, બરાબર, જે ઘરના ઉપકરણોને ચલાવવામાં મદદ કરે. પછી સોલાર બેટરી, ઉર્જાનો સંગ્રહ બેટરીમાં અંદર કરી લે પોતાનામાં, અને પછી જયારે વીજળી ના હોય કે જતી રહે, હજી ઘણા બધા આપણા ગામોમાં વીજળી નથી, તો જયારે વીજળી ના હોય ત્યારે તમે આવી સોલાર બેટરીનો ઉપયોગ કરી શકો છો. પછી સોલાર વોટર હીટર, તમે જાણ્યું હશે કે શિયાળાની કડકડતી ઠંડીમાં જયારે આપણે હીટરની જરૂર પડે, એટલે પાણી ગરમ કરવાની જરૂર પડે, ત્યારે જે હીટર વપરાય છે એમાં પણ સોલર વોટર હીટર બની ગયા છે. બોલો, જે ઉર્જાથી પાણી ગરમ કરે છે.
2: અને આપણી કામદાર બહેનો ઘણી વાર વેચવા બેસતી હોય છે તો એમને સોલાર ઉર્જાની અમુક વાર લાઈટ જતી રહે ત્યારે બિચારી અંધારામાં વેચતી હોય જરૂર પડે. ખેતરોમાં કામ કરતી હોય છે એને અંધારામાં જરૂર પડે ને લાઇટિંગની. તો આવી સોલાર ઉર્જાની નાની નાની જે મળે છે અત્યારે તો બત્તીઓ લાઈટો કે આપણે વાપરવું જોઈએ. શું કેવું છે?
0: બહુ રાધાબેન સાચી વાત કરી તમે. તમે જે વાત કરી એ જ મુદ્દા પર હું આવતી હતી. બોલો, તમે વાત લાયા સોલાર લાઇટની. તો સોલાર લાઇટ ક્યારે ચાલે? જયારે આપણા પાસે વીજળી ના હોય, આપણા પાસે પ્રકાશ ના હોય. જયારે આપણા કામદાર બહેનો ખેતરમાં ગયા હોય ને ત્યારે ઘોર અંધારું હોય ત્યારે સોલાર લાઇટ જે છે ને એ એમને પ્રકાશ આપે છે. પછી આપણા વેચવા વાળા બહેનો જયારે લારી લઈને ઉભા હોય ને અને રાત પડી જાય તો અંધારામાં આ જ સોલર લાઇટ એમને પ્રકાશ આપે છે, બરાબર. આ સિવાય હવે તો તમને ખબર છે બધા ઘરોમાં પણ સોલર લાઇટ લગાડે છે, કારણ કે ઘરની બહાર જો સોલર લાઇટ લગાડો તો એનું કોઈ બિલ આવતું નથી. એ સોલર થી જ પોતે ઉર્જા લઈ લે છે આખો દિવસ અને રાત્રે એ લાઇટ આખી રાત ચાલે છે. બોલો, આવા બધા ઉપયોગ અત્યારે હવે થઈ રહ્યા છે.
2: અરે, હમણાં વચમાં અમે ગયા હતા ને બહારગામ, તો જે ગાડીઓ મૂકે છે ને ગાડીઓનું પાર્કિંગ નું સ્ટેન્ડ, એના ઉપર પતરાની ઉપર પણ સૂર્ય ઉર્જા હતો.
1: શેડ જ બનાવી,
2: ઝડપ બનાવેલું હતું. બોલો, એટલે કેટલું ઉપયોગી તમે જે વાત કરો છો કે સૂર્ય ઉર્જા ને કેવી રીતે ખેંચવું અને વીજળી ને કેવી રીતે બચાવવું, આ પણ એક પર્યાવરણ નો ભાગ તમે કીધો. અગત્ય,
0: બહુ અગત્યની વાત છે અત્યારે રાધાબેન. આ તો

0: અને આમાં માણસ અત્યારે એટલો બધો પ્રયત્નશીલ બને છે, મેં ખાસ કરીને તમને કહું કે તમને ખબર છે આપણી રોજબરોજની જરૂરિયાત માટે પણ બહુ ઉપયોગી છે તો સૂર્ય ઉર્જા. કેવી રીતે? આપણે સૂર્ય કુકર પણ શોધી કાઢ્યું છે માણસે. હા, તો પછી એટલે સૂર્ય કુકર ને તમે ધાબે અગાસીમાં મૂકી દો, અથવા તો તમે જ્યાં સૂર્યપ્રકાશ આવતો એવા ઘરના જગ્યાએ મૂકી દો, તો તમે તેમાં સવારે રાંધવાનું મૂકીને ગયા, સાંજે આવો ત્યાં તો રંધોઈ ગયું હોય, બે કલાકમાં બી રંધાઈ જાય. ખાલી મૂકીને જવાનું ઢાંકીને, અને સૂર્ય ઉર્જાથી વસ્તુ બની જાય, રસોઈ રંધાઈ જાય. એટલે ફાયદા શું છે ખબર છે તમને? આના
1: ઝઘડીની જરૂર નહીં, પછી
0: જરૂર નહીં,
1: બાટલાની જરૂર નહીં, પાઇપલાઇન ની જરૂર નહીં.

0: જો તમને કહું, સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરી અને આવા સોલર કુકરમાં ખોરાક બનાવવામાં આવે છે, રાંધવામાં આવે છે. એમાં શું થાય કે સૂર્યના કિરણો કાચ હોય તો કાચની અંદર જાય, અંદરનો ભાગ એ લોકોએ કાળો બનાવ્યો હોય એટલે એ ગરમી વધારે શોષી લે અને ગરમી અંદર જ ફસાઈ જાય. એના કારણે ખોરાક ધીમે ધીમે રન થાય, બરાબર. અને તમે જયારે ખોલો ત્યારે તો તમને રાંધેલું તૈયાર મળે, બરાબર. એટલે આ તમે સૂર્ય કુકરનો જો ઉપયોગ કરો તો એ તમારી ગેસ અને વીજળી તો બચાવે જ છે, સાથે પર્યાવરણ પણ બચાવે છે. બોલો, આ ઉપયોગમાં પણ એટલું સલામત છે કે કોઈ નાનું છોકરું પણ એમાં મૂકે તો દાજે નહીં, અને એનો ખર્ચ પણ બહુ જ ઓછો આવે છે.
1: અને રસોડું ચોખ્ખું
0: આવે, સાચી વાત કહી તમે,
1: બચી જા દાળ ને ભાત મૂકા.
0: બહુ સાચી વાત કીધી રા તમે. પણ હવે આપણે એક બીજી વાત બી સમજીએ, સૂર્ય ઉર્જાની વાત કેમ અહિયાં જ આપણે વધુ કરી રહ્યા છે, કેમ આપણા ગુજરાતમાં વધુ કરી રહ્યા છે, કેમ આપણા ભારત દેશમાં વધુ કરી રહ્યા છે, એ પણ વિચારવું રહ્યું ને. આ કામ કેમ આટલું બધું અહિયાં આપણે ઉપાડ્યું છે એનું પણ કારણ છે કે વિશ્વમાં સૌથી વધુ સૌર ઉર્જા ક્યાં જોવા મળે છે, સૌથી વધારે રેગિસ્તાન એટલે કે રણ પ્રદેશમાં. રણ પ્રદેશો ત્યાં સૌથી વધારે સૂર્યની ઉર્જા આવતી હોય છે, જેમ કે સહારાનું આફ્રિકાનું રણ છે, ત્યાં ખૂબ જ સૂર્યનો તાપ પડે છે. પછી મધ્ય પૂર્વના દેશો છે ત્યાં ખૂબ તાપ પડે છે, પછી ઓસ્ટ્રેલિયા છે ત્યાં ખૂબ તાપ પડે છે, બરાબર. અને આપણા ભારત દેશમાં પણ ખૂબ તાપ પડે છે. અને ભારતમાં જો તમને કહું ને રાધાબેન, તો સૌથી વધુ રાજસ્થાનમાં રણ વિસ્તાર છે ને ત્યાં, એટલે ખૂબ તાપ પડે છે. અને એ પછી જો બીજા નંબર આવતું હોય ને તો આપણું આ ગરવું ગુજરાત. જુઓ, આપણા ગુજરાતનો બહુ વિકાસ થઈ રહ્યું છે, પણ વિકાસની સાથે સાથે જેમ સિમેન્ટના મકાનો વધતા જાય છે તેમ વૃક્ષારોપણ ઓછું થતું જાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે બધા આ વસ્તુ માટે જાગૃત બનીએ, લીલોતરીને પણ એટલું જ પ્રાધાન્ય આપીએ, જ્યાં જગ્યા મળે ત્યાં વૃક્ષ વાવીએ, તો કદાચ આપણે આજે સમસ્યાનો સામનો કરી રહ્યા છે ને. બીજા નંબર ઉપર આવે છે સૌર ઉર્જામાં મેળવવામાં આપણું ગુજરાત. વિચારો કેટલું ગરમ થતું હશે. તો સૌર ઉર્જાનો ઉપયોગ કરીશું તો આપણે બીજા બધા રાજ્યો કરતા આગળ પર્યાવરણને સાચવીને નીકળી શકીશું, બરાબર ને. કુદરતે તો આપણા પર મહેરબાની કરી છે કે આવી સૂર્ય ઉર્જા આપણને આપી છે, જ્યાં નથી પડતી ત્યાં તો એનો ઉપયોગ જ નહીં કરી શકે લોકો, બરાબર.
2: આપણે આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ.
1: મને એક મારા શ્રોતાઓને પણ કેવું છે, કદાચ કોઈ અમારા શ્રોતા એમ પૂછશે કે એનો ખર્ચો એક જ વાર કરવાનો હોય છે ને, વારંવાર તો કરવાનો નહીં હોતો, લાઈટ બિલ વારંવાર ભરવાનું હોય છે, અને આમાં તો બહુ ઓછું લાઈટ બિલ આવે છે. એ જરા કહેજો ને કે એક વાર નાખ્યા પૈસા પછી નાખવાના ક્યાં છે.
0: બહુ સાચી વાત છે રાધાબેન તમારી. જો તમારા માટે જણાવી દઉં કે આપણી જે આ સોલર પેનલ છે તે એક જ વાર ફિટ કરવાનો ખર્ચો કરવો પડે. જો તમે ઘરમાં લગાવતા હોય તો આ જે સોલર પેનલ છે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ અત્યારે આપણી સરકાર અને સામાન્ય પ્રજા કરી રહી છે, પણ જો આપણે પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને આપણા ઘર માટે વીજળી ઉત્પન્ન કરવી હોય તો આપણા ઘરે આપણી છત ઉપર આપણે સોલર પેનલ લગાડી શકીએ છીએ, બરાબર. પણ એ પેનલ લગાવવા માટે તમારે એક વખત એનો ખર્ચો કરવો પડતો હોય છે, પણ એક વખત એ ખર્ચો કર્યા પછી આ જીવન માટે એમાંથી જેટલી પણ ઉર્જા ઉત્પન્ન થાય, જેટલી પણ વીજળી તમે વાપરો, તે તમારા માટે સાવ મફત થઈ જાય છે. આની સાથે સાથે તમે પર્યાવરણ બચાવવામાં પણ તમારો પોતાનો ફાળો આપી શકો છો, એટલે આનાથી ઉત્તમ કોઈ કામ હોય શકે નહીં. એટલે આ તો થઈ વ્યક્તિગત ઉર્જા વાપરવાની અને સોલર ઉર્જા વાપરવાની વાત. પણ આ સાથે તમને કહું કે જો ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઘરે ઘરે સોલર પેનલ

0: અત્યારે લગાવવામાં આવી રહી છે. અને તમને ખબર છે કે ગુજરાતમાં લોકો સોલર એટલે કે આ સૂર્ય ઉર્જા વાપરવાથી આ પેનલ જે લગાવી છે ને એનાથી પોતાના વીજળી બિલમાં ઘટાડો બી કરે છે અને વધારાની વીજળી ગ્રીડમાં વેચી પણ શકે છે. એટલે તમે જે વાત કરતા હતા ને કે તડકાને પકડવો, તો આપણે આની અંદર સૌર ઉર્જાને અંદર પકડીને રાખી શકીએ છીએ. આ જે આપણી સોલર પેનલ છે એની અંદર, એટલે જયારે જરૂર પડે ત્યારે તમે એને વાપરી શકો છો. એટલે ગુજરાત ભારતનું આ જે રૂફટોપ સોલર સિસ્ટમ છે ને એના બાબતમાં પહેલા નંબરનું રાજ્ય આવે છે. એક ગુજરાતી તરીકે આપણને આ વાતનો ગર્વ હોવો જોઈએ, બરાબર ને? તો મારા વાલા મિત્રો, હવે તમને કહી દઉં કે આપણી જે સોલર ઉર્જાનો ઉપયોગ થાય છે તેમાં ખેડૂતો પણ હવે આ વસ્તુનો ખૂબ ઉપયોગ કરતા થયા છે. એ લોકો સોલાર પંપ વડે સિંચાઈનું કામ કરતા થયા છે, આમ કરીને ડીઝલનો ખર્ચો પણ બચાવતા થયા છે અને કુસુમ જેવી યોજનાઓ હેઠળ પ્રોત્સાહન પણ મેળવતા થયા છે. તમને ખબર છે હવે તો સરકાર જે આપણે બહાર શેરીની લાઈટો હોય ને, સ્ટ્રીટ લાઈટ, એમાં પણ સોલર ઉર્જાનો ઉપયોગ કરી રહી છે. સરકારી ઓફિસો અને સ્કૂલમાં પણ સોલર ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે.
1: અરે હું તો અત્યારે નાના નાના બંગલાઓ અને બધું જોઉં, ન્યાય છે ને, લોકો પહેલેથી એમ બંગલો બનાવે ને કે ઘર બનાવે ને કે ફ્લેટ બનાવે ને એટલે સીધી ઉર્જા લગાય, આવું કેટલી વાર
0: નીકળે. બહુ સાચી વાત છે. એટલે આ જે સૂર્ય ઉર્જા છે આપણે બધા સમજીએ કે આમાં એવું નથી કે ખાલી જે લોકોની પાસે પૈસા છે અથવા જે ખર્ચી શકે છે તે જ આનો ઉપયોગ કરી શકે. નાનામાં નાની સોલર લાઈટ થી શરૂ કરી અને મોટામાં મોટી સોલર પેનલ સુધી સૌર્ય ઉર્જા દરેક સાધનોમાં વાપરી શકાય છે. અને આપણા બધા શ્રોતાઓ પોતપોતાની પ્રયત્ન પ્રમાણે, પોતપોતાની શક્તિ પ્રમાણે, પોતાના કામના પ્રકાર પ્રમાણે તે સૂર્ય ઉર્જાનો ઉપયોગ જરૂર કરી શકે છે.
2: પણ જે શ્રોતાઓને આપણી સાથે વાત કરવી હોય, આ વિશે વધારે માહિતી જાણવી હોય તો ચોક્કસથી તમે અમને ફોન કરજો. ફોન કરવા માટે નંબર છે 0796 56 57 93 70.
1: પેલા તો હું ખ્યાતિ બેન ને એમનો રૂડીના રેડિયા તરફથી આભારી માનું છું કે આટલી સરસ માહિતી આપી મારા શ્રોતાઓ ને. ખરેખર એ લોકો ઉપયોગ કરશે અને એ ઉપયોગ કરીને આપણાને પત્ર તો લખશે જ. તો પત્ર લખવાનું સરનામું તો સહેલું ને સટસ છે ને, હવે આપણું ભાવિમું ભર જાય છે. તો પત્ર લખતા રહેજો ને. પત્ર લખવાનું સરનામું છે રૂડીનો રેડિયો, પોસ્ટ બોક્સ નંબર 112, એલિસ બ્રિજ.
3: તો ખ્યાતિ બેને તો આપણને ખુબ સરસ સોલર પેનલ વિશે માહિતી આપી, તો તમે પણ સોલર ઉર્જાનો ઉપયોગ જરૂરથી કરજો અને એટલે પર્યાવરણ બચાવવા માટે આ સોલર ઉર્જા આપણને ખુબ ઉપયોગી થશે.

અને ખાસ સંદેશો એ છે કે જયારે જીવનમાં કઈક જોઈએ તો સાયડો જોઈએ, અને જો તમે તડકો લેશો તો તમારા જીવનમાં સાયડો છે. તો ઈ સાયડા હારે હંડાઈ શ્રોતાઓને નવી નવીકરણ ઉર્જા હારે હંડાઈ ને કહી દઈએ.

પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો આપ સાંભળી રહ્યા હતા. પ્રાયોજક હતા સેવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શેરશાહ ફિલ્મનું ગીત સાંભળીએ ઝુબિન નોટિયાલ અને સાથીઓના સ્વરમાં.

0: ગજેન્દ્ર વર્મા અને તુલસી કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું યારિયા. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા

દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગરબો ગાજે શેરી ને પોળ. તે પહેલાં આપે સાંભળ્યું રામભજન જય શ્રી શિવરામના સ્વરમાં. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.

0: The India Meteorological Department, IMD, has predicted heavy rainfall over Kerala, Lakshadweep, South Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal during the next 2 to 3 days. The weather agency has issued a yellow alert for heavy rainfall in 7 districts of Kerala till tomorrow. Fishermen have been advised not to venture into the sea along the coasts today due to rough weather conditions. The Wrestling Federation of India, WFI, today issued a show cause notice to grappler Vinesh Bhogat, accusing her of indiscipline and anti-doping rule violations. In the 15-page notice, the WFI said Vinesh is ineligible to compete in domestic events until the 26th of June this year for not completing the mandatory 6-month notice period required for athletes returning from retirement under UWW anti-doping rules. The Federation has sought her explanation on 4 broad charges, including her disqualification from the 2024 Paris Olympics. She has been given 14 days to respond to the notice. In archery, India's Sahil Jadhav won a bronze medal in the men's individual compound event at the World Cup 2026 Stage 2 in Shanghai, China today. The 25-year-old Maharashtra archer defeated Denmark veteran player cum coach Martin Damsbo 147-144 in the bronze medal playoff to secure India's first medal of the ongoing tournament. In IPL cricket, Gujarat Titans were 221 for 4 in 19.2 overs against hosts Rajasthan Royals in Jaipur when reports last came in. Rajasthan Royals won the toss and opted to bowl. Last night, Kolkata Knight Riders defeated Delhi Capitals by 8 wickets in Delhi. And now before we end the bulletin, the headlines once again. Shubhendu Adhikari takes oath as first BJP Chief Minister of West Bengal. 5 MLAs also sworn in as Cabinet Ministers. TVK Chief C. Joseph Vijay stakes claim to form government in Tamil Nadu with support of Congress, VCK, IU, ML and left parties, set to take oath as Chief Minister tomorrow. India conducts successful flight trial of advanced variant of Agni missile with MIRV system. Prime Minister Narendra Modi to launch several development projects during his day-long visit to Karnataka and Telangana tomorrow. Enforcement Directorate arrests Punjab Cabinet Minister Sanjeev Arora in alleged money laundering case. And in archery, India's Sahil Jadhav wins bronze medal in men's individual compound event at World Cup Stage 2 in Shanghai. That is all in the news at 9. Good night.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર હિતેશભાઈ. સવિનય વિનંતી કે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
3: સવિનય વિનંતી કે કાર્યક્રમમાં સર્વ શ્રોતા મિત્રો અને સાથે સાથે ચેતનભાઈ આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન.
2: હિતેશભાઈ, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રા અવિરત રીતે ચાલુ છે અને હજુ પણ એ પ્રસારણ યાત્રામાં ભાગ લેવા માટે શ્રોતાઓ પોતાના પત્રો થકી પોતાની યાત્રા પણ ચાલુ રાખી છે.
3: ચેતનભાઈ, આપણે આ 90 વર્ષની પ્રસારણ યાત્રા નિમિત્તે જે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરેલું છે તેમાં દર ગુરુવારે અને દર સોમવારે આકાશવાણી અમદાવાદ તથા વડોદરાના જે ટોપ ગ્રેડ મ્યુઝિક આર્ટિસ્ટ છે, શાસ્ત્રીય સંગીત હોય, સુગમ સંગીત હોય કે લોકસંગીત, પરંતુ ટોપ ગ્રેડ કલાકારો છે તેમના આપણે મુલાકાત લઈએ છીએ. આ એક વિશેષ શ્રેણી છે, તે સુર સંગાત. તેવી જ રીતે આકાશવાણી અમદાવાદ કેન્દ્રમાં કામ કરી ચૂકેલા અને હાલમાં નિવૃત્ત કેન્દ્ર નિયામક સ્ત્રીઓ, સહાયક કેન્દ્ર નિયામક, કાર્યક્રમ અધિકારીઓ તેમજ એનાઉન્સર્સ અને ન્યૂઝ રૂમમાં સંકળાયેલા ન્યૂઝ રીડર, ન્યૂઝ એડિટર, તેમની મુલાકાતોનો પણ ઉપક્રમ છે જે પણ આપ અચૂક સાંભળી શકશો. અને સાથે સાથે હવે એક જે રેડિયોને ખરેખર સાંભળે છે, આકાશવાણીના કાર્યક્રમો સાંભળે છે, તેવા આપણા નિયમિત શ્રોતાઓને પણ આપણે મુલાકાત લઈએ છીએ. કિરીટભાઈ સોલંકીની મુલાકાતનું પ્રસારણ થઈ ચૂક્યું છે. સાથે સાથે ગઈકાલે એટલે કે શુક્રવારે આપણા નિયમિત શ્રોતા મિત્ર અને આકાશવાણીના પત્ર મિત્ર પણ ખરા એવા સાબરકાંઠાના
2: મહેશકુમાર પંચાલનું પણ મુલાકાત પ્રસારિત થઈ ગઈ. અને હિતેશભાઈ, એવા જ આપણા એક શ્રોતા છે જે નિયમિત પત્રો લખે છે એવા ડોક્ટર મહેશ ટી દેસાઈ, જેમની મુલાકાત આવતા શુક્ર

0: શુક્રવાર એટલે કે 15 તારીખે પ્રસારિત થવાની છે અને આપણા આજના કાર્યક્રમમાં લગભગ 5 થી 6 પત્રો આપણા હાથમાં છે એમના.
1: 15 તારીખે બપોરે 12:02
0: 12:02 શુક્રવારે. ડૉક્ટર મહેશ ટી દેસાઈ લખે છે કે આકાશવાણીના કાર્યક્રમો વૈવિધ્યસભર હોય છે અને રેડિયો સાંભળતા સાંભળતા પત્ર લખવાની ખૂબ જ મજા આવે છે. ઉપરાંત આકાશવાણી સ્થાપના દિનની પણ એમણે જે ગત 16 એપ્રિલની શુભકામનાઓ પાઠવી છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મેઘબિંદુની રચના કસમ દીધા છે મને, જ્યારથી રહ્યો ત્યારથી ચૂપ સાંભળવાની ખૂબ મજા આવી. ઉપરાંત માધવ રામાનુજની રચના શુભા જોશીના સ્વરમાં, અંદર તો એવું અજવાળું બંધ આંખે હું ભાળું. અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમો 9 થી 10 સાંભળું. શ્રી તુષાર શુક્લ ખૂબ જ સરસ બોલતા હતા. રેડિયો ખૂબ સાંભળ્યું એટલે મને બધા એમ જ કહે કે ડૉક્ટર મહેશભાઈ 18મી સદીમાં જીવશે. એમને નવાઈ લાગે છે કે હજી પણ હું પત્રો લખી રહ્યો છું, પણ ખરેખર આ લખવાની ટેવ પત્રો થકી હજુ પણ ચાલુ છે એ ખૂબ સારી બાબત છે. આગળની પેઢી તો લખવાનું ભૂલી જ જશે. અને મેળે જતાં જતાં ભેળો થયો છોગાળો છેલ, આવા બધા ગીતો સાંભળવાની ખૂબ જ મજા આવે છે.
1: ચેતનભાઈ, મારી પાસે પણ ડૉક્ટર મહેશ દેસાઈના પત્રો છે. પત્રની તારીખ છે 19મી એપ્રિલ. સુગમ ગીતોમાં યુવા પ્રતિભા ઉદ્ઘોષકે પહેલા કૈલાસ પંડિતની રચના સંભળાવી. ત્યાર પછી ડૉક્ટર મહેશભાઈ લખે છે કે હવે વિવિધ કારણોસર લોકો જાહેર વાહનનો ઉપયોગ કરવાને બદલે પોતાની કાર અથવા મોટરસાયકલ વાપરવું વધારે પસંદ કરે છે. એક નિવૃત્ત આચાર્યએ હૃદયની બાયપાસ સર્જરી કરાવેલી અને તે ડૉક્ટર મહેશભાઈ એમને મળવા માટે ગયેલા. લખે છે મહેશભાઈ કે આ મિત્ર ખેતરમાં મકાન બાંધીને રહે છે અને સાથે સાથે જમવામાં હેતપૂર્વક ખીચડી છાશ અને તેમના કહેવાથી ગોળ પણ એમને ત્યાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મહેશભાઈ લખે છે કે હવે દર્દી અને તબીબો વચ્ચે એક જે મ્યુચ્યુઅલ ડિસ ઇન્ટરેસ્ટ એટલે કે પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ વધુ જોવા મળે છે, પરંતુ હજુ પણ કદરદાન દર્દીઓ છે. સાથે અન્ય પત્રમાં લખે છે કે આકાશવાણીના તમામ ઉદ્ઘોષકો ઉત્તમ કામગીરી બજાવે છે અને સૌનો આભાર. સુવાક્ય લખ્યું છે કે માણસ જેવો માણસ પળવારમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
0: તો આપણે મહેશભાઈને કહીએ કે આ જ રીતે પત્રો લખતા રહેશો અને આપણી પ્રસારણ યાત્રા હજુ પણ સાથે સાથે ચાલતી રહેશે. હિતેશભાઈ, મારી પાસે આ પત્ર છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તર સંડાથી રમેશ એલ ભાટિયાનો. લખે છે કે વિસરાતા સુર કાર્યક્રમમાં સુરૈયાના સદાબહાર ગીતો સાંભળી મજા આવી ગઈ. તેમની બધી જ ફિલ્મો મેં બચપણમાં જોઈ હતી, વધારે ફિલ્મો તો દેવાનંદ સાથે જોઈ હતી. મારી ઉંમર 77 વર્ષની છે અને વર્ષોથી હું હજુ પણ આકાશવાણી સતત સાંભળતો આવ્યો છું. 50થી 60ના દાયકાના ગાયકોના સદાબહાર ગીતો સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તો રમેશભાઈ, આ જ રીતે આપ સદાબહાર ગીતો સાંભળતા રહેશો વિસરાતા સુર કાર્યક્રમ ઉપરાંત જય ભારતી અને ફિલ્મ સંગીત અને ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં, અને આ જ રીતે આપ આપના પ્રતિભાવો આપતા રહેશો. પત્ર લખવા બદલ આભાર.
1: ચેતનભાઈ, મારી પાસે આ પત્ર છે તે પણ આપણા નિયમિત પત્ર મિત્રોનો છે. પત્ર મિત્ર લખે છે કે આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સર્વ કાર્યક્રમોની મધુરવાણી આપ સર્વે પ્રસ્તુત કરતા ઉદ્ઘોષક ભાઈઓ અને બહેનો દ્વારા જે રીતે સવારે 6 થી રાત્રે 11 સુધી સાંભળવા મળે છે તેને જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે. આપ સર્વ દ્વારા ઉમદા, ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ દરેક કાર્યક્રમને માહિતીસભર, વૈવિધ્યસભર અને પ્રશંસનીય બનાવો છો. દરેક કાર્યક્રમો એક સેતુબંધ તરીકે દરેક શ્રોતાઓના કર્ણપટલ પર સાંભળવા મળતા રહે છે. સમીક્ષામાં તેઓ લખે છે, આગળ સવારે અર્ચનામાં ભક્તિરૂપી ભજનોની રજૂઆત, રામચરિત માનસ ગાન, સુર સરિતા, સુર માધુરી, માહિતી અને મનોરંજન રૂપી સવારે સવારે હિન્દી ગુજરાતી ગીતો, જય ભારતી, યુવવાણી, ગુલમહોર, ગામનો ચોરો, સમાચાર દર્પણ, સહ્યર તેમજ અન્ય જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. પત્ર મિત્ર સૂચન કરે છે કે આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સાંજે લોકસંગીતના કાર્યક્રમમાં ક્યારેક લોકવાર્તાઓ જેમ કે શ્યાણી વિજાણંદ, રાખનું રતન, કવડા સાસરિયા તેમજ અન્ય લોકવાર્તાઓનું રેકોર્ડિંગ જો આકાશવાણી પાસે હોય તો સંભળાવશો, શ્રોતાઓને સાંભળવાની ખૂબ જ મજા આવશે. સાથે સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા પર શ્રોતાઓના પત્રો પર આધારિત ફાર્મસી ગીતનો કાર્યક્રમ જો રજૂ કરવામાં આવે

0: આવે અને આ કાર્યક્રમ મહિનામાં બે વખત દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે બપોરે 11:30 થી 12:30 સુધી રજૂ કરવામાં આવે તો તે ખૂબ જ એક સરસ કાર્યક્રમ થશે. આ પત્ર મિત્ર છે આપણા નિયમિત શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર વાઘેલા ભાવનગરથી.
1: હિતેશભાઈ, આ પત્ર છે મહેસાણાથી ચંદુભાઈ નાઈનો. લખે છે કે મહેસાણાથી એસટી ઓફિસથી નિવૃત્ત થયેલા વર્ષો જૂના રેડિયો મિત્ર ચંદુભાઈના જય હિન્દ વાંચો. લખે છે કે હું સવારે 6 કલાકથી સમાચાર સાંભળી ભજનો અને અમૃતધારા તથા જૂના ફિલ્મી ગીતો ગુજરાતી સમાચારો નિયમિત સાંભળું છું. ઉપરાંત અમૃતધારા કાર્યક્રમમાં મહાન પુરુષો તથા સંતો દ્વારાના જે વિચારો, સારું જ્ઞાન, જીવન જીવવાની રીતો, પદ્ધતિ કામમાં આવે એવું પ્રસારિત થાય છે. આવી જ રીતે તહેવાર મુજબ અમૃતધારા રજૂ કરો છો તો ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ લાભ થાય છે અને દરેક ધર્મોના લોકોને તેમના માનેલ ભગવાનની સ્મૃતિ તાજી થાય છે. ચંદુભાઈ

0: માં આવે એવું પ્રસારિત થાય છે. આવી જ રીતે તહેવાર મુજબ અમૃતધારા રજૂ કરો છો તો ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ લાભ થાય છે અને દરેક ધર્મોના લોકોને તેમના માનેલ ભગવાનની સ્મૃતિ તાજી થાય છે. ચંદુભાઈ, આપણે ભારત સર્વધર્મ સંભાવમાં માનતો દેશ છે, એટલે કે અનેક સંપ્રદાયો છે, એટલે દરેકને જે શ્રોતાને જે ગમે એ આપણે પીરસીએ છીએ, એમને જે કામમાં આવે એ પણ આપણે પીરસીએ છીએ. પણ એમનું એક સજેશન છે કે રાત્રે 8 થી 8:30 સુધી જે ફિલ્મી ગીતો આવે છે તેમાં ખૂબ મજા આવતી નથી, એના બદલે એક ફિલ્મના એક ગાયક કલાકારના ગીતો આપો એક સંગીતકાર તો સારું, જેથી ફિલ્મ જોવાની યાદ તાજી થાય. એટલે ખૂબ સારું સજેશન છે કે એમના જમાનાની કોઈ એક ફિલ્મના બધા જ ગીતો આપણે વગાડીએ તો એમને આખી ફિલ્મ તાજી થઈ જાય. તો ઉપરાંત કોઈ ફિલ્મ નિર્દેશક, એક્ટર કે એના જન્મદિવસ પુણ્ય તિથિ નિમિત્તે સારી માહિતી મળી શકે અને એમના રજૂ થયેલ ગીતો માણી શકાય. તો ચંદુભાઈ, આપનું સજેશન ખૂબ સારું છે અને અમે એની નોંધ લીધી છે. આ જ રીતે આ પત્રો લખતા રહેશો અને માહિતી અને મનોરંજનનો રસ્તા આકાશવાણી પણ માણતા રહેશો. પત્ર લખવા બદલ આભાર.
1: ચેતનભાઈ, ઈમેલ છે મારી પાસે, જાડિયા અમરાજી, અને આ ગામ છે તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. નિયમિત રીતે આપણા શ્રોતા મિત્ર હવે ઈમેલ પાઠવે છે માધુભાઈ, લખમણભાઈ, સાથે સાથે છે વિજય, વિવેક, રાહુલ. સમીક્ષામાં લખે છે કે અમે આકાશવાણી અમદાવાદ પરથી આવતા તમામ કાર્યક્રમો લાજવાબ આવે છે અને સાથે સાથે મળીને બધા મિત્રો કાર્યક્રમ સાંભળીએ છીએ. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોને 90 વર્ષ પૂરા થયા છે. હું 1995થી આકાશવાણી રેડિયો સાથે જોડાયેલો છું અને આગળ પણ હું આકાશવાણી સાથે જોડાયેલો રહીશ. આવી રીતે સારા સારા કાર્યક્રમ રજૂ કરો અને શ્રોતા મિત્રોને ખુશ રાખો. આપના ઈમેલ માટે આભાર, માધુભાઈ. એક અન્ય ઈમેલ છે, સમીક્ષામાં લખે છે કે હેલો હેલો, કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે, ગીતો સાંભળવા મળે છે, સાથે સાથે મિત્રોની પસંદગીના ગીતો સાંભળવા મળે છે. આવા સુંદર અને સરસ કાર્યક્રમ આપવા બદલ આકાશવાણીનો હું દિલથી આભાર માનું છું. આ ઈમેલ મળ્યો છે આપણને નાના પાળિયાદ, પોસ્ટ કુંભારા, તાલુકો અને જિલ્લો બોટાદ. અને ઈમેલ પાઠવ્યો છે જસમતભાઈ મીર, તેમની સાથે સાથે છે વિજયભાઈ, કૈલાસબેન, વિલાસબેન. સમીક્ષામાં લખે છે કે સવારે સવારે કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે, જુદા જુદા પ્રકારની માહિતી આપવામાં આવે છે અને સાથે સાથે મનોરંજન પણ આપવામાં આવે છે. તેને માટે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશનનો હું દિલથી આભાર માનું છું. આપે ઈમેલ પાઠવ્યો તેને માટે આકાશવાણી અમદાવાદ પરિવાર પણ આપનો આભાર પાઠવે છે.
0: હિતેશભાઈ, આ એક બીજો ઈમેલ છે ડેર પાટણથી ધીરજભી રબારીનો. લખે છે કે આદરણીય હિતેશભાઈ, ચેતનભાઈ કુશળ હશો. આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષના વિશેષ કાર્યક્રમો આકાશવાણીની લોકપ્રિયતાની કલગી સમાન છે. આ વિશેષ મુલાકાતો લેનાર આદરણીય હિતેશભાઈ ઉત્કર્ષભાઈનો હૃદયથી આભાર. આદરણીય ભગીરથભાઈ પંડ્યાની મુલાકાત ખૂબ જ પસંદ પડી. એમની આકાશવાણી પ્રત્યેની અનહદ લાગણીઓના ધોધ સમાન આ મુલાકાત આદરણીય ભગીરથભાઈની આકાશવાણી પ્રત્યેની અનહદ લાગણીઓ વાણી સ્વરૂપે અમોએ સાંભળી ઘણી બધી જાણકારીથી અવગત થયા. સહિયર કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના સોમવારના કાર્યક્રમમાં કચ્છની બોલી વિશે બંને બહેનોએ કચ્છી સંવાદો સંભળાવ્યા, બહુ જ પસંદ પડ્યા. સાથે આકાશવાણીના નિયમિત શ્રોતા મિત્ર આદરણીય કિરીટભાઈએ ગુજરાત સ્થાપનાને અનુલક્ષીને જૂનાગઢ વિશે ખૂબ જ રોચક જાણકારી આપી, સાથે રેડિયો તેમજ આકાશવાણી વિશે પણ સરસ વાતો કરી. તારીખ 6 મેના રોજ બપોરે આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણી અમદાવાદ તેમજ અન્ય કેન્દ્રો પર ફરજ બજાવનાર શ્રોતાઓના માનીતા પ્રવીણભાઈ દવેની મુલાકાત ખૂબ પસંદ પડી. એમના આકાશવાણીના રોચક અનુભવો સાંભળવામાં અડધો કલાક ક્યાં પસાર થઈ ગયો તે ખબર પણ ના પડી. દેવાંગભાઈ ભટ્ટ સાહેબે પણ પોતાના સિનિયર સેવાનિવૃત્ત એનાઉન્સર પ્રવીણભાઈ પાસેથી ઘણી ઉપયોગી જાણકારી મેળવી શ્રોતાઓને અવગત કરાવ્યા. એ માટે દેવાંગભાઈ ભટ્ટ તેમજ આદરણીય પ્રવીણભાઈ દવે સાહેબનો ખૂબ ખૂબ આભાર. તો ધીરજભાઈ, કે ઇન્ટરવ્યૂ લેનારની પણ એ કુશળતા હોય છે કે એમાંથી શું બહાર લેવું. અને આ તો બંને જ પોતે પ્રવીણભાઈ દવે પણ એક જમાનામાં ઇન્ટરવ્યૂ લેતા હતા, એટલે એમણે ખૂબ જ વાતો છે આકાશવાણીની, કલાકારોની, જે પ્રસારણકર્મીઓની. આપ એ માણી રહ્યા છો આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાને અને આપ પણ સાથે સાથે એ પ્રસારણ યાત્રામાં સાથે રહ્યા છો, અને આ જ રીતે પત્રો અને ઈમેલ થકી આપના પ્રતિભાવો આપતા રહો છો.

0: બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: ચેતનભાઈ, આપણે પત્રો અને ઈમેલની સફર ચાલુ રાખી, પરંતુ સાથે સાથે ઘડિયાળ પણ કહે છે કે હવે સવિનય વિનંતી કે કાર્યક્રમ પૂરો થવા જઈ રહ્યો છે. આપણે આ જ પ્લેટફોર્મ પર, આ જ મીટર્સ પર ફરી મળીશું 23 મે 2026. ત્યાં સુધી ચેતનભાઈ આપને અને આપણા શ્રોતા મિત્રો, પત્ર મિત્રો અને જેમણે ઈમેલ પાઠવ્યા છે તે તમામનું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: અને વિદાય લેતા પહેલાં શ્રોતાઓને પત્ર લખવાનું સરનામું અને ઈમેલ એડ્રેસ આપી દઈએ. કેન્દ્ર નિયામક શ્રી, સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ 380009. અને અમારું ઈમેલ એડ્રેસ પણ નોંધી લેશો, સવિનય વિનંતી savinayvinayvinanti@gmail.com. તો આ જ રીતે અમારી પ્રસારણ યાત્રા ચાલુ જ રહેશે. અત્યારે લઈએ રજા, આવજો શ્રોતા મિત્રો, આવજો હિતેશભાઈ.
1: ચેતનભાઈ, આપને અને શ્રોતા મિત્રોને જણાવે કે ફરી વખત 23 મે 2026 દિવસે આ જ કાર્યક્રમ અંતર્ગત આપણે શ્રોતા મિત્રોને મળીશું. ત્યાં સુધી આપ સર્વનો આભાર, ધન્યવાદ.
2: શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: 9,400 crore rupees in Hyderabad. These projects collectively aim to strengthen connectivity, improve logistics efficiency, enhance safety, and provide a better travel experience for people. Later in the day, Mr. Modi will reach Jamnagar on a two-day visit to Gujarat. India has conducted a successful flight trial of an advanced Agni missile with MIRV, Multiple Independently Targeted Re-entry Vehicle System, from Dr. APJ Abdul Kalam Island in Odisha. In a social media post, the Defense Ministry said the missile was flight tested yesterday with multiple payloads targeted to different targets spatially distributed over a large geographical area in the Indian Ocean region. Defense Minister Rajnath Singh has complimented DRDO, Indian Army and industry on the successful flight test of Agni missile with MIRV capability. Mr. Singh said the achievement will add an incredible capability to the country's defense preparedness against the growing threat of perceptions. In archery, India, Sahil Jadhav won a bronze medal in the men's individual compound event at the World Cup 2026 Stage 2 in Shanghai, China today. The 25-year-old Maharashtra archer defeated Denmark veteran player-cum-coach Martin Damsbo 147-144 in the bronze medal playoff to secure India's first medal of the ongoing tournament. And with that, we end this news bulletin.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 10 મે 2026 રવિવાર સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા શ્રીરામચરિત માનસ ગાન 6:35, 7:00 અને 8:30 સાંભળીશું સદાબહાર ગીતો, 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે 9:30 પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, 9:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ હિન્દી ફિલ્મ સંગીત, 10:02 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10:45 સુગમ સંગીત સાંભળીશું હસમુખ પાટડીયાના સ્વરમાં, 11:02 વિસરાત અસુર જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 11:30 ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ, 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ 12:30 1:10 સુગમ સંગીત, ગાયક કલાકાર ભદ્રાયુ અરવિંદ, 1:30 ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 2:40 કાર્યક્રમ સંગાન શિક્ષણમાં આવતીકાલે અસમિયા ભાષાનું ગીત શીખીશું, 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, લોકસંગીત સાંભળીશું 5:45 જેમાં સુરેશભાઈ સુખડિયાના સ્વરમાં પ્રાચીન ભજન અને સવિતાબેન જાદવના સ્વરમાં લોકગીતો સાંભળીશું, યુવાણી યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ 6:30, 7:00 ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ, 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 રવિવાર સરીય રાત્રિ સંગીત સભામાં વિદ્વાન શ્રી ડી શ્રીનિવાસનું વીણા વાદન સાંભળીશું. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 38% રેકોર્ડ થયું, વરસાદ નોંધાયો નથી. હવામાન સમાચાર આપે સાંભળ્યા 356.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13 થવા આવી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત કરીએ. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. ત્યાં સુધી આપણે રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:15 થઈ ચૂકી છે. સૌપ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. મિત્રો, 11:16થી આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 આપ માણી શકશો ગુજરાતી નાટક. રાત્રે 1 યુવા જગતના કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો અને રાત્રે 2 વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. મિત્રો, વહેલી સવારે 5 ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિગીતો. તો આવો મિત્રો, પ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જોઉં.

0: ओहो, मादरे वतन। भरत, जो हूँ तो जाऊं छू देशनी सरहदे। मरा जेवा अनेक मादरे वतन छोड़ी ने देशनी सरहदे, देशनी रक्षा माटे रात दिवस जोया वगर, सगा संबंधी ने छोड़ी ने
1: पाछा आदर्श लवारा शो। मने बराबर याद छे, वर्गमा स्कूल नू इंस्पेक्शन करवा इंस्पेक्टर आवेला। બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા, કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ, પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે। અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે। તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે। સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ, સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ। જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે।
0: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધી, ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા। ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા। લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી, અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું। ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી। ભરત,
1: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે।
0: અરે વાહ,
1: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું।
0: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા
2: રંગ દે। જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ, આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે। આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક।
0: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે। લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો, એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં, આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું। આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે। બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી, હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
2: દીકરા, સાચો છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે, જેવી પ્રભુની ઈચ્છા, લે હવે ગોળ ખા બેટા। આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને, પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે।
0: બા, મારી વાલી બા, એક વાત કહું, આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ, બસ વચન વચન।
2: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
3: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા

0: પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ ભલે ભલે ભલે ભલે ભલે.
0: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
0: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
0: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો મારક છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
0: આશીર્વાદ બેટા.

अतिराई, उत्तेजना, कुतूहल, कल्पनाओ। आ छे 18,000 फीटनी ऊंचाई सियाचिन, दुनियानु सौथी ऊंचाई आवेलू युद्ध क्षेत्र काराकोरम। पर्वतोथी पथरायेली बरफ आच्छादित हार मळा। भूतकाळमां युद्धोमां केट केटला सैनिकोए मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया। केटलाए बरफना तोफानमां गुम थया, बरफमां दटाया, -30 डिग्रीमां मेडिकल इमरजेंसीनो भोग बन्या, ब्लड प्रेशरथी जान खोया। आजनी तारीख सुधीमां कुल्ले 35,870 जवानो, नॉन कमीशन तथा कमीशन ऑफिसरोए जाननी कुर्बानी आपी छे। भारतीय लश्करना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छताय जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणे पाखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठ्या छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળાબજારીઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા। પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના। કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય। અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમારાયું છે કેપ્ટનના વિશે, કેપ્ટન નિલેશ। આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ. અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા
2: હા. એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
3: આ હા નિલેશ,
0: આ હા, મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
2: પ્રણામ બાપુજી.
0: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
2: બાપુજી, 1947 થી 1987 3-3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે? એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
4: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
0: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
5: ગુડ મોર્નિંગ સાહેબ.
0: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
5: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
0: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
5: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
0: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો

0: તમારી જ વાત કરો ને.
1: સાહેબ, રહેમ રાયે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
0: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
1: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચ

0: તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
1: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
0: કેટલામાં ગોઠવ્યું છે?
1: 25 લાખ. પણ સાહેબ, તમારા પણ એટલા જ? હો,
0: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
1: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
0: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
1: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં હવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ. આમ જ થશે, આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ. કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ. હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી. મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
3: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
3: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય

0: બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર, 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
0: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે, બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું? શું વાત છે?
0: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે. મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા,
0: હા
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને. એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, 1 દિવસ મેં એને પકડી પાડ્યો હતો. આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000 વાર પૂછેલું, 1 જ વાત એ કયા કરે? ના ભાઈ, ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે. સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવે છે. એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા. ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું. આજે મને સ્પષ્ટ યાદ છે.

એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને. એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે?

ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે. એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેંકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારને અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

પેલો ડુંગરો જોયો જોયો એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કેમ

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો જો ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી. ખોજો ડુંગર, નીકળ્યું સુંદર.